નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ સુદ એકમ વિક્રમ સંવંત 2082 અને રવિવાર એટલે કે તારીખ 17 મે વર્ષ 2026. અત્યારે સવારે 5:57 અને 40 સેકન્ડ થઈ છે. અમારી આજની પ્રાતકાલીન સભાની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન. સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

0: श्री रामचरितमानस पाठ का भाग 191।
1: श्रोता मित्रों, हमणा आप सांभळी रह्या हता विविध भारती कार्यक्रम श्री रामचरितमानस गान, प्रसारण आकाशवाणीना राजकोट केन्द्र परथी करवामां आव्यो। प्रस्तुत करे छे कृषि माहिती। હવામાન પ્રમાણે પાક પસંદગી આવશ્ય પર કૃષિ માહિતી આપ સાંભળશો। પ્રસ્તુતિ ડોક્ટર ઉસ્માન ગની શિરસિયા।
2: કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે આપણે, હવામાનને ધ્યાનમાં રાખી પાકની પસંદગી જરૂરી છે। આપણે આમ તો ગામના ચોરાના માધ્યમથી કે કૃષિ માહિતીના માધ્યમથી દરેક મિત્રોને ઘણી બધી માહિતી આપતા હોઈએ છીએ, વારંવાર વાત પણ કરતા હોઈએ છીએ। આપણે આપણી પરંપરાગત ખેતીની વાત કરીએ તો આપણા જે ઘર

0: ના વડીલો હતા એ ઘણી વખતે એવું પણ બનતું હતું કે વાવ વાગ્યા હોય, ખેતરે જાય, બધી તૈયારી થઈ ગઈ હોય, પણ પવનની દિશા હોય તો વાવેતર નહોતા કરતા. પવનની દિશા યોગ્ય હોય તો જ વાવેતર કરતા હતા, કારણ કે એને ખબર હતી કે પવનની દિશા કઈ બાજુની છે એ ધ્યાનમાં રાખીને નહીં વાવીએ તો રોગ જીવાતનો એ હુમલો વધવાની શક્યતા છે. આજ તો આપણે બધા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરીએ છીએ, વાતાવરણનું કોઈ ઠેકાણું નથી, કુદરત આપણને પૂરો સપોર્ટ આપતા નથી. આવા સમયે આપણું જે બદલતું હવામાન છે એને ધ્યાનમાં રાખીને આપણે પાક પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે, અને એ આપણે નહીં કરીએ તો આપણું જે પાક સંરક્ષણ અને પોષણનો ખર્ચ છે એ ઘણો બધો વધશે. એ ઉપરાંત જૈવિક અને અજૈવિક તણાવથી છોડ જે પીડાય છે એનું પ્રમાણ પણ વધવાની ખૂબ જ શક્યતાઓ છે. તો દરેક ખેડૂત મિત્રોએ એ જોવાનું છે કે દાખલા તરીકે ચોમાસું પાક છે, તો ચોમાસું પાકમાં હવે તો આપણે દરરોજ યુનિવર્સિટી દ્વારા, નિષ્ણાતો દ્વારા આગાહી પણ આપવામાં આવે છે કે આ વર્ષ આવું રહેશે, આ સમયે આટલો વરસાદ થશે, એ બધી સચોટ માહિતી છે. મોટાભાગના ખેડૂત મિત્રો હવામાનની જે એપ્લિકેશન છે એ મોબાઈલમાં જોતા હોય છે. તો આ બધા જ જે કાંઈ તારણો છે એનો અભ્યાસ કરી અને આપણે નક્કી કરવાનું છે કે આવતું ચોમાસું કેવું છે, કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે એને ધ્યાનમાં રાખીને પાક વાવવાનો. બીજો મિત્રો, મારો પોતાનો અનુભવ કહું તો હવે બહુ લાંબા ગાળાના પાક વાવવામાં મજા નથી. ઓછી જમીનમાં ઓછા સમયમાં થતા પાક વાવી અને એક વર્ષમાં વધારે પાક વાવી અને આપણે ઉપજ લઈએ તો આપણી ઉપજમાં ઘણો બધો વધારો કરી શકીએ એમ છીએ, અને જેટલું પાકનું ડ્યુરેશન એટલે કે સમયગાળો ઓછો એટલા રોગ જીવાતનો સામનો ઓછો કરવાનો થાય અને આપણને સારું ઉત્પાદન મળે. તમે આ વર્ષે જો જીરુના પાકમાં ક્યારે મજા આવી જ નથી, એ વાતાવરણની અસર હતી. હવે માવઠું કેને કહેવાય, એક દિવસ હોય, બે દિવસ હોય, વધારે બધા ત્રણ દિવસ હોય, હવે આ વખતે 8 દિવસ સુધી માવઠાની અસર રહી. આ 8 દિવસની તો ચોમાસામાં હેલી પણ નથી થતી. તો ચોમાસા કરતાં બીજી ઋતુમાં જ્યારે આવું વાતાવરણ બને ત્યારે આપણા જીરું જેવા પાકને કે બીજા બધા શાકભાજી પાકને કેવડી મોટી મુસીબતનો સામનો કરવો પડે, અને આ વખતે આપણે જોયું કે આવી સ્થિતિમાં આપણું જીરું ખૂબ જ ખરાબ થયું. તો ચોમાસાના સંકેત છે, હવામાનના બીજા બધા સંકેત છે, એને આપણે ખૂબ જ અભ્યાસ કરીશું. એ અભ્યાસ કર્યા પછી પાકની પસંદગી કરીશું. જો એ આપણે નહીં કરીએ તો ખર્ચ વધશે, ઉત્પાદન ઘટશે, અને આપણી જે આવકના સાધનો છે એ પણ ઓછા થશે. મિત્રો, આપણે ખેતી ઉપર જ આધાર રાખી આપણા પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય તો હવે આપણે આ બધા જ મુદ્દાઓને ધ્યાન રાખવાનું છે. હવામાન એ આપણી ખેતી માટે ખૂબ જ ઉપયોગી પરિબળ છે, એનો આપણે અભ્યાસ નહીં કરીએ, આટલી ટેકનોલોજી હોવા છતાં નહીં કરીએ તો આપણા પાકને બહુ મોટું નુકસાન થાય એવું છે. તો દરેક મિત્રો ખાસ હવામાનને જોતા રહીએ, હવામાનને ધ્યાનમાં રાખી પોતાની પાક પસંદગી કરે તો આપણે આપણી ખેતીને સારી રીતે અંજામ આપી શકીશું. આજની કૃષિ માહિતીમાં આટલું બસ.
1: હવામાન પ્રમાણે પાક પસંદગી, આ વિષય પર કૃષિ માહિતી આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 6:50 થઈ છે. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 શાસ્ત્રીય સંગીતમાં સાંભળશો મહેંદી હસન ખાનનું તબલા વાદન. પર્યાવરણ વિષયક 7:55 વિષય સ્કૂલમાં પ્રકૃતિનો પીરિયડ, પ્રસ્તુતિ જીગર અભાણી. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30. આજના ભજનક છે અરવિંદ બારોટ. 8:00

50 મિનિટે કાવ્યધારામાં સાંભળશો ઇલિયાસ શેખના સ્વરચિત કાવ્યો. ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન 9:15, બાળદોસ્તો માટેનો કાર્યક્રમ બાલસભા 10 વાગ્યે, જેમાં સાંભળશો બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ તથા રમેશભાઈ કલસુરિયાની પ્રસ્તુતિ. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, તૃપ્તિ વ્યાસ અને ડિમ્પલ મોદી. 10:30 વાગે લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો.

સ્વતંત્ર બપોરે 11 વાગ્યા થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30 મિનિટે, જેમાં એનેમિયાને સમજી અને તેને દૂર રાખીએ એ વિષય પર ડોક્ટર રિદ્ધિબેન નંદાસણાની મુલાકાત સાંભળશું. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ભાવના દોશી, કૃપા જીવરાજાની. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ આપ સાંભળશો રાજકોટ કેન્દ્રનું યોગદાન. 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત, ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 મિનિટે, 2:40 મિનિટે સંઘગાન શિક્ષણ.

અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં સાંજે 5 અને 10 મિનિટે વિવિધ ભારતીય કાર્યક્રમ છાયાંકિત, 5:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થતા રાજકોટ કેન્દ્ર દ્વારા વિશેષ પ્રસ્તુતિ આપ સાંભળશો, 9 દાયકાની પ્રસારણ યાત્રા અને સુખદ સંભારણા એ વિષય પર આપ આ પ્રસ્તુતિ સાંભળશો. વક્તા ડોક્ટર નીતાબેન ઉદાણી, પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 6 વાગે સુગમ સંગીતમાં સાંભળશો જુનિયર રંગભૂમિના ગીતો. ગાયક બ્રિજન ત્રિવેદી, નેહા ત્રિવેદી, ભદ્રાયુ ધોળકિયા અને નિધિ ધોળકિયા. 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22 વાગે, જેમાં હલકા ધાન્ય એ વિષય પર આપ માહિતી સાંભળશો. પ્રસ્તુતિ વિરલ રાવલ, કાનન છાયા, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા વિરલ રાવલ.

રાત્રિના 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક છે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં 8:30, 9:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 વાગ્યે ઢલતી જાય રાત. દોસ્તો, આ હતી રૂપરેખામાં આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. બરાબર 6:55 દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર અમે રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો

0: સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
2: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
0: નેધરલેન્ડની કંપની ASML ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની ASML એ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા GTU વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક્સ ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રીજનલ સ્કીલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઇ રેડિયેશન સેન્ટર ઉભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને GI ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે આ અંગે વધુ માહિતી આપી.
3: આ આયોજનમાં સીડબલ્યુસી, જેજેબી અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે

0: સારી રીતે એમને ન્યાય અપાવી શકે એના માટેનું આ અમારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ દ્વારા આયોજન થયેલું છે.
1: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન રેજ પીલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘેટાના ઉન્ના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગોનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 8,28,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
2: વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા તેમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
1: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ એપીએમસીથી 10 વાગીને 10 મિનિટે ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11 વાગીને 10 મિનિટે ઉપડશે. તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6ઠા દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને 3જું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુરડીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે ફિલ્મી ભક્તિ સંગીત. દોસ્તો, સૌપ્રથમ સાંભળીએ ઉદિત નારાયણના અવાજમાં ઇસી લાઈફ મે ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે મિત બ્રોઝ અંજાને અને શબ્દ છે મનોજ મુન્તીશ્રીના.

દોસ્તો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ બેલા સિંધેના અવાજમાં જોધા અકબર ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે એ આર રહેમાને, શબ્દ જાવેદ અખ્તરના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા ફિલ્મ ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ છીએ શાસ્ત્રીય સંગીતમાં મહેંદી હસન ખાનનું તબલા વાદન.

દોસ્તો, શાસ્ત્રીય સંગીતમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેંદી હસન ખાનનું તબલા વાદન. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની ACML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ

0: ગ્રીન ટ્રાન્ઝીશન, એઆઈ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: दुनिया की सबसे नवाचारी अर्थव्यवस्थाओं में शामिल स्वीडन को भारत की डिजिटल प्रतिभा और तकनीकी क्षमता के साथ स्वाभाविक साझेदारी मिलती है. वर्तमान में भारत में 280 से अधिक स्वीडिश कंपनियां सक्रिय हैं, जबकि लगभग 75 भारतीय कंपनियों ने स्वीडन में अपनी उपस्थिति स्थापित करी है. इस यात्रा का एक विशेष आकर्षण यूरोपियन राउंड टेबल फॉर इंडस्ट्री का संबोधन है, जिसे प्रधानमंत्री नरेंद्र मोदी स्वीडन के प्रधानमंत्री और यूरोपियन आयोग के अध्यक्ष के साथ करेंगे. भारत यूरोपियन संघ फ्री ट्रेड समझौता भारतीय निर्यात के लिए एक बड़ी उपलब्धि माना जा रहा है, जिससे वस्त्र, लेदर, इंजीनियरिंग जैसे क्षेत्रों को व्यापक बाजार पहुंच मिलने की संभावना है. साक्षी सिंह, आकाशवाणी समाचार, गोथेनबर्ग, स्वीडन.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક વર્ણવ્યું.
2: भारत नीदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी द फ्यूचर ऑफ इंडिया नीदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर. भारत और नीदरलैंड के बीच मजबूत हो रही स्ट्रेटेजिक पार्टनरशिप हमारे बिजनेस रिलेशंस को नई प्रेरणा दे रही है.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની ASML-એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML-એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની ASML-એ કરેલી આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને સીઆરપીએફે ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓ

0: માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટુન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. એએસઆઈનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના એક દિવસ બાદ આવ્યો છે. હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઈકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે, મોદી. દિવ્યવાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઇરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફૂલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપું, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર 1 મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાયે 11 મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને જાન્યુઆરી 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે સ્કૂલમાં પ્રકૃતિનો પીરિયડ. પ્રસ્તુતિ જીગર અભાણી.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ સ્કૂલમાં પ્રકૃતિનો પીરિયડ એ વિશે. મિત્રો, ન્યૂઝીલેન્ડ એક નાનો દેશ છે, પરંતુ ત્યાં એક સુંદર પ્રયોગ શરૂ થયો છે અને એમાં દુનિયાના બીજા દેશોને પણ રસ પડી રહ્યો છે. ભારતને સૌથી વધુ રસ પડવો જોઈએ, પણ એવું કદાચ બન્યું નથી. ન્યૂઝીલેન્ડની કેટલીક શાળાઓમાં એક વિશિષ્ટ પીરિયડ શરૂ થયો છે. પ્રાથમિક શાળામાં ભણતા

0: વિદ્યાર્થીઓ માટે અઠવાડિયે એક દિવસ પ્રકૃતિ વચ્ચે જઈ પ્રકૃતિનું શિક્ષણ આપવાનું શરૂ થયું છે. 8-12 વર્ષના વિદ્યાર્થીઓને અઠવાડિયે એક દિવસ ક્લાસરૂમમાં નહીં પણ પ્રકૃતિ વચ્ચે જઈ શિક્ષણ અપાય છે. કોઈ નદી કાંઠે કે ખેતરમાં કે જંગલ જેવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈ જવાય છે અને ત્યાં એ બધા આખો દિવસ પસાર કરે છે. આવી શાળાઓને નેચર સ્કૂલ તરીકે ઓળખવાનું શરૂ થયું છે. જેમ શાળામાં અઠવાડિયે એકવાર બે વાર રમતગમતનો પીરિયડ હોય છે કે પછી શારીરિક શિક્ષણનો પીરિયડ હોય છે, એમ જ પ્રકૃતિનો પીરિયડ હોય છે. બાળકો ખેતરમાં જઈ પશુઓની સંભાળ લે છે. પશુપાલકો પશુઓની સંભાળ કઈ રીતે લે છે એ જુએ છે. કોઈ ખેતરમાં લઈ જવાય તો ત્યાં જઈ બાળકો વૃક્ષનું વાવેતર કરે છે, વૃક્ષનું જતન કેમ થાય એ શીખે છે. નદી કે તળાવ કિનારો હોય તો માછલીઓને એ ખવડાવે છે. કેટલાક બાળકો કાદવ કીચડમાં મોજથી રમે છે અને આ અનુભવ બાળકો માટે બહુ મહત્વનો રહે છે, કારણ કે તેઓને ક્લાસરૂમ કરતાં પ્રકૃતિના ક્લાસમાં ભણવાનો આનંદ બહુ આવે છે. ન્યૂઝીલેન્ડમાં આવી શાળાઓની સંખ્યા વધતી જાય છે અને એના પગલે બ્રિટન, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા દેશોમાં પણ આવી શાળાઓની સંખ્યા વધતી જાય છે. ક્યાંક એને નેચર સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે તો ક્યાંક ફોરેસ્ટ સ્કૂલ તરીકે, તો ક્યાંક એને એન્વાયરો સ્કૂલ કહેવામાં આવે છે. ન્યૂઝીલેન્ડમાં માઓરી સંસ્કૃતિ છે જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. એ પ્રકારે પ્રકૃતિમય જીવન જીવવાની આ શાળાઓમાં વાત થાય છે અને આ શાળાઓનો હેતુ એ છે કે બાળકો શાળા બહારની દુનિયાથી અવગત થાય, જિંદગીમાં પડકારો આવે તો એને કઈ રીતે પાર પાડવા અને પોતાની ક્ષમતા મુજબ કઈ રીતે નિર્ણય લેવા એ શીખે છે. કોઈ મરઘા પકડે કે કોઈ ખેતીનું કામ કરે, કોઈ વૃક્ષને પાણી પીવડાવે, કોઈ ખેડૂતો સાથે મેળા બનાવે, આ રીતે એ પ્રકૃતિનો પરિચય કરે, એમની ઉત્સુકતા વધે છે. બાળકોને પુસ્તકીય જ્ઞાન સાથે પ્રકૃતિનું જ્ઞાન આપવું જ જોઈએ. આ જ ગુરુકુળ પદ્ધતિ હતી જ્યાં બધી કલાઓ શીખવવામાં આવતી હતી. બાળપણમાં જ આવા સંસ્કારો આપવામાં આવે તો એનું પરિણામ મળે છે. પ્રકૃતિથી એ પરિચિત બનશે તો પ્રકૃતિને એ નુકસાન નહીં પહોંચાડે. આજે ગ્લોબલ વોર્મિંગ બહુ મોટો પડકાર બની ગયો છે, એ માટે નવી પેઢીને નાની ઉંમરથી તૈયાર કરવી પડશે અને એ માટે નેચર સ્કૂલ એક માધ્યમ બની શકે. શાળાઓ પરીક્ષાના જીવનમાં પાસ થતા તો શીખવે, પણ સાથોસાથ જીવનની પરીક્ષામાં પાસ કેમ થવાય એ પણ શીખવે એ જરૂરી છે અને એ માટે નેચર સ્કૂલ જરૂરી છે. કહેવાય છે ને, કુદરતથી મોટો કોઈ શિક્ષક નથી. 5 મિનિટમાં આજે આટલું બસ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપણે સાંભળ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ, સ્કૂલમાં પ્રકૃતિનો પીરિયડ, એ વિષય પર આપ 5 મિનિટ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ જીગર અભાણી. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.
2: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મે લવલીન નિગમ. प्रधानमंत्री नरेंद्र मोदी और नीदरलैंड्स के प्रधानमंत्री रॉब येथिन के बीच विचार विमर्श के बाद दोनों देशों ने संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक बढ़ाने पर सहमति व्यक्त की. प्रधानमंत्री मोदी 2 दिन की स्वीडन यात्रा पर आज गोथेनबर्ग पहुंचेंगे. स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टेंसन के साथ बातचीत करेंगे. मध्य प्रदेश उच्च न्यायालय के फैसले के बाद भारतीय पुरातत्व सर्वेक्षण विभाग ने भोजशाला परिसर में हिंदुओं के निर्बाध प्रवेश की अनुमति दी. सरकार ने चांदी के आयात पर प्रतिबंध लगाया, इसे मुक्त से प्रतिबंधित श्रेणी में रखा गया. दिल्ली सरकार ने राष्ट्रीय राजधानी में विमानन टरबाइन ईंधन पर मूल्य वर्धित कर वैट को 25% से घटाकर 7% करने का निर्णय लिया. और थाईलैंड ओपन बैडमिंटन टूर्नामेंट के पुरुष डबल्स के फाइनल में आज भारत के सात्विक साईराज रैंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी का मुकाबला इंडोनेशियाई जोड़ी से होगा.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ

0: ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું?
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: RBI કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. અરવિંદ બારોટના કંઠે આપ ભજનો સાંભળી રહ્યા છો. આગળ સાંભળીએ હિરલ સાઈની આ રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપો સાંભળી રહ્યા હતા ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. આજના ભજની કથા અરવિંદ બારોટ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો
2: ચોરો
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ. આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
4: રામ રામ જય પસાભાઈ તમને, વેજાભાઈ ને.
1: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWS.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિયજનો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પર. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
2: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
3: ગુજરાતની ભાતીગણ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
2: છેલ્લા 21 વર્ષ થી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ કાવ્યધારામાં ઇલિયા શેખના સ્વરચિત કાવ્યો.
1: નમસ્કાર મિત્રો, ગઝલ પહેલી મતલાનો શેર છે. પુષ્પ લઈ મળતો થયો છે પ્યારથી, પુષ્પ લઈ મળતો થયો છે પ્યારથી, છેવટે થાકી ગયો હથિયારથી, છેવટે થાકી ગયો હથિયારથી. તેજનું ઝરણું વહે ભીતર સુધી, તેજનું ઝરણું વહે ભીતર સુધી, ભીંત આ પોલી પડી છે જ્યારથી, ભીંત આ પોલી પડી છે જ્યારથી. ને નાડચા બંદૂકના ઝૂકી ગયા, નાડચા બંદૂકના ઝૂકી ગયા, શ્વેતપંખીના તિલસ્મી ભારથી, શ્વેતપંખીના તિલસ્મી ભારથી. ને આંગળી વાઢી પછી મૂંગા થયા, આંગળી વાઢી પછી મૂંગા થયા, સૂર છેડી ના શકાયા તારથી, આંગળી વાઢી પછી મૂંગા થયા, સૂર છેડી ના શકાયા તારથી. ને રોજ સૂરજ આથમી પાછો ઉગે, રોજ સૂરજ આથમી પાછો ઉગે, તું અકારણ દોસ્ત ડરતો હારથી, તું અકારણ દોસ્ત ડરતો હારથી. ને છેલ્લો શેર છે, દૂર આશાનું કિરણ જો ઝગમગે, દૂર આશાનું કિરણ જો ઝગમગે, નાવ પાછી વાડમાં મજધારથી, નાવ પાછી વાડમાં મજધારથી, પુષ્પ લઈ મળતો થયો છે પ્યારથી, છેવટે થાકી ગયો હથિયારથી. એક બીજી ગઝલ છે, મંત્ર ફૂંકી ફિર ઉડાવો પારધીના પીરજી, મંત્ર ફૂંકી ફિર ઉડાવો પારધીના પીરજી, પાંખને સાંધી બતાવો પારધીના પીર.

પીરજી પાંખને સાંધી બતાવો પારધીના પીરજી, એ જ પંખીથી રચાશે સપ્તરંગી નભ ફરી, એ જ પંખીથી રચાશે સપ્તરંગી નભ ફરી, એ જ પંખીને ઉડાવો પારધીના પીરજી, એ જ પંખીને ઉડાવો પારધીના પીરજી, ને બાણને બુઠ્ઠા કરો ને મોરના પીછા ધરો, બાણને બુઠ્ઠા કરો ને મોરના પીછા ધરો, બિનતી મારી સ્વીકારો પારધીના પીરજી, બિનતી મારી સ્વીકારો પારધીના પીરજી, ને ઠીર સંભળી દૂર વ્યોમે છો વિહરતી મસ્ત થઈ, ઠીર સંભળી દૂર વ્યોમે છો વિહરતી મસ્ત થઈ, તીર તાકી ના સતાવો પારધીના પીરજી, તીર તાકી ના સતાવો પારધીના પીરજી. ને છેલ્લો શેર છે, બાણનો બુકે બનાવી પ્રેમથી સંધિ કરો, બાણનો બુકે બનાવી પ્રેમથી સંધિ કરો, વનપ્રિયાને ઇમ રીઝાઓ પારધીના પીરજી, વનપ્રિયાને ઇમ રીઝાઓ પારધીના પીરજી, મંત્ર ફૂંકી ફિર ઉડાવો પારધીના પીરજી, પાંખને સાંધી બતાવો પારધીના પીરજી. એક બીજી ગઝલ છે, બોલ તું લાગી શરત આંબલીનું ઝાડ છે, બોલ તું લાગી શરત આંબલીનું ઝાડ છે, ટેકરીની ઓ તરફ આંબલીનું ઝાડ છે, ટેકરીની ઓ તરફ આંબલીનું ઝાડ છે, છાપરું વરસાદમાં ને શિયાળે ધાબડો, છાપરું વરસાદમાં ને શિયાળે ધાબડો, તાપમાં જાણે બરફ આંબલીનું ઝાડ છે, ને સારસોના જોડલા ત્યાં યુગોથી બેસતા, સારસોના જોડલા ત્યાં યુગોથી બેસતા, પ્રેમની પ્યારી પરબ આંબલીનું ઝાડ છે, ને પર્ણ મરમર ને પરખ તો પછી પરખાઈ સૌ, પર્ણ મરમર ને પરખ તો પછી પરખાઈ સૌ, ગામની સઘળી સમજ આંબલીનું ઝાડ છે, ગામની સઘળી સમજ આંબલીનું ઝાડ છે, ને એ વસે છે કઈ દિશે તું પૂછે જેના વિશે, એ વસે છે કઈ દિશે તું પૂછે જેના વિશે, પ્રત્યુત્તરમાં હર તરફ આંબલીનું ઝાડ છે, પ્રત્યુત્તરમાં હર તરફ આંબલીનું ઝાડ છે, ને તું ધરે તુલસીના પત્ર હું ધરું છું કાતરા, તું ધરે તુલસીના પત્ર હું ધરું છું કાતરા, આપણી વચ્ચે ફરક આંબલીનું ઝાડ છે. ને છેલ્લો શેર છે, એક ચકલી રાતભર કાતરા ખાતી રહી, એક ચકલી રાતભર કાતરા ખાતી રહી, એક ચકલાનો હરખ આંબલીનું ઝાડ છે, બોલતું લાગી શરત આંબલીનું ઝાડ છે, ટેકરીની ઓ તરફ આંબલીનું ઝાડ છે. એક ગઝલ છે, આ મને શું થઈ ગયું છે એ પહેલી બૂજ તું, આ મને શું થઈ ગયું છે એ પહેલી બૂજ તું, આંખ ખોલું આંખ મીચું હોય સામે તું જ તું, આંખ ખોલું આંખ મીચું હોય સામે તું જ તું, શું થયું ક્યારે થયું એવું કશું ના પૂછ તું, શું થયું ક્યારે થયું એવું કશું ના પૂછ તું, હો ફિકર તો આવ દોડી આંખ ભીની લૂછ તું, હો ફિકર તો આવ દોડી આંખ ભીની લૂછ તું, ને તાપમાં ભડભડ બડું છું આંખથી ઓઝલ ન થા, તાપમાં ભડભડ બડું છું આંખથી ઓઝલ ન થા, શીત પાલવને પ્રસારી છાંવ કર ભરપૂર તું, શીત પાલવને પ્રસારી છાંવ કર ભરપૂર તું, ને તું જ પૂરબ તું જ પશ્ચિમ તું જ ચારે ધામ તું, તું જ પૂરબ તું જ પશ્ચિમ તું જ ચારે ધામ તું, તું જ અંદર તું જ બહાર તું સરાચર ચારશું, ને તું જ તિલક છાપ બાજટ ગુણ સૌ નિર્ગુણ તું, તું જ તિલક છાપ બાજટ ગુણ સૌ નિર્ગુણ તું, તું જ વાટે તું જ ઘાટે સબ સમજ સુજબૂજ તું. ને છેલ્લો શેર છે, તું જ મારા મન મંદિરીએ રોજ બજતી ઝાલરું, તું જ મારા મન મંદિરીએ રોજ બજતી ઝાલરું, તું જ સંદલ

0: તુજ નોબત, તુજ ચાદર ધૂપ તું, આ મને શું થઈ ગયું છે એ પહેલી બૂજ તું, આંખ ખોલું આંખ મીચું હોય સામે તુજ તું. એક ગઝલ છે, એનું તું કેમ લગાવી શકે અનુમાન, એનું તું કેમ લગાવી શકે અનુમાન, એ તો જન્મથી જ છે અદ્દલ હનુમાન, એ તો જન્મથી જ છે અદ્દલ હનુમાન. મસ્જિદે ગયો તો કહે હિન્દુ તું, મસ્જિદે ગયો તો કહે હિન્દુ તું, મંદિરે કહે બધા આ છે મુસલમાન, મંદિરે કહે બધા આ છે મુસલમાન. ને શિવ મંદિરે પૂજામાં પઢતો કલમા પાંચ, શિવ મંદિરે પૂજામાં પઢતો કલમા પાંચ, કાલ સપનામાં મને આવેલો ઇન્સાન, કાલ સપનામાં મને આવેલો ઇન્સાન. ને ગંગા જમની વારસાનું તેજ જડહડ તેજ, ગંગા જમની વારસાનું તેજ જડહડ તેજ, મુલ્લા મંત્રોચ્ચાર કરે ને પંડિત પઢે કુરાન, મુલ્લા મંત્રોચ્ચાર કરે ને પંડિત પઢે કુરાન. ને આ લોકના નફા બધા ત્યાં થશે નુકસાન, આ લોકના નફા બધા ત્યાં થશે નુકસાન. ચાલ મુલ્લા મહંત કરી બંધ એવી દુકાન, ચાલ મુલ્લા મહંત કરી બંધ એવી દુકાન, એનું તું કેમ લગાવી શકે અનુમાન, એ તો જન્મથી જ છે અદ્દલ હનુમાન.
1: શ્રોતા મિત્રો, કાવ્યધારામાં હમણાં જ આપ સાંભળ્યા હતા ઇલિયાસ શેખના સ્વરચિત કાવ્યો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 9 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

0: economic engagement, with bilateral trade reaching a record $7.75 billion in 2025 and Swedish FDI into India totaling $2.8 billion between 2000 and 2025. More on this from our correspondent.
1: Sweden, one of the world's most innovative economies, finds a natural synergy with India's digital talent pool. Currently, over 280 Swedish companies operate in India, while 75 Indian firms have established themselves in Sweden. A unique highlight of the visit is the joint address by the Prime Minister to the European Roundtable for Industry alongside the European Commission President. Defence and security cooperations have evolved into a central pillar moving towards industrial integration. This relationship is anchored in a 2009 Defence Cooperative Agreement and 2019 General Security Agreement. Industrial trust is exemplified by Swedish major establishing a fully owned production facility in Haryana under Make in India. It may be noted that such investment drive local employment and capacity building. Collaboration in artificial intelligence and emerging technologies provide the bedrock of this partnership. Future cooperation prioritizes AI, digital and the Internet of Things. Furthermore, the two nations are collaborating on space exploration, with the Swedish Institute of Space Physics providing instruments for ISRO's Venus orbiter mission. The green energy transition is central to the bilateral agenda. A standout success is the LEAD IT initiative launched in 2019 to guide the heavy industries towards a low-carbon economy. It may be noted that at COP28, the two prime ministers launched LEAD IT 2.0. emphasizing technology transfer and the industry transition platform to mobilize technical support. Sakshi Singh, Akashwani News, Gothenburg, Sweden.
0: The Archaeological Survey of India, ASI, has granted the Hindus an unrestricted access to the monument at Bhojshala complex in Dhar district of Madhya Pradesh for worship and other purposes. The ASI's decision came a day after the Madhya Pradesh High Court ruled that Bhojshala in Dhar was a temple of goddess Saraswati. Delhi government has taken a significant decision to reduce the value-added tax on aviation turbine fuel in the national capital from 25% to 7%. Delhi Chief Minister Rekha Gupta said that the decision has been taken in the line with the Prime Minister Narendra Modi's emphasis on strengthening connectivity and economic activity, with the objective of providing relief to the aviation sector, promoting tourism and logistics activities. In badminton, Indian duo Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will face Indonesian pair of Leo Roli Karnando and Daniel Martin in the men's doubles final of Thailand Open in Bangkok today. And that is the end of this news bulletin.
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
3: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
4: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ.
3: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ. આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
5: રામ રામ જય પસાભાઈ તમને અને વેજાભાઈ ને.
3: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો, આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
2: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
3: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમવેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
2: છેલ્લા 21 વર્ષ થી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

દોસ્તો, પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ કલાકાર ફિલ્મનું આ ગીત કિશોર કુમારના અવાજમાં. સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ, શબ્દ ઇન્દિવરના.

હંસરાજ હંસને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં સાંભળીએ કચ્ચે ધાગે ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે નુસરત ફતેહ અલી ખાને અને શબ્દ છે આનંદ બક્ષીના.

દોસ્તો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ કુમાર સાનુના અવાજમાં ગીત. સંગીત આપ્યું છે નદીમ શ્રવણ, શબ્દ આનંદ બક્ષીના ફિલ્મ પરદેશ.

0: અનુરાધા પોંડવાલ અને કુમાર સાનુના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા આશિકી ફિલ્મનું આ ગીત.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન

0: કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં આગળ સાંભળીએ 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત કુમાર સાનુના અવાજમાં. સંગીતકાર આડી બનુ બર્માન, ગીતકાર જાવેદ અખ્તર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. હવે પ્રસ્તુત કરીએ છીએ બાળમિત્રો માટેનો કાર્યક્રમ બાલસભા.

0: રવિવારની સુંદર મજાની સવારે આવી પહોંચ્યા છીએ અમે
1: આકાશવાણી રાજકોટના માધ્યમે આ બાલ દોસ્તનો મનગમતો કાર્યક્રમ લઈને, એટલે કે
0: બાલસભા લઈને. તો બાલસભા કાર્યક્રમ સાંભળતા અમારા પ્યારા પ્યારા ભૂલકાઓનું
1: અને સૌ શ્રોતા મિત્રોનું અમે કરીએ છીએ
0: સ્વાગત. તો ભાવ દીદી, આપણી સામે આ નવા નવા બાળ દોસ્તો બેઠા છે અને આપણી સાથે ખૂબ બધી વાતો કરવા આવ્યા છે.
1: અરે ભાઈ, બાળ દોસ્તો ડિમ્પલ દીદી મસ્ત મજાની રજૂઆત કરશે ને, પછી મને એમ કાનમાં કહી ગયા છે કે સુંદર વાર્તા સંભળાવવાની છે.
0: અરે વાહ ભાઈ વાહ, જુઓ જુઓ અદ્વૈતા છે ને એ તો હરખાવા માંડ્યા છે, એકદમ મારી સામે જોઈને હસે છે.
1: પણ એમના હાથમાં એનાથી એ મોટું મોટું આ સંગીતનું સાધન છે.
0: પણ ભાવ દીદી, આપણે બધી વાતચીત કરીએ ને એ પહેલા આપણું
1: જ્ઞાન બિંદુ. આજનો દિવસ એટલે અધિક માસનો પહેલો દિવસ.
0: પણ ભાવ દીદી, બાળકોને એક પ્રશ્ન થતો હશે કે અધિક માસનું નામ તો ક્યારેક જ સાંભળ્યું હોય, એટલે શું?
1: દર 3 વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે, જેની શરૂઆત આજથી થઈ છે. ભારતીય પંચાંગની ગણના સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે, જેમાં અધિક માસ એ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે. સામાન્ય રીતે સૂર્યનું જે વર્ષ છે એ 365 દિવસ અને 6 કલાકનું હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે.
0: અને ભાવ દીદી, આ બંને વચ્ચે દર વર્ષે જે 11 દિવસનું અંતર સર્જાય છે,
1: હા,
0: તે 3 વર્ષે વધીને લગભગ 1 મહિના જેટલું થઈ જાય છે.
1: બરાબર છે.
0: સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના આ સમયના તફાવતનું સંતુલન જાળવવા માટે દર 32 મહિના 16 દિવસ અને 8 કલાકના અંતરે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને
1: અધિક માસ કહેવાય છે.
0: ભાવ દીદી, આપણા જે બાળ દોસ્ત છે ને એ ખૂબ દૂરથી આપણને એમની કૃતિ સંભળાવવા આવ્યા છે.
1: તો ભાઈ ચાલો ચાલો વેકેશનમાં આવેલા અદ્વૈતા બેનનું આ સંગીતની રચનામાં

0: રિમ્પલ દીદી, આ
1: હા
0: નાનકડા નાનકડા અદ્વૈતા બેને મોટું મોટું સિતાર પકડી અને સંગીતના સૂરો સંભળાવી દીધા.
1: હા હા ભાઈ, આપણે આમ તો નાનકડા મુખેથી મોટી મોટી વાતો સાંભળતા હોઈએ, પણ આજે નાની નાની આંગળીઓએ સુંદર મજાની સુરાવલી આપણને સંભળાવી દીધી.
0: ચલો ભાઈ, આ ક્રિશ ભાઈ પણ રેડી છે આપણને આ ગરમીમાં ઠંડક આપવા.
1: અરે વાહ ભાઈ વાહ, તો ચાલો ચાલો સંભળાવી દો તમારી કૃતિ ક્રિશ ભાઈ.
2: ધમધમ તડકો આકાશે રંગ ભરે અને પેટ પકડી નાસે, કેસરી પાક પહેરીને ગુલમણો કે આવું સાંજે સાથે રમીએ, લાલ લાલ ફૂલ ડાકીલે પવન સાથે ધીરે ડોલે, ચકલી આવે ટીચકીન મારી ગુલમણો કે કેટલા વાલા છો, રસ્તા પછાણીઓ પાસે થાકેલા ને હળવાશ આપો, મે મહિનાનો ગરમ દિવસ ગુલમણો પાસે ખાટો મીઠો રસ, ટપ ટપ પગલે બાળક દોડે ફૂલ બીજને કિસ્સા ભરે, તડકો ભલે અગ્નિ વર્ષ આવે ગુલમોલ તો ગીતો ગાતો ને ગવડાવતો જાતો, ધોમ ધમકતો આવ્યો તડકો તાતો, પાંદી પર બેસી ગીતો ગાતો, ઘર પાસે ઉગીને હસી ઉડતો ને વન વગડે વસ્તી વગા ઉડી નીકળતો, ગુલમોલ બહુ વાલો લાગતો, લાલ ગુલાબી પીળા કેસરી રંગ લહેરાઈ, રંગ બેરંગી ફુવારો છોડતો જાતો.
1: અરે વાહ ભાઈ વાહ, ખરેખર હો ભાઉ દીદી, તમે કહેતા હતા એમ આપણને ક્રિશભાઈએ ઠંડક પહોંચાડી દીધી.
0: બાલ દોસ્તો, હવે આપને મળવા માટે જામનગરથી રમેશભાઈ કલશરિયા પોતાની કૃતિ સાથે ઉપસ્થિત છે.
1: અને ભાઉ દીદી, એ સુંદર મજાનું ભૂલકાઓને ગમે ને તેવું ગીત લઈને આવ્યા છે.
0: અરે એ બાલ દોસ્તો ને સુંદર મજાના ખેતરમાં કેટલા બધા ફળો ચાખવા માટે લઈ જવાના છે.

0: ચાલો ભાઈ ચાલો, આ ગીત પછી હૈનિત ભાઈ તૈયાર છે,
1: જનરલ નોલેજ લઈને આવ્યા છે.
2: વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. સમુદ્રમાં સૌથી ઊંચો પર્વત મૌનાકિયા છે, જે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઊંચો છે. સૌર મંડળનો સૌથી ઊંચો પર્વત ઓલમ્પસ મોન્સ છે, જે મંગળ ગ્રહ પર છે, જે માઉન્ટ એવરેસ્ટ કરતા 3 ગણો ઊંચો છે. વિશ્વનો સૌથી નાનો પર્વત માઉન્ટ વાઇચેપ્રૂફ છે. અરવલ્લી ભારતની સૌથી જૂની ગિરિમાળા છે. કાંગારૂ રેત ક્યારેય પાણી પીતું નથી. ઇંગ્લેન્ડમાં જાંબલી તમેતા જોવા મળે છે. ખિસકોલી લાલ રંગ જોઈ શકતી નથી. ડોલ્ફિન એક આંખ બંધ કરીને સૂવે છે. ગોદાવરી નદી જૂની ગંગા તરીકે ઓળખાય છે. કેરળના કારીગરો ધાતુમાંથી અરીસો બનાવે છે. રસાયણશાસ્ત્રી નાગાર્જુન વનસ્પતિમાંથી સોનું બનાવી શકતા. ભારતમાં સૌ પ્રથમ રોકેટનો ઉપયોગ ટીપુ સુલતાને કર્યો હતો.
1: અરે વાહ ભાઈ વાહ ભાઉ દીદી, આપણે કેટલું બધું જ્ઞાન તો મેળવીએ, પણ એક જ્ઞાની માણસ મહાન માણસના વિશે સાંભળવું હોય તો
0: પછી આવી જ ગયા છે સોહમભાઈ સુંદર મજાની વાતો લઈને, અને એ પણ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી.
3: આજે આપણે એવા મહાન વિચારક, સંત અને યુગ પુરુષને સ્મરણ કરીએ છીએ, જેમણે ભારતને માત્ર વિશ્વના નકશા પર જ નહીં પરંતુ વિશ્વના હૃદયમાં સ્થાપિત કર્યું. સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 રોજ કલકત્તામાં થયો હતો. તેમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. બાળપણથી જ તેઓ તેજસ્વી બુદ્ધિ, નિર્ભય સ્વભાવ અને પ્રશ્ન પૂછવાની તીવ્ર વૃત્તિ ધરાવતા હતા. તેઓ કહેતા, હું ભગવાનને જઈને જ માનું. આ પ્રશ્નોત્તર ભાવનાએ જ તેમને મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ સુધી પહોંચાડ્યા. ગુરુના માર્ગદર્શન હેઠળ નરેન્દ્રનાથમાંથી જન્મ થયો સ્વામી વિવેકાનંદનો. 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે જ્યારે પોતાના ભાષણની શરૂઆત કરી, માય સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, ત્યારે આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. આ એક વાક્ય જ ભારતની સંસ્કૃતિ, સહનશીલતા અને માનવતાનું દર્શન કરાવ્યું.

0: સ્વામી વિવેકાનંદ માટે શિક્ષણ એટલે માત્ર પુસ્તકી જ્ઞાન જ નહીં, પરંતુ ચરિત્ર નિર્માણ. તેમના શબ્દોમાં કહીએ તો શિક્ષણ એ છે જે મનુષ્યના અંદરના પરિપૂર્ણતાને બહાર લાવે. સ્વામી વિવેકાનંદના વિચારોમાં સૌથી મોટો કેન્દ્ર બિંદુ હતો યુવા શક્તિ. તો યુવાઓને કહેતા, તમારામાં વિશ્વને બદલવાની શક્તિ છે, બસ તમે તમારી ઉપર વિશ્વાસ રાખો. તેઓ માનવતાને કે દરેક જીવનમાં વિશ્વાસ રાખે. આ વિચાર પરથી જ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, જે આજે પણ સેવા, શિક્ષણ અને આધ્યાત્મિકતાનું મહાન કાર્ય કરી રહી છે. સ્વામી વિવેકાનંદ માત્ર ઇતિહાસના પાના નથી, તેઓ વર્તમાનની જરૂર અને ભવિષ્યની દિશા છે. આજના યુગમાં જ્યારે જીવનમાં નિરાશા, ભય અને અસમંજસ છે, ત્યારે તેમના શબ્દો દિવા સમાન પ્રકાશ આપે છે. વિશ્વાસ રાખો, તમે અદ્ભુત છો. તમારા શબ્દો સાથે આપનો મિત્ર આપથી વિદાય લે છે. જય હિન્દ, વંદે માતરમ.
1: એ ડિમ્પલ દીદી,
2: હા હા,
1: આપણે નવરાત્રીમાં ગરબે રમીએ, પણ હમણાં લગ્નની ઋતુ ગઈ ને એમાં પણ ગરબે રમ્યા હતા હો.
2: કોઈ પણ ગુજરાતી હોય ત્યાં ગરબા લેવા માંડે.
1: તો પછી આ આસ્થાબેન કઈક સુંદર મજાનું ગરબો લઈને પહોંચી ગયા છે.
3: હા.

0: ચલો ભાઈ ચલો, બાળ દોસ્તો તમારા માટે આવી ગઈ છે આ મસ્ત મજાની વાર્તા,
1: અને એ લઈને આવ્યા છે મિશ્રીબેન.
2: મારું નામ મિશ્રીબેન ઉમેશભાઈ ટાક છે. હું એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. તે વાર્તાનું નામ છે દીકરીના ઘરે જવા દે. એક સરસ મજાનું ગામ હતું. તે ગામમાં એક ડોસીમા રહેતા હતા. તે ડોસીમાને એક દીકરી હતી. તે દીકરીના લગ્ન થઈ ગયા હતા. પછી તો ડોસીમાને તેની દીકરીના ઘરે જવું હતું, પણ રસ્તા વચ્ચે જંગલ આવી રહ્યું હતું. તો પણ ડોસીમા તેની દીકરીના ઘરે જવા માટે કાલ સવારે તૈયાર થયા. થોડા ઘરેથી પસાર થયા, ડગુ મગુ ચાલ્યા હતા તો જંગલ શરૂ થયું. પ્રાણીઓનો અવાજ પણ આવવા લાગ્યો. પહેલા વાઘ બોલ્યો, હે ડોસી, તું ક્યાં જાય છે? મારે તને ખાવી છે. ડોસી કહે, ના ના, હમણાં મને ન ખાતા. દીકરીના ઘરે જ

0: ખાવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. સારું સારું, પછી તું આને આ રસ્તે ચાલજે. ડોશીમાં થોડા આગળ ચાલ્યા હતા તો દીપડાનો અવાજ આવ્યો. દીપડાએ પૂછ્યું, હે ડોશી, તું ક્યાં જાય છે? મારે તને ખાવી છે. ડોશી કહે, ના ના, હમણાં મને ન ખાતા. દીકરીના ઘરે જવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થવા દે, પછી તું મને ખાજે. સારું સારું, પાછી તું આને આ રસ્તે ચાલજે. ડોશીમાં થોડા આગળ ચાલ્યા હતા તેની દીકરીનું ઘર આવી ગયું. દીકરી માને જોઈને ખૂબ રાજી રાજી થઈ. દીકરીએ માને કહ્યું, માં તમારા માટે શું ખાવાનું બનાવું? માએ દીકરીને કહ્યું, દીકરી તેલને ચોળા બનાવ. દીકરી રોજ માં માટે સારું સારું ખાવાનું બનાવતી, પણ માં દુબળાને દુબળા જ પડતા જાય છે. માને ચિંતા બેઠી. દીકરીએ પૂછ્યું, શું માં તમને ચિંતા બેઠી? માએ ચિંતાની વાત કહી દીકરીને. મને જંગલ વચ્ચે આવું થયું હતું, જંગલમાં પ્રાણીઓથી બહુ ડર લાગી. તો દીકરી એક યુક્તિ વિચારી, તે ભંભોટિયું લઈ આવી. માજીને ધીમેકથી અંદર બેસાડ્યા. ગબડતું જાય ગબડતું જાય, ગબડતું જાય ગબડતું જાય, એટલામાં વરુ આવ્યું. વરુએ પૂછ્યું, હે પેલા ભંભોટિયા, તે કોઈ ડોશીને જોઈ છે? અંદરથી ડોશી બોલે, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. ભંભોટિયું ગબડતું જાય ગબડતું જાય, ગબડતું જાય ગબડતું જાય, એની પાછળ પાછળ વરુ અને દીપડો દોડતા જાય. ત્યાં તો વાઘ આવ્યો. વાઘે પૂછ્યું, હે પેલા ભંભોટિયા, તે કોઈ ડોશીને જોઈ છે? અંદરથી ડોશી બોલે, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. ભંભોટિયું ગબડતું જાય ગબડતું જાય, ગબડતું જાય ગબડતું જાય, વાઘ વરુ અને દીપડો તેની પાછળ દોડતા જાય. એટલામાં રાખનો ઢગલો આવ્યો. ઢગલા આંગળે ભંભોટિયું ઊભું રહી ગયું. ડોશીમાએ એક યુક્તિ વિચારી, તે ભંભોટિયાનું ઢાંકણું ખોલી મુઠ્ઠી ભરી રાખ લીધી, ચારે કોર ઉડાડી. વાઘ વરુ અને દીપડો એ ત્રણેયની આંખમાં ગઈ. ડોશીમાં ધીમેકથી બારણું ખોલીને અંદર વયા ગયા. બાળ દોસ્તો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ મુસીબત આવે તો હિંમતનો સામનો કરવો જરૂરી છે. જય હિન્દ, જય ભારત.
1: અરે વાહ ભાઈ વાહ, ખરેખર ભાવદીદી, વાર્તા સાંભળવાની તો ખૂબ જ મજા આવે હ,
2: અને એનો સંદેશ જીવનમાં ઉતારવાની પણ મજા આવે. પણ આ નાનકડા ચૈત્રભાઈ શું કે છે?
1: એ શ્લોક લઈને આવ્યા છે.
3: ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયું સ્વાહા, નામ કહા પાંડવાસ ચે કિમ કુર્યા, સંજય કૃષ્ણાય વાસુદેવાય, અરે પરમાત્મંત કૃષ્ણાસાય ગોવિંદ નમો નમ.
1: અરે વાહ ભાઈ વાહ, નાનકડા નાનકડા જૈત્રભાઈ તો શ્લોક બનીને જતા
2: રહ્યા. આ હિમજાબેન છે ને, એ ગુજરાતી સાહિત્યની કંઈક વાતો કરવાના છે.
4: મારું નામ વડારિયા હિમજા છે. આજે હું માથું વિશે કહેવાની છું. લેખકનું નામ મૂળાશંકર ભટ્ટ. આપણને સૌને એક માથું હોય છે. માથા વગરનો કોઈ માનવી હોય જ ન શકે. પણ કોઈ માણસ બહુ જ અભિમાની હોય ત્યારે આપણે તેને બે માથા ન કહીએ છીએ. જો કે તેને ખરેખર બે માથા હોતા નથી, માથું તો એક જ હોય. ને નાનું છોકરું પણ માથું શબ્દ સાંભળે એટલે તરત જ પોતાના માથા પર હાથ મૂકે છે. બધી વાર માથું શબ્દનો અર્થ આપણા ધડ પર આવેલું બે આંખ, બે કાન અને નાકવાળું માથું એવો નથી થતો. હું તમને આ માથું શબ્દ કેટલા જુદી જુદી રીતે આપણે બોલીએ છીએ તે બતાવું. તમારામાંથી કેટલાકને એવી ટેવ હશે કે તેને તે નાની નાની વાતમાં વારે ઘડીએ પૂછ્યા જ કરે. આપણી પાસે વારે વારે આવીને કંઈક ને કંઈક માંગ્યા જ કરે. આ શું છે? આ બટન તે કેટલાના લીધા? ક્યાંથી લીધા? આવા બટન કેમ લીધા? મને એક પૂરી આપને. તું આજે સવારે ક્યાં જતો હતો? આમ બહુ લક કરે ત્યારે કંટાળીને તમે શું કહો? હવે આઘોરે

0: ને માથું ખામા ને હવે ખરું જોતા કાય તે છોકરો પોતાના મોઢામાં આપણું માથું લઈને તરબૂચની જેમ ખાતો નથી હોતો, પણ એમ છતાં આપણે આવા છોકરાને આમ કહીએ છીએ. કોઈ વાર આપણે જતા હોય ને કોઈ જગ્યાએ ખૂબ વાસ આવતી હોય ત્યારે આપણાથી બોલી જવાય છે, અરરર આ વાસથી માથું ફાટી જાય છે. કોઈ વાર બે માણસો વાત કરતા હોય ત્યાં વચ્ચે આવીને પોતાની વાત કરવા માંડે તે માણસને માટે અમે કહીએ કે એની બીજાની વાતમાં માથું મારવાની ટેવ છે. બહાદુરી માણસો જ્યારે પોતાની જાતનું જોખમ વહેરીને બીજાને બચાવવા નીકળે પડે ત્યારે આપણે કહીએ છીએ માથું મૂકીને એ માણસ લડવા ઉપડ્યો. આપણું હળહળતું અપમાન થાય એવું કોઈ બોલે તો તે આપણને માથાનો ઘા લાગે છે. કોઈ વડીલનું કહેવું આપણે માથે ચડાવીએ છીએ તો વખતે કોઈ ખરેખર આપણે તેને બોલેલા શબ્દોનું પોટલું લઈને માથે મૂકતા નથી. આમ જોઈએ તો આ માથું શબ્દ આપણે કેટલા જુદા જુદા અર્થોમાં વપરાઈએ છીએ.
1: અરે વાહ ભાઈ વાહ, ખરેખર જાણવા જેવી સાહિત્યની વાત આપણને હિમજાબેને કરી હે ને ભાવ દીદી.
2: અને આ હરિતીબેન હવે ઉતાવળા થાય છે.
3: હું ચૂહા ગયા ડોક્ટર કે પાસ એક ગીત ગાઈશ. આજ બગલ વાર હૈ ચૂહે કો બુખાર હૈ, આજ બગલ વાર હૈ ચૂહે કો બુખાર હૈ, ચૂહા ગયા ડોક્ટર કે પાસ, ડોક્ટર ને લગાઈ સુઈ, ચૂહા બોલા ઉઈ ઉઈ ઉઈ ઉઈ

0: खिलाई दवाई, चूहा बोला वाह वाह वाह वाह वाह वाह।
1: ભાઉ દીદી, આ આપણી બાલસભામાં નવા બાળદોસ્ત આવ્યા છે, આપણે એમને નામ પૂછી લઈએ?
2: એ મને કઈક કાનમાં કહેતા હતા પણ સંભળાયું નહીં. તમારું નામ શું છે, મોટેથી કયો?
3: મારું નામ છાયા છે.
1: એ અરે અરે, અને આમનો અવાજ પણ કઈક મીઠો મીઠો છે હા.
2: તો ભાઈ છાયા બેન, તમારા મીઠા મીઠા અવાજમાં અમને એ કહી દો કે તમને શોખ શાનો છે?
3: મને ડાન્સ કરવાનો શોખ છે.
1: અરે વાહ ભાઈ વાહ, તમે ભરતનાટ્યમ ડાન્સ કરો છો કે પછી એમ જ મન થાય એવો ડાન્સ કરો છો?
3: મને મન થાય એવો ડાન્સ કરું.
2: એટલે જો તમને ડાન્સ કરવાનો શોખ હોય તો તમારે ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખવું છે.
3: હા,
2: તો પછી એના માટે મહેનત કરવી પડે હો, કરશો ને?
3: હા.
2: એ આ ફરીથી હિમજાબેન ને હજુ કઈ કહેવું છે હો?
4: પર્વત

ભમરા રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછ નો સુર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર, અંજવાળા ના કાહટા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડી ને આ કોણ હકારે તું જ કહે પર

0: है क्या?
1: वाह वाह।
0: ए डिम्पल दीदी, હવે આ ઘડિયાળ એમ કહે છે કે ભાઈ ચાલો ઉનાળાની સવારનો તડકો ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે, તો આપણે કંઈક ઘરમાં બેસી અને નાસ્તો કર્યા પછી નવી રમતો શરૂ કરીએ.
2: હા હા હો ભાઈ, અત્યારે તો ઘરમાં બેસીને રમતો રમવામાં જે મજા છે ને ભાઉ દીદી.

0: એમાં તો ખરેખર આ વેકેશનનો આખો દિવસ ક્યાં જતો રહે ને એ ખબર જ ના પડે.
1: ચલો તો ભાઈ બાલોસો, આવતા અઠવાડિયે મળવાના વાયદા સાથે આપની રજા લઈ લઈએ.
0: અને જતા જતા એ પણ કહી દઈએ કે આ કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
1: અટલ શર્માએ.
0: તો ભાવ દીદી, આપણે જતા જતા ભૂલકાઓને એક ગીત પણ સંભળાવતા જઈએ.
1: ચોક્કસ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બાળ મિત્રો માટેનો કાર્યક્રમ બાલસભા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ લોકસંગીતના કાર્યક્રમમાં શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો.

દોસ્તો, શાંતિલાલ રાણીંગાના કંઠે આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ગોવિંદજી બોરીચાના કંઠે ભજનો. સૌપ્રથમ સાંભળીએ ખીમ સાહેબની આ રચના.

0: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો અને ગોવિંદજી બોરીચાના કંઠે ભજનો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ કરશે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. HPCL એ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. પાટણમાં મશીન એન્જિનિયરિંગ થીમ આધારિત 3 દિવસીય સમર સાયન્સ કેમ્પ સંપન્ન. મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના પ્રારંભ કરીએ છાયા ફિલ્મના ગીતથી, તલત મહેમૂદના સ્વરમાં, બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન સલીલ ચૌધરીની.

સાંભળશો સીઆઈડી ફિલ્મનું ગીત ગીતાદત્તના સ્વરમાં, બોલ જાનિસાર અખ્તરના, ધૂન ઓપી નૈયરની.

0: फिफ्टी, कुछ तेरे दिल में फिफ्टी, कुछ मेरे दिल में फिफ्टी, जमाना है बुरा।
1: સાંભળશો દેખ કબીરા રોયા ફિલ્મનું આ ગીત તલત મહેમૂદના સ્વરમાં, બોલ રાજેન્દર કૃષ્ણના, ધૂન મદન મોહનની।

સાંભળશો બ્લફ માસ્ટર ફિલ્મનું આ ગીત હેમંત કુમારના સ્વરમાં, બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન કલ્યાણજી આણંદજીની.

સાંભળશો પતિતા ફિલ્મનું ગીત તલત મહેમૂદના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

સાંભળશો મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું આ ગીત ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ મજરૂ સુલતાનપુરીના, ધૂન ઓપી નૈયરની.

શ્રોતા મિત્રો, આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિસરત સુર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું લતા મંગેશકર અને જગજીત સિંહને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: જગજીત સિંઘ ને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આકાશવાણીના

0: વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ફાલ્ગુની પાઠકને આપ સાંભળી રહ્યા હતા. યર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કૈલાસ માનસરોવરના ભારતીય યાત્રાળુઓ નેપાળ પહોંચ્યા. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ. ઇટાલીના મોડેનામાં એક કાર અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત. આંધ્રપ્રદેશમાં ગઈકાલથી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમનો 6ઠો તબક્કો શરૂ થયો. ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક વહાણવટા પર હુમલાઓની ટીકા કરી છે. આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ હાઈ બ્લડ પ્રેશર દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે હાઈ બ્લડ પ્રેશર અને જાગૃતિ નિવારણ શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. એચપીસીએલએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુઓ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
4: અને હું છું અટલ શર્મા. ભાવના, આપણે જયારે બહેનોને મળીએ ને તો એક વાક્ય, એક શિકાયત બધા બહેનો ખૂબ કરતા હોય, કઈ છે કે તો?
3: જો વિચારું ને તો મને એમ લાગે કે ઘણા બહેનોને મોઢે મેં સાંભળ્યું છે કે બહુ થાકી જવાય છે.
4: હા, એટલે હવે છે ને, થાકી જવું એ સ્ત્રીઓ માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે. અને આપણે એમ માનીએ કે ભાઈ કામ કરીએ તો થાક તો લાગે જ ને. અને જ્યાં સુધી આ જે થાક છે એ કઈ ગંભીર રૂપ ન લઈ લે ને ત્યાં સુધી આપણે જાગતા નથી, કે એવું આપણને લાગતું પણ નથી કે આ થાક છે એ કોઈ એક રોગનું લક્ષણ હોઈ શકે.
3: બરાબર. અને ઘણી વખત તો અટલબેન એવું થતું હોય છે કે બહેનો સવારે ઉઠે, હજુ તો કામ શરૂ પણ ન કર્યું હોય, ત્યારે પણ એમને થાક લાગતો હોય છે. બહેનોનું કેવું છે કે એના માટે પરિવાર છે ને એ પ્રથમ પ્રાયોરિટી હોય છે. એટલે બહેનો પોતાના થાકને ભૂલી જાય છે અથવા તો થાકને અવગણના કરે છે અને ફરી કામે લાગી જાય છે.
4: પણ લાંબા ગાળે જયારે આવું આપણે કરીએ છીએ ને તો એ શરીરને નુકસાન કરે છે અને આપણી ઓવરઓલ હેલ્થ બહુ બગાડતી હોય છે.
3: ખરી વાત છે. એટલે જે બહેનોને થાક લાગતો હોય ને અટલબેન, એમણે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે થાકનું કારણ શું છે અને આ થાક ન લાગે એના માટે શું કરવું જોઈએ.
4: તો બહેનો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે સહિયરમાં
3: કરવાના છીએ. અને અટલબેન, આજે સહિયર કાર્યક્રમમાં આપણા મહેમાન છે ડોક્ટર રિદ્ધિબેન દંદાસણા. તેઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર નિકાવા ખાતે મેડિકલ ઓફિસર છે અને તેઓ આજે આપણને એનિમિયા વિશે સમજાવવાના છે. એટલે કે એનિમિયાને સમજીએ અને તેને દૂર રાખીએ, આ વિષય પર આજે આપણે વાતચીત કરવાની છે. રિદ્ધિબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
5: થેન્ક યુ સો મચ.
4: તો રિદ્ધિબેન, સૌથી પહેલા તો અમને એ કહો કે એનિમિયા એટલે શું?
5: એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર શરીરની અંદરના રક્તકણોની સંખ્યા અથવા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એની ટકાવારી અથવા એની અંદર જે આયરનની જરૂરિયાત માત્રામાં હોવી જોઈએ એ જે છે એની ટકાવારી ઓછી હોય ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને રક્તકણો જે મુખ્યત્વે આપણા શરીરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવવાનું મુખ્ય કાર્ય કરે છે, એ કાર્ય કરવામાં જ્યારે વિક્ષેપ

0: પડે છે ત્યારે જે શરીરમાં પરિસ્થિતિ ઉભી થાય છે એને આપણે જનરલી એનિમિયા કહેતા હોઈએ છીએ.
1: બરાબર, કોઈ વ્યક્તિને એનિમિયા છે એ કઈ રીતે ખ્યાલ આવે?
0: એનિમિયાને આપણે શરીરમાં નિદાન કરવા માટે ઘણી બધા લક્ષણો છે, ઘણા બધા ચિહ્નો છે. વ્યક્તિ પોતે જાતે પણ પોતાનું જ નિદાન જોઈ કરી અને સમજી શકે કે ભાઈ એને એનિમિયાના લક્ષણો છે. એનિમિયાના લક્ષણોમાં મુખ્યત્વે સૌથી પહેલું લક્ષણ આવે છે એક થાક લાગવો, પછી એક આવે છે કે નબળાઈ લાગવી, અશક્તિ લાગવી, પછી છે કોઈ પણ કાર્ય કરે છે, બાળકો છે, કિશોરીઓ છે, કોઈ કસરત કરે છે, કોઈ રમે છે, રમત ગમત દરમિયાન છે, તો એમાં એને જે છે અતિશય બીજા બાળકોની સરખામણીમાં જેને કોઈને એનિમિયાના લક્ષણો નથી એની સરખામણીમાં એને રમત ગમત દરમિયાન, કસરત દરમિયાન થાક વધારે લાગશે બીજાની સરખામણીમાં. વધુમાં એને લક્ષણોમાં બીજામાં કહેશું તો એના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. એને કોઈ પણ બાળક છે અને ભણે છે તો એને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ આવશે, યાદશક્તિમાં થોડું યાદ રાખવામાં તકલીફો પડશે. આ બધા લક્ષણો જે છે એને આધારે આપણે કહી શકીએ કે એને નિદાન કરાવવું જોઈએ. બાકી એનિમિયાના આપણે જે ચિહ્નો કહીએ છીએ કે ભાઈ કોઈ માણસને જોઈએ અને ડોક્ટર તરીકે આપણને ખ્યાલ આવે, તો એવા લક્ષણોમાં જે છે એ મુખ્યત્વે તમારા જીભનો કલર, જે નોર્મલ માણસ હોય અને એની અંદર જેને હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ છે એની સરખામણીમાં જેને એનિમિયા છે અને એનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે અથવા રક્તકણની સંખ્યા ઓછું છે અથવા એનિમિયાનું બીજું કોઈ પણ કારણ છે, તો એના જે ચિહ્નો છે એમાં આપણે એમનો જીભનો કલર જોઈએ તો ફિક્કો થઈ ગયો હોય ગુલાબી કલરની સરખામણીમાં, એમના હાથનો કલર તમે બીજા નોર્મલ માણસના હાથના કલર સાથે જુઓ તો પણ પીળો અથવા ફિક્કો થઈ ગયો હોય. પછી એના જે આપણી આંખની નીચેનો ભાગ છે લોઅર પાલ્પેબ્રલ કન્જક્ટાઇવા એનો તમે રંગ જુઓ તો એ પણ ફિક્કો થઈ ગયો હોય, એના નખનો આકાર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો હોય, ચમચી આકારના કેવા નખ થઈ ગયા હોય. એટલે આમાં બધા ઘણા બધા ચિહ્નો છે કે જેને આધારે આપણે નોર્મલી આપણે કહી શકીએ કે ભાઈ આને એનિમિયા હોઈ શકે. પણ પાકું તો આપણે એનું જે નિદાન આપણે કરાવીએ લેબોરેટરી તપાસ પછી આપણને ખબર પડે કે ભાઈ આમને ખરેખર એનિમિયા છે કે નથી.
2: બરાબર, એટલે લેબોરેટરીમાં લોહીની તપાસ કરાવી પડે.
0: લોહીની તપાસ કરાવી પડે.
2: બરાબર, અને આ એનિમિયાના પ્રકારો હોય છે?
0: હા, એનિમિયાના ઘણા બધા પ્રકારો છે. એમાંથી મુખ્યત્વે આપણે જે સૌથી વધારે કોમન એનિમિયા જોવા મળે છે એ આયરન ડેફિશિયન્સી એનિમિયા છે, કે જેમાં લોહ તત્વની ઉણપના લીધે જે તમારા શરીરમાં એનિમિયા જોવા મળે છે એનો એક પ્રકાર છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. બીજો એક એનિમિયા જે છે એ છે વિટામિન B12 ફોલિક એસિડ, આની ઉણપને કારણે જ્યારે એનિમિયા થાય છે એને કહેવામાં આવે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. પછી એક એનિમિયા જે છે એને કહેવાય છે એપ્લાસ્ટિક એનિમિયા, કે જેની અંદર તમારું જે બોડીની અંદર બોન મેરો છે એમાંથી જે રક્તકણોનું જે ઉત્પાદન છે એમાં જ્યારે કોઈ વિક્ષેપ પડે છે અને જે એનિમિયા જોવા મળે છે એને આપણે એપ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. પછી એક એનિમિયા જે છે એક સિકલ સેલ એનિમિયા છે, કે જે અમુક જગ્યાએ બહુ કોમન જોવા મળે છે. અને સિકલ સેલ એનિમિયાની અંદર જે તમારા રક્તકણનો આકાર જે છે એ દાતરડા આકારનો, એટલે કે સિકલ જે આપણે કહીએ એવો થઈ જાય છે. અને હજી એક એનિમિયા છે જેમાં આપણે કહી શકાય કે હિમોગ્લોબિનોપથીસ, એટલે કે થેલેસેમિયા છે, G6PD ડેફિશિયન્સી છે કોઈ પ્રોટીન એન્ઝાઇમની, એટલે આવા બધા જે છે એમાં પણ એક આ હિમોગ્લોબિનોપથીસ અથવા જીનેટિક જે કહી શકાય એવો પણ એક એનિમિયા હોઈ શકે છે. એટલે એનિમિયાના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો હોય છે.
1: બરાબર, અને રિધિબેન, આ જે એનિમિયા રોગ છે તો એ વારસાગત છે ખરા?
0: એનિમિયાના જે પ્રકારો છે ને ભાવનાબેન, એમાં બધા જ વારસાગત નથી હોતા, પણ જે અમુક જીનેટિક સાથે જે DNA સાથે કે જે સંકળાયેલા છે કે જે વારસાગત આવી શકે છે, એટલે એનિમિયામાંથી અમુક જે છે એ વારસાગત આવી શકે, બધા જ નથી હોતા.
1: તો એના માટે કઈ આપણે ઉપાય ખરા કે વારસાગત ન આવે એના માટે આપણે કઈ કરી શકીએ?
0: એના માટે અત્યારે જો થેલેસેમિયાના લીધે તમારામાં હિમોગ્લોબિનનું કે બીજા કોઈ કારણથી એનિમિયાના લક્ષણો જોવા મળતા હોય તો થેલેસેમિયામાં છે એક ટેસ્ટિંગ કરાવવામાં આવે છે. એટલે જો થેલેસેમિયા માઇનર, એટલે સ્ત્રી જનરલી થેલેસેમિયામાં મોટે ભાગે કેરિયર હોય છે, પણ જો એમની જે સંતાનો આવે છે એમાં જો પુરુષ હોય અને એમાં એવી રીતે કેરિયરમાંથી આગળ વધે તો એને થેલેસેમિયા મેજર પણ આવી શકે. એટલે કેવી પરિસ્થિતિ છે, બંને પતિ પત્નીનું થેલેસેમિયા માઇનર છે કે થેલેસેમિયા મેજર છે એ જોવું પડે, અને એના પછી નક્કી થાય કે એમની સંતતિમાં માઇનર આવી શકે કે મેજર આવી શકે. એટલે એના માટે જે લોકોને પોતાને ખબર હોય છે કે પોતે થેલેસેમિયા માઇનર છે અથવા થેલેસેમિયા મેજર છે, તો એમણે જે છે

0: લગ્ન વખતે એક ટેસ્ટ કરાવી લેવો જોઈએ, અથવા તો જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે આ એક વખતની પરિસ્થિતિની જાણ સામસામા પક્ષે કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એમની સંતતિમાં આવો કોઈ પ્રશ્ન ના આવે, અથવા આવે તો એ લોકોને એડવાન્સ એ લોકો થોડા મેન્ટલી પ્રિપેર હોય કે ભાઈ આની આગળ સારવાર શું લઈ શકાય કે કરાવી શકાય.
1: બરાબર.
2: ભાવનાબેન, ઘણી જગ્યાએ એક સૂત્ર પણ લખ્યું હોય છે કે લગ્ન પહેલા જેમ કુંડળી મેળવીએ છીએ એટલે તેમ આ ટેસ્ટ પણ કરાવવા જોઈએ,
1: અને એક અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે.
2: હવે બેનને પૂછીએ કે વારસાગત તો થઈ ગયું, પણ જે આપણી લાઇફસ્ટાઇલ કે ખોરાકના કારણે થેલેસેમિયા આવે છે કે કઈક ઉણપ થઈ ગઈ છે, તો એ કઈ કઈ ઉણપ હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ?
0: હા, એનિમિયામાં જે મુખ્યત્વે આપણે ઉણપમાં આપણે જે કીધું એમાં લોહ તત્વ, વિટામિન બી 12 અને ફોલિક એસિડ આપણે કીધેલું છે. અત્યારે આપણે જયારે જોશું તો એક અત્યારના કલ્ચરમાં એક તો સમયની મારામારી, અને સમયની મારામારીમાં ક્યાંક ને ક્યાંક આપણે જે બેલેન્સ્ડ સમતોલ આહાર જે

0: લગ્ન પહેલા જેમ કુંડળી મેળવીએ છીએ, થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવવા જોઈએ,
1: અને એક અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે.
0: હવે બેનને પૂછીએ કે વારસાગત તો થઈ ગયું, પણ જે આપણી લાઇફસ્ટાઇલ કે ખોરાકના કારણે થેલેસેમિયા આવે છે કે કંઈક ઉણપ થઈ ગઈ છે, તો એ કઈ કઈ ઉણપ હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ?
2: હા, એનિમિયામાં જે મુખ્યત્વે આપણે ઉણપમાં આપણે જે કીધું એમાં લોહ તત્વ, વિટામિન બી 12 અને ફોલિક એસિડ આપણે કીધેલું છે. અત્યારે આપણે જયારે જોશું તો એક અત્યારના કલ્ચરમાં એક તો સમયની મારામારી, અને સમયની મારામારીમાં ક્યાંક ને ક્યાંક આપણે જે બેલેન્સ્ડ સમતોલ આહાર જે કહીએ છીએ એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, અને આપણે બહારનું જંક ફૂડ છે અથવા કોઈ પેકેટ્સ ખાતા હોઈએ એવું થોડુંક ટ્રેન્ડ થઈ રહ્યો છે. એટલે એના કારણે શું થાય છે કે તમારું જે બોડીમાં મેટાબોલિઝમ મેન્ટેન થવું જોઈએ એમાં વિક્ષેપ પડે છે. એટલે ક્યારેક શું થાય છે, આપણે મોસ્ટ કોમન એક ઉદાહરણ આપું તો આપણને લોકોને નાસ્તામાં શું આદત હોય, બટેટા પૌવા અને ચા. તો તમે એક બાજુ તમે બટેટા પૌવામાં બહુ જ સારા પ્રમાણમાં આયરન હોય છે, પણ સાથે સાથે તમે એની સાથે ચા કે કોફી લ્યો છો, તો તમારા બોડીમાં શું થશે કે ચા કે કોફી જે છે એ અંદર લોહતત્વનું શોષણ આંતરડામાં થવા નહીં દે. એટલે આવી બધી મિસ્ટેક હોય છે લેવા કરવામાં જમવામાં, એના લીધે આ વસ્તુ થઈ શકે છે. અને બીજી વસ્તુ છે વિટામિન બી 12 અને ફોલિક એસિડ. અત્યારે આપણે જોશું કે પ્રોટીન એનરિચ ડાયટ કે જેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં મળે છે એવો ખોરાક પણ ઓછો લેવાય છે. એટલે આ બંને વસ્તુઓ જે છે સેમ એવી વસ્તુ છે કે આપણે સવારના પોરમાં પાલકના કે મેથીના થેપલા બનાવીએ તો ભેગી આપણને એક ટ્રેન્ડ છે કે ચા કોફી બનાવીએ. એટલે તમે મેથી કે પાલકના થેપલા લો એનો કોઈ ફાયદો પછી અસર રહેતી જ નથી, કેમ કે તમે જે માત્રામાં આયરન લીધું મેથી અથવા પાલકના ફોર્મમાં એ તો સામે તમારું ચા કોફી આંતરડામાં શોષણ થવા નથી દેવાનું. તો એના લીધે આવી બધી જે આપણે મિસ્ટેકો આહાર લેવામાં જે કરીએ છીએ એ બધી વસ્તુઓના કારણે આપણે ક્યાંક ને ક્યાંક લોહ તત્વની ઉણપ છે, બી 12 ની ઉણપ છે, ફોલિક એસિડની છે કે કોઈ વિટામિન મિનરલ્સની છે. અને અત્યારે મોટા ભાગે એક ટ્રેન્ડ એઝ અ ડોક્ટર જોઉં છું કે લીલા પાંદડા વાળા શાકભાજી એ બહુ ઓછા માત્રામાં લેવાય છે. જંક ફૂડ છે અથવા બીજા કોઈ ફૂડનું જે છે એ સેવન થોડુંક વધારે થાય છે. એટલે અલ્ટિમેટલી તમારું બોડીનું જે મેટાબોલિઝમ છે એના ઉપર અસર આવે છે, જેના કારણે આપણે આ જે આયરનનું શોષણ આંતરડામાં જે રીતે થવું જોઈએ ખોરાકમાંથી એ નથી થતું. બીજું એક કોમન કારણ છે કૃમિ, કે કૃમિના લીધે જ્યારે તમારા બોડીમાં કૃમિ હોય તો એ આંતરડામાં પોતે બધું શોષણ લઈ લેવાના છે, જે પોષણ મળવાનું છે એ કૃમિ પોતે લઈ લેવાના છે. તમે કહેશો કે મેં તો આજે આટલું બધું ખાધું આયરન વાળું તો કેમ નથી દેખાતું, અથવા તો તમે એની સારવારની કોઈ ટેબ્લેટ લીધી તો કેમ મારું લેવલ હિમોગ્લોબિનનું વધતું નથી, પણ એના જે છે એના શરીરમાં ક્યાંક બને કે કૃમિના લક્ષણો પણ જોવા મળતા હોય તો કૃમિ બધું શોષણ લઈ લેશે આયરનનું, તો એના લીધે પણ આ એક એનિમિયા જોવા મળી શકે. એટલે સૌથી પહેલા જે લોકોને એનિમિયાનું હોય તો એને સાથે સાથે કૃમિને મારવાની પણ દવા એક વખત પહેલા લેવી પડે, એ જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ છે એવું તો.
0: અચ્છા, અને આ સાથે જ ભાવનાબેન મને એક પણ ડોક્ટર રિદ્ધિને પૂછવાનું મન થાય કે ફૂડ આપણે લેતા હોઈએ પણ ફૂડની ક્વોલિટી હવે બેન એવી રહી નથી, કે ધારો કે પાલક કે મેથી આપણે ખાઈએ બજારથી લઈને પણ એ દવાવાળી એટલી હોય છે કે ગટરના પાણીથી તો ઘણીવાર લોકો ઉગાડતા હોય છે. તો મને લાગે છે આનો ઉપાય તો એક જ છે કે આપણે ઘરમાં થોડું થોડું આપણું પાલક અને મેથી ઉગાડવાનું.
1: અને રિદ્ધિબેન આપણે જે ફૂડની વાત કરી પણ એના સિવાયના બીજા કઈ કારણો છે ખરા કે જેના હિસાબે એનિમિયા થઈ શકે?
2: હા, આપણે જે એક આપણે ખોરાકમાં કીધું એ લેવામાં આહારમાં એક કૃમિ જે મેં કીધું એ પ્રમાણે, પછી અમુક એવા છે મેલેરિયા છે, મેલેરિયામાં ભી તમને વારંવાર રક્તકણો તૂટે તો એના લીધે પણ થઈ શકે. મેં જેમ કીધું એમ થેલેસેમિયા બી છે, સિકલ સેલ એનિમિયા બી છે. આ આખું એનિમિયાનું જે છે ને એ એક મોટું સાયકલ ચક્ર છે કે જ્યારે એનિમિયા થી પીડાતી સ્ત્રી જ્યારે ડિલિવરી સમયે બાળકને જન્મ આપે ત્યારે પૂરેપૂરી ચાન્સીસ છે કે એના બચ્ચામાં બી ઓછું પ્રમાણ આવે, એનિમિયાનું પ્રમાણ જોવા મળે. એટલે એ બચ્ચું મોટું થશે ત્યારે જ્યારે પુખ્ત વયનું દીકરો કે દીકરી થશે તો એને એ વસ્તુ ચાલુ રહેશે. પછી જો સ્ત્રી હશે તો એના લગ્ન થશે, વળી પાછી પોતે માતા બનશે, વળી એનું બેબી આવશે. એટલે આ એક મોટું વિશ્વ સાયકલ ચક્ર છે, એમાં વચારે તમારે જો બ્રેક કરવી હોય તો એનું નિદાન કરાવી અને પ્રોપર સારવાર તમારે લેવી પડે તો આ એનિમિયાનું મોટું સાયકલ ચક્ર જે છે એ તૂટે. એના માટે આ વસ્તુ એક કરી શકીએ.
0: તો રિદ્ધિબેન, એક પ્રશ્ન એ પણ થાય કે મહિલાના જીવનમાં અલગ અલગ તબક્કાઓ છે, કિશોર અવસ્થા પછી

0: લગ્ન થાય, પ્રેગ્નન્સી રહે, પછી મેનોપોઝ આવે, તો એ જે તબક્કા છે ઉંમરના, એમાં પણ એનિમિયામાં ઉતાર ચડાવ, એટલે લોહીનું જે ટકાવારી છે એમાં ઉતાર ચડાવ આવે?
1: હા, આવી શકે, આવી શકે. એમાં મેં જેમ કીધું એમ કે ભાઈ અત્યારે જે આપણી જીવનશૈલી છે અને બીજા બધા અસર કરતા પરિબળો છે, એટલે પુખ્ત વયની છોકરીમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, પછી સગર્ભાવસ્થામાં પણ બોડીનું મેટાબોલિઝમ ચેન્જ થાય છે, એટલે એમાં જે એજ સ્ત્રીનું પ્રમાણ જે 10% હિમોગ્લોબિન હોય તો સગર્ભાવસ્થામાં એના બોડીમાં જે છે એના બ્લડમાં પ્રવાહીનું પ્રમાણ હિમોડાયનેમિક્સ ચેન્જ થાય છે, એટલે એના લીધે ઈ નહીં હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો એ તમારે એનિમિયા લાગી શકે. એટલે એના જે શરીરના જે આપણે કહીએ છીએ કે જેના જીવનના તબક્કાઓ ફરે છે, બરોબર, એટલા માટે જ આપણે સરકારશ્રીના પ્રોગ્રામમાં સગર્ભા બહેનોને 99 એ આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ, અને ધાત્રી મહિલાઓ જે છે આપણી કે જેમને બચ્ચાને જન્મ થઈ ગયો છે અને એમને 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપીએ છીએ, એ 6 મહિના સુધી પણ એને બોડીની જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આપણે એને ડિલિવરી પછી પણ 6 મહિના સુધી એને આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ આપીએ છીએ. અને રહી વાત મેનોપોઝની, તો મેનોપોઝમાં જે એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન અને એના FSH LH, આ જે બધા 4 હોર્મોનમાં ઉપર નીચે થશે એને આધારે ચોક્કસ એના જે હિમોગ્લોબિન બનવાનું પ્રમાણ છે, જે આપણે મેનોપોઝલ સિમ્ટમ્સ યુઝવલી જોતા હોઈએ છીએ કે ચીડચીડિયાપણું આવે છે, બોડીમાં થાક લાગે છે, હાડકા બટકણા થઈ જાય છે, નોર્મલ પેલા ઉંમરની જે સ્ત્રી હોય અને મેનોપોઝલ સ્ત્રી હોય એ બેના કોઈ લપસીને પડે તો એના હાડકાના ફ્રેક્ચરમાં રિકવરી આવવાની અથવા તો વધારે સ્પીડે હાડકા બટકવા, આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ, એટલે એને આધારે પણ ચોક્કસ એના બોડીમાં જે છે હિમોગ્લોબિનનું પ્રમાણ અને એનિમિયાના પ્રમાણમાં ઉમર વાઇઝ અને તબક્કા વાઇઝ ચોક્કસ ફેરફાર જોવા મળે છે.
2: અને એનિમિયા તો ઘણા વ્યક્તિઓમાં આપણે જોતા જ હોઈએ છીએ, પરંતુ બહેનોમાં આનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, તો એના કારણો આપને શું લાગે છે?
1: એના એક તો મેમડમ આપણે જે આપણે દર મહિને આપણે એક સ્ત્રી તરીકે માસિક ધર્મમાં આપણે ખૂન પડતું હોય છે અને દરેક સ્ત્રીમાં એ ખૂન પડવાનું પ્રમાણ અલગ અલગ હોય છે, એટલે એમાં આપણે એમ કહી શકાય કે ભાઈ કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન 10 ગ્રામ છે અને એને વધારે ખૂન પડે છે, એની સરખામણીમાં કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન ઓછું છે અને એને વધારે ખૂન પડે છે અથવા ઓછું ખૂન પડે છે. જો ઓછું ખૂન પડશે તો એનું બોડી મેન્ટેન કરી લેશે, બેલેન્સ કરી લેશે, પણ ઓછી હિમોગ્લોબિન વાળી સ્ત્રીને જયારે વધારે ખૂન પડે છે તો એનામાં સ્વાભાવિક છે કે એનિમિયાના લક્ષણો જોવા મળવાના જ છે. અને દરેકની માસિક ચક્રની સાયકલ પણ સરખી નથી હોતી, કોઈ બહેનોમાં વધારે ખૂન પડવાની સમસ્યા હોય છે, કોઈ બહેનોમાં 28 કે 32 દિવસની સાયકલમાં એવું પણ જોવા મળે છે, અલગ અલગ ઉંમરની સ્ત્રીઓમાં 15 દિવસે આવી જતા હોય છે અથવા 2 મહિના લેટ થઈ જતા હોય છે, એટલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે છે એ પણ આપણે એક ફોકસનો વિષય છે. તો લેડીઝમાં બહેનોમાં એક વધારે એનિમિયા જોવા મળે છે એનું કારણ એક આ છે કે ભાઈ એને દર મહિને માસિક ચક્રમાં ખૂન જાય છે, પણ એનો મતલબ એવો નથી કે પુરુષોમાં જોવા નથી મળતું. અત્યારના તમે જે બાળકો લેશો પુખ્ત વયના 10 થી 19 વર્ષના, તો એમાં ઘણા બધા બાળકો હોય છે કે જે પુરુષો મેલ પર્સન હોય છે એમાં પણ તમને એનિમિયાના પ્રમાણ જોવા મળે છે, એટલે ક્યારેક એવું બી બને છે કે પુરુષ કરતા સ્ત્રીનું હિમોગ્લોબિન બહુ સારી કન્ડિશનમાં હોય. એટલે તમે કઈ ઉંમરના લ્યો છો અથવા કઈ કેટેગરીમાં છે એ પુરુષ અને સ્ત્રીમાં એ બધી વસ્તુ જોવી પડે, અને એને પુરુષોમાં પણ કોઈ એને ટેવ છે કે નહીં ટોબેકો ચ્યુઈંગની કે એ બધી વસ્તુ પણ સાથે સાથે જોવી પડે.
0: આપણે મહિલાઓની વાત કરીએ તો આપણો જે એક સામાજિક ઢાંચો છે અને એક માનસિકતા છે, તો એ પણ કારણભૂત છે કે સ્ત્રીઓ પોતાના ખોરાક ઉપર કે પોષણ ઉપર આટલું ધ્યાન નથી રાખતી.
1: મારી જિંદગીમાં એક વસ્તુ બહુ જોયેલી ને સાંભળેલી છે કે એક સ્ત્રી પિયરમાં હોય ને ત્યારે પિતા અને માતાને એના માટે જીવતી હોય, ભાઈ ભાંડુ માટે, લગ્ન થઈ ગયા પછી પતિ માટે અને બચ્ચા થઈ ગયા પછી બચ્ચા માટે જીવે છે. એટલે મેં આ વસ્તુ બહુ એક જોયેલી છે કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી જ નથી કે પોતાના માટે કોઈ એક ટાઈમ આપતી જ નથી, ચાહે હેલ્થનું પરિબળ હોય, ચાહે કરિયરનું પરિબળ હોય કે ચાહે બીજું કોઈ પણ તમે સામાજિક પરિબળ લ્યો, સ્ત્રી તરીકે એને પોતાની એક જાતને ફોકસ કરવી જોઈએ હેલ્થ માટે સ્પેશિયલી, તો આ વસ્તુ ડેફિનેટલી એને આપણે લડી અને માત આપી શકીએ એવી વસ્તુ છે એનિમિયા. અને એટલા માટે જ અત્યારે સરકારમાંથી એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ બહુ જ સરસ લેવલે ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલમાં ભણતા બચ્ચા છે, સગર્ભા છે, ધાત્રી છે, એનું જે ટાર્ગેટ લાભાર્થી છે

0: એ લોકોનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે અને જેમાં એમને નિદાન થાય એમને સારવાર આપવામાં આવે છે. એના સિવાય પણ દરેક WRA એટલે વિમેન ઓફ રિપ્રોડક્ટિવ એજ, જે રિપ્રોડક્ટિવ એજની જે આપણે પ્રજનન વયની જે મહિલાઓ છે એને પણ આપણે હિમોગ્લોબિનની તપાસને સારવારને બધું આપીએ છીએ. હજી એક પ્રોગ્રામ છે આપણો સરકારશ્રીનો નીપી, નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ, આ બધા જે સરકારી પ્રોગ્રામો જે છે એમાં ખૂબ જ સરસ રીતે આપણે એનિમિયાનું નિદાન અને સારવાર આપણે લાભાર્થીઓને આપીએ છીએ. વધુમાં દર બુધવારે સ્કૂલમાં આયરન ફોલિક એસિડની ગોળી જે છે એ સપ્લાય કરવામાં આવે છે. સેમ એવી રીતે 5 વર્ષ સુધીના બચ્ચાને આંગણવાડી ઉપર જે છે અઠવાડિયામાં 2 દિવસ સિરપ પીવડાવવાનું હોય છે. એટલે સરકારશ્રી આ વસ્તુ ઉપર ધ્યાન રાખી અને ખરેખર આ વસ્તુ સામે લડવા માટે કટિબદ્ધ છે. પણ જરૂર છે કે ભાઈ જેમ આપણે કીધું એમ કે જે આપણું લક્ષિત જે ટાર્ગેટ બેનિફિશિયરી છે એ પણ આમાં આપણને સહકાર આપે. જેમ આપણે કીધું એમ કે ભાઈ મહિલાઓમાં કે આપણે ખુદ એની હેલ્થ ફોકસ કરતી થાય, જાગૃત થાય એ જરૂરી છે. અને ક્યારેક એવું પણ જોયેલું છે કે આયરન ફોલિક એસિડ ટેબ્લેટમાં લોકોને થોડી થોડી ક્યારેક ક્યારેક કોક કોકને સમસ્યા હોય છે. જેમ કે ક્યારેક કોકને બને કે ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે, એટલે ક્યારેક એ લોકોને એમ થાય કે પેટમાં દુખે છે, ઉલટી થાય છે, કબજિયાત થાય છે, અથવા એનું જે મળ છે એ કાળા કલરનું આવે છે. તો આ બધી વસ્તુઓથી ડરવાની કોઈ જરૂર નથી. ક્યારેક આવું થઈ શકે એનું જે દવા લેવાની જે પદ્ધતિ છે એમાં તમે થોડો ફેરફાર કરો તો આ બધી વસ્તુથી તમે ચોક્કસ બચી શકો છો. પણ અમે જે જોયેલું છે એ કે ભાઈ બુધવારે અમે જયારે સ્કૂલમાં ગોળી આપીએ છીએ તો અમુક તોફાની બચ્ચા હોય, એટલે એ શું કરે, મોઢામાં રાખી મૂકે, પછી જેવા તમે અડાવડા થાવ એટલે એ મોઢામાંથી તરત જઈને થૂકી આવે. એટલે એના ઉપર એક બરાબર જ આઈધર ટીચર અથવા આઈધર આરોગ્યની ટીમ એ લોકોએ જયારે એ લોકોને ગોળી ગળાવવામાં આવે ત્યારે એને આ વસ્તુની વોચ રાખવી પડે છે. અને ક્યારેક કોઈ બચ્ચામાં એવું થાય, મેં જેમ કીધું એમ કે કોઈ બચ્ચું છે, કોઈ સગર્ભા છે, કોઈ ધાત્રી છે અથવા તો કોઈ પ્રજનન વયની સ્ત્રી છે, એને જયારે આવું કોઈ લક્ષણ જોવા મળે તો એ ડરી જાય. તો એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ગોળી લીધા બાદ એની બધા વસ્તુના ચોક્કસ સોલ્યુશન અને ઉપાયો છે. એટલે એ જયારે તમે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરો તો એ ચોક્કસ તમને કહેશે કે આ બધામાંથી કેવી રીતે બચી શકાય. એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ હું ભાવનાબેન. જનરલી આપણને બહુ આઈડિયા નથી હોતો કે એમાંથી એટલું આયરન વ્યવસ્થિત માત્રામાં મળતું હોય છે. તો આપણે જે વેજીટેરિયન ખોરાક હોય છે એમાં ઘણા બધા ખોરાકમાં બહુ સારી માત્રામાં આયરન આપણને મળી જાય છે ખાવામાં. ગોળ, શિંગદાણા, ખજૂર, પાલક, મેથી, બીટ, પૌવા, બાજરો, રાગી અને હાથલા અથવા દોડવાનો રસ આ બેસ્ટ સોલ્યુશન વેજીટેરિયનમાં છે. પણ સાથે સાથે તમારે પ્રોટીન વાળું ડાયટ પણ લેવું પડે. જો B12 કે ફોલિક એસિડની કે એની ઉણપ હોય અથવા પ્રોટીનની તો સાથે સાથે પ્રોટીન એનરિચ ડાયટ પણ લેવું પડે, જેમ કે સોયાબીન કે આ જે છે એ બધી વસ્તુ.
1: બરાબર. અને રિધિબેન, આપે જે સરકારી યોજનાની વાત કરી તો એનો લાભ કોઈએ લેવો હોય તો એ ક્યાં સંપર્ક કરી શકે?
0: એ નજીકનું કોઈ પણ નાનું પેટા કેન્દ્ર છે સરકારશ્રીનું, અથવા નજીકનું કોઈ પણ આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અથવા આપણી સરકારની કોઈ પણ જે સંસ્થા છે ત્યાં એનો કોન્ટેક કરી શકે છે. અને જો સ્કૂલમાં ભણતા બચ્ચા હોય તો એમને તો ડાયરેક્ટ સ્કૂલમાં જ બધી વસ્તુઓ પ્રોવાઈડ થઈ જાય છે. હિમોગ્લોબિનની તપાસ છે, સારવાર છે, એ બધું તેમને ત્યાં જ મળી જાય છે. બાકી એ નજીકની હોસ્પિટલ કોઈ પણ સરકારી સંપર્ક કરી શકે.
1: બરાબર. અને અટલબેન, રિધિબેને આટલી સરસ માહિતી આપી, કોઈને કઈ જાણકારી મેળવવી હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો શ્રોતાઓને આપણે એમના મોબાઈલ નંબર પણ આપી દઈએ. તેમના મોબાઈલ નંબર છે 75-67-87,
2: 75-67-87,
1: 95-61,
2: 95-61, એટલે કે 7567879561.
1: ડોક્ટર રીતિબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: નમસ્કાર.
0: થેન્ક યુ સો મચ.
1: અટલબેન, આટલી સરસ માહિતી આપણે બધાએ સાથે મળીને સાંભળી, તો હવે એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

0: ગીત સાંભળવાની ખૂબ મજા આવી અને શ્રોતા મિત્રો, આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એ આપ અમોને ઇમેઇલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. અને અટલબેન, હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. શ્રોતા મિત્રો, આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

રાજબિહારી દેસાઈના સ્વરમાં કવિ નાનાલાલની રચનાઓ આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી. અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે. ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો.
1: हम नीदरलैंड को भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं. नीदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है. हमारे हिस्टोरिकल, कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर, ये हमारी साझी सोच का हिस्सा है. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી. તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. 5 રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને

0: જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવી રહેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી બે અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુનીરીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટેડથલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. DARAના ગીત બંગરંગાની સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
1: प्रतियोगिता में DARA के गीत बंगरंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंगरंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજ વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની અલીના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: પ્રધાનમંત્રી પાંચ દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ये है आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સેવા ક્ષેત્રમાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક ફેઝ વન અને ગ્રેમી સિટી કેમ્પસનું ઉદઘાટન કરતા તેમણે જણાવ્યું, વાયબ્રન્ટ ગુજરાત જેવી પહેલને કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું, આઝાદીના સમયથી ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
1: ઇન્ડસ્ટ્રી કા ઇતના સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગુજરાત કે અલાવે કહી નહીં દેખા ગયા. ઇસકા મૂળ કારણ હૈ કે ગુજરાતી લોગ પરંપરા સે ઉદ્યોગ સાહસિકતા કા અપને ડીએનએ મે હી ગુણ લેકર આગે બઢે ઓર ઉસકે સાથ સાથ સમય સમય પર સરકારો ને ઇસકે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાને મે બડી મદદ કી.
0: શ્રી શાહે એઆઈ અને ડીપ ટેકને ભવિષ્યના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા.
1: આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ ઓર યહી બતા રહા હૈ કે ભારત કા ભવિષ્ય બહોત સુનહેરા હૈ. એઆઈ ઓર ડીપ ટેક કે જો ભવિષ્ય હૈ ઇસકે લિયે ઇસકે જૈસે ટેક પાર્ક બહોત બડા કામ ભી કરેંગે ઓર ઇસકો આગે ભી બઢાયેંગે.
0: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું. તેઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીના નવનિર્મિત 5 લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે.
2: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે જેનો અંતિમ ફાયદો લોકોને થશે. એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો.
0: સુરત એસએમસી કમિશનર એમ નાગરાજન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા. સી આર પાટીલે કહ્યું કે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોનું યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. કચ્છમાં ઈંધણની અછત વચ્ચે 4.86 લાખના મુદ્દામાલ સાથે 2000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓએ ગતરાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી અને જથ્થો પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી 23 મેના રોજ યોજાશે. જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીએ 23 મે સવારે 11 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવી છિં.

0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
2: પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. ભારત પણ હવે તેમાંથી બાકાત નથી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારના સુઆયોજન થકી દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની તમામ જરૂરિયાત વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે આપણે બધાએ મળીને કોરોનાનો સામનો કર્યો હતો. હવે પછી આ સંઘર્ષને પણ અવશ્ય પાર પાડીશું. આ વિશ્વાસ અપાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. તાજેતરમાં જ રાજ્યના પ્રવાસ દરમિયાન વડોદરામાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા સહિત વિવિધ અપીલ કરી હતી, જેને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ શું અપીલ કરી હતી સૌ પ્રથમ તે સાંભળીએ.
3: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. યે જરૂરી હૈ કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મે વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મે કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઇન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. મે આપ સબ સે આગ્રહ કરૂંગા કે જબ તક હાલાત સામાન્ય ન હો હમ સોને કી ખરીદ કો ટાલે.
2: પ્રધાનમંત્રીએ પોતે તેમની અપીલ બાદ ઈંધણ બચાવવા તેમના કાફલાની સંખ્યામાં ઘટાડો કર્યો. આ સાથે જ કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પણ કાફલો તો ઘટાડ્યો, પણ તેઓ તો હવે અવરજવર માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલને વધાવી લીધી છે. મુખ્યમંત્રીએ ઈંધણ બચાવવા પોતાના કાફલાની સંખ્યા ઘટાડી. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ઈંધણ બચાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓને તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા જણાવાયું છે.
4: કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે VC દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
2: આ સાથે જ લોકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ટાળવા પણ સલાહ અપાઈ હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું.
4: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદી નો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ.
2: મંત્રીમંડળમાં લેવાયેલા અન્ય નિર્ણયોની માહિતી આપતા શ્રી વાઘાણીએ કહ્યું, અધિકારીઓ અને કર્મચારીઓને જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા તેમજ બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે.
4: પર્યાવરણ ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, ST, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે.
2: આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારીઓને બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય, તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરાશે.
5: મુખ્યમંત્રીજી કે માર્ગદર્શન મેં પહેલે હી દિન જબ યે બેઠકે બુલાઈ ગઈ થી તભી યે સભી વિષયો પે ડિસ્કશન ભી હુઆ ઓર ખાસ તોર પે રાજ્ય કે ગાંધીનગર અમદાવાદ કે બહાર સે કિસી ભી વ્યક્તિ કો ગાંધીનગર તક બેઠકો મે ના બુલાયા જાય ઉસકે લિયે ખાસ દબાવ રખા ગયા હૈ ઓર સાથ સાથ જો બેઠક વર્ચ્યુઅલ હો પાએ એસી સભી બેઠકો કો વર્ચ્યુઅલ કરને કે લિયે ભી નિર્દેશ દિયે ગયે ઉસી કે સાથ કાર્યક્રમ જો હૈ ઉસમે ખાસ તોર પે જો બેઠક હૈ ફિઝિકલ કઈ બેઠક એસી હોતી હૈ કે જિસકો વર્ચ્યુઅલ ના કિયા જાય લેકિન જો લોગ બહાર કે શહેર સે યા દૂર દરાજ સે આતે હૈ ઉન પે ટોટલી રોક લગાઈ ગઈ હૈ કે ઉન્હે યહાં વહાં ભાગને કી જરૂરત નહીં.
2: રાજ્યમાં

0: જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર દ્વારા 300 નવી એસટી બસ દોડાવવામાં આવી રહી છે. રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવ એમ કે દાસને સોંપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો. પ્રધાનમંત્રીએ કોરોના કાળ દરમિયાન કરેલા આહવાનને નાગરિકોએ સકારાત્મક સાથે સ્વીકારીને અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો. તે જ રીતે હાલ પણ રાજ્યના નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
1: હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ.

0: સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
1: હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ સંગગાન શિક્ષણ. આજે અસમિયા ભાષાનું ગીત શીખીશું.

કાર્યક્રમ સંઘગાન શિક્ષણ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 5 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: चाय गीत में समय हो चला है एक अंतराल का।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર

0: અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના

0: અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: बातों को दिल से महसूस कर लेना, यकीनन लबों पे मुस्कुराहट तैर जाएगी और मुझे भी दिल में जगह मिल जाएगी.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા વાણી.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી. આ ગરિમાપૂર્ણ ગુંજારવ છેલ્લા 89 વર્ષથી કરોડો શ્રોતાઓના કર્ણપટલને ધન્ય બનાવી રહ્યો છે. આગામી તારીખ 8 જૂન 2026ના રોજ આકાશવાણીની સ્થાપનાને 90 વર્ષ પૂર્ણ થશે. છેલ્લા 9 દાયકાથી ભારતની હવા અને આબોહવામાં ગુંજી રહી છે આ નરવી, નમણી, નભવાણી. માત્ર મનોરંજનનું માધ્યમ બની રહેવાને બદલે વૈવિધ્યપૂર્ણ અને જ્ઞાનપ્રદ કાર્યક્રમોના નિર્માણ અને પ્રસ્તુતિ દ્વારા આકાશવાણી એ જ્ઞાનવાણી બનીને લાખો શ્રોતાઓના અંતરમનને સંતૃપ્ત કરતું રહ્યું છે. મનોરંજક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોની સાથોસાથ યુદ્ધ, પૂર, હોનારત, વાવાઝોડું, દુષ્કાળ, ધરતીકંપ અને કાળમુખો કોરોના જેવી અણધારી આપદાઓના મૂંઝવણભર્યા માહોલમાં આકાશવાણીએ રાત દિવસ પ્રસારણ કાર્યરત રાખી છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિના અહેવાલો તથા જરૂરી સૂચનાઓ આપીને પ્રજાની સુખાકારી માટે સતત ખડે પગે ઊભું રહ્યું છે અને એ રીતે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મહામંત્રને ખરા અર્થમાં સાર્થક અને ચરિતાર્થ કરતું રહ્યું છે આકાશવાણી. 9 દાયકાની આ સફર એટલે માત્ર પ્રસારણ નહીં પણ ભારતીય સંસ્કૃતિ, સંગીત અને સંવેદનાઓની અભિવ્યક્તિ. આ ઐતિહાસિક અવસરે રાજકોટનું આકાશવાણી કેન્દ્ર પ્રસ્તુત કરી રહ્યું છે વિશેષ શૃંખલા, જ્યાં આપણે સાહિત્ય, સંગીત, પ્રસારણ અને કલા જગતના મહાનુભાવોને મળીશું, જેઓ આપણને આકાશવાણીના સમૃદ્ધ ઇતિહાસ, પ્રસારણના વિશિષ્ટ પાસાઓ અને તેમના સુખદ અનુભવોને વ્યક્ત કરશે. તો ચાલો સ્મૃતિઓના ઝરૂખેથી માણીએ આ વિશેષ પ્રસ્તુતિ. શ્રોતા મિત્રો, આજના આ વિશેષ સંવાદમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર નીતાબેન ઉદાણી, જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એડી શેઠ પત્રકારત્વ ભવન

0: માં પ્રોફેસર અને ભવનના વડા તરીકે કાર્યરત છે. પત્રકારત્વ જગતમાં છેલ્લા 3 દાયકાથી તેઓ અધ્યાપન અને સંશોધનનો બહોળો અનુભવ ધરાવે છે. તદુપરાંત તેમણે પત્રકારત્વ વિષય પર 9 જેટલા પુસ્તકોનું લેખન તથા 28 જેટલા સંશોધન લેખો દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં પાયાનું યોગદાન આપ્યું છે. આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના આ અવસરે પત્રકારત્વના આવા વિદ્વાન આપણી સાથે જોડાયા છે. તો ડોક્ટર નીતાબેન, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે.
1: નમસ્કાર શુભમભાઈ.
0: નમસ્કાર નીતાબેન. આપ પત્રકારત્વના ક્ષેત્રે 30 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવો છો અને આકાશવાણીની આ 90 વર્ષની યાત્રાને આપ એક શિક્ષણના માધ્યમ તરીકે કઈ રીતે મૂલવો છો?
1: આકાશવાણી જોઈએ આપણે તો એને વિદ્વાનો, જે માસ કોમ્યુનિકેશનના નિષ્ણાતો છે, એને સ્લીપિંગ જાયન્ટ એવું કહે છે. રેડિયોને સ્લીપિંગ જાયન્ટ એટલે એવી મહાશક્તિ કે જે સૂતેલી છે અને જો જાગે તો બહુ પોઝિટિવલી બહુ મોટું કામ કરી બતાવે એવું છે. એટલે રેડિયો આકાશવાણી શરૂઆતથી હું જોતી આવી છું, સાવ નાની હતી ત્યારથી, અને આજે પણ મને એવું લાગે છે કે અન્ય માધ્યમોની તુલનામાં આકાશવાણીનું પરડું નમે છે. એટલે આ જે 90 વર્ષની સફર છે, આકાશવાણીની જે સફર છે, એ મારી દ્રષ્ટિએ બહુ જ આકાશવાણી પીઢ થઈ ગયું છે.
0: 90 વર્ષની આકાશવાણીની આ મોટી સફર જે ઘણા લોકો ન જાણતા હોય, તો આ ભારતમાં રેડિયોના ઉદ્ભવ, વિકાસ અને તેની સ્થાપના વિશે સંક્ષિપ્તમાં અમારા યુવાનોને જણાવો, જેથી તેઓ આકાશવાણીના આ ગૌરવંતા ઇતિહાસ વિશે જાણી શકે.
1: શુભમભાઈ, આકાશવાણી એટલે કે રેડિયોનું પ્રસારણ આકાશવાણીની સ્થાપના કરતાં પણ વર્ષો પહેલાં, લગભગ 13-14 વર્ષ પહેલાં ભારતમાં થઈ ગયું હતું. અને 1923માં રેડિયો ક્લબ બોમ્બે સૌથી પહેલું પ્રસારણ મુંબઈથી કર્યું હતું. એ પછી 1923માં નવેમ્બર મહિનામાં મદ્રાસમાં રેડિયો ક્લબ ઓફ મદ્રાસે પ્રસારણ શરૂ કર્યું. 1924માં કલકત્તાથી પ્રસારણ શરૂ થયું. આમ પ્રસારણની યાત્રા શરૂ થઈ જ ગઈ હતી. અને પછી 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની નામની એક ખાનગી કંપનીએ પ્રસારણ શરૂ કર્યું, પણ આ બહુ લાંબુ ન ચાલ્યું અને કંપની ફળચામાં ગઈ. 1930માં બ્રિટિશ સરકારે પ્રાયોગિક ધોરણે ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ નામની સરકારી પ્રસારણ સેવાની શરૂઆત કરી. 1936માં તેનું સત્તાવાર નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ પછી 1956માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આકાશમાંથી આવતો અવાજ એવું કાવ્યમય અર્થઘટન કરીને ઓલ ઇન્ડિયા રેડિયોને આકાશવાણી એવું નામ આપ્યું. અને આકાશવાણીની વિધિવત શરૂઆત એવું કહી શકાય થઈ ત્યારથી, આકાશવાણી નામ સાથે રેડિયોની શરૂઆત થઈ. એ પછી 1957માં વિવિધ ભારતી શરૂ થયું અને 1977માં ચેન્નાઈમાં FM સેવા શરૂ થઈ. આમ રેડિયોની જે પ્રસારણ યાત્રા શરૂ થઈ હતી એ પછી અવિરત આગળ ધપતી ગઈ છે.
0: આપે ખૂબ જ સુંદર માહિતી અમને આપી. અહીંયાથી જ એક પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવે છે કે આઝાદીના સમયે લોકોને માહિતી પહોંચાડવામાં આકાશવાણીએ ભજવેલી ભૂમિકા વિશે અમારા શ્રોતાઓને જણાવશો?
1: ચોક્કસ. આઝાદીની લડત સમયે જેટલા સત્તાવાર નિવેદનો હતા, સરકાર તરફથી થતા હતા, એ બધા જ આકાશવાણી મારફત થતા હતા. અને બીજું એક ખાસ અગત્યની વાત એ હતી કે આઝાદીની પૂર્વ સંધ્યા એટલે કે 14 ઓગસ્ટે 1947માં ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુજીએ જ્યારે એમનું બહુ જ વિશ્વવિખ્યાત ઐતિહાસિક ભાષણ ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની આકાશવાણી પરથી રજૂ કર્યું, ત્યારે આખો દેશ રોમાંચિત થઈ ગયો હતો. અને બધા, ભલે દેશના ખૂણે ખૂણે જે લોકો હતા, એ લોકો પણ જ્યારે દિલ્હીમાં નહેરુજીને સાથે હાજર હોય એવી ફિલિંગ, એવી લાગણી અનુભવતા હતા. આ સાથે જ આખા ભારતમાં એક એકતાની અને રોમાંચની જે લાગણી ફરી વળી હતી એ આપણે કલ્પી ન શકીએ, એટલી અદ્ભુત હતી.
0: નીતાબેન, આપે ખૂબ જ સુંદર વાત અમને કરી. અહીંયા મારા મનમાં એક નવી વાત આવે છે જે કદાચ શ્રોતાઓના મનમાં પણ હશે. આકાશવાણીની સિગ્નેચર ટ્યુન લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ધૂન સાથે જોડાયેલી કોઈ ખાસ વાત જે અમારા શ્રોતા મિત્રોને ખબર ન હોય તે આપ અમને જણાવશો?
1: ચોક્કસ. આ જે ધૂન હતી, આકાશવાણીની જે સિગ્નેચર ટ્યુન છે, એ વોલ્ટર કોફમેન નામના એક જર્મન વ્યક્તિ, જેઓ કમ્પોઝર હતા, મ્યુઝિક કમ્પોઝર, એમણે એની રચના કરી હતી. અને ભારતીય રાગ શિવરંજની પર આધારિત હતી.
0: નીતાબેન, જેમ આપ સરસ સરસ વાત અમને કરી રહ્યા છો ને, એમ અમારા શ્રોતા મિત્રોને સરસ મજાના ગીતો સાંભળવાની પણ આદત છે, તો ચાલો આપનું જ મનગમતું કોઈ ગીત અમારા શ્રોતાઓને સંભળાવીએ.
1: ચોક્કસ શુભમભાઈ. એક મારું પસંદગીનું ગીત છે, કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર.
0: વાહ, ખૂબ જ સરસ. તો ચાલો યુવા મિત્રો, ફિલ્મ અનાડીનું ગીત

0: યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને આપણે ડોક્ટર નીતાબેન ઉદાણી પાસેથી આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સુખદ સંભારણાને માણી રહ્યા છીએ. તો ચાલો મુલાકાતના દોરને આગળ વધારીએ.
1: હવે એક માધ્યમ તરીકે આપ આકાશવાણીની વિશેષતા અમને જણાવશો.
2: આકાશવાણી એટલે કે રેડિયોની વાત કરું તો રેડિયો, બધા જ માધ્યમોમાં રેડિયો એવું માધ્યમ છે કે જે દેશના ખૂણે ખૂણે પહોંચવાની અમાપ શક્તિ ધરાવે છે. ટેલિવિઝન કે અખબારો શિક્ષિત લોકો માટે છે, અખબારો શિક્ષિત લોકો માટે જ છે, અને ટેલિવિઝન બધાને પોસાતું પણ નથી અને ટેલિવિઝનની સામે બેસવું પણ બધાને સમય મળતો નથી. પણ રેડિયો બધા જ કામ કરતાં કરતાં મુસાફરીમાં દરેક જગ્યાએ સાંભળી શકે છે અને સતત એના સંપર્કમાં રહી શકે છે. કોઈ પણ ખૂણે લોકો સુધી પહોંચવું હોય, ખેડૂત ખેતરમાં કામ કરતો ખેડૂત હોય, દરિયામાં માછીમારી કરતો માછીમાર હોય, કોઈના પણ સુધી માહિતી પહોંચાડવી હોય, હવામાનની જાણકારી પહોંચાડવી હોય, તો રેડિયો જેવું સક્ષમ માધ્યમ એક પણ નથી. બીજું, રેડિયોની વિશેષતા એ છે, એક માર્શલ મેકલુહાન કરીને માસ કોમ્યુનિકેશનના નિષ્ણાત હતા જે વ્યક્તિ, એમણે એક હોટ મીડિયા કુલ મીડિયા એવી થિયરી આપી છે. એમણે રેડિયોને હોટ મીડિયા તરીકે વર્ણવ્યો છે. હોટ મીડિયા એટલે એવું માધ્યમ કે જેનો ઉપયોગ કરતાં કરતાં લોકોને પોતાના મગજનો મહત્તમ ઉપયોગ કરવો પડે. એટલે રેડિયો તમારી કલ્પનાશક્તિને ખૂબ ખીલવે છે. રેડિયો સાંભળતા સાંભળતા ડંબની જેમ જેમ ટેલિવિઝનની સામે કે સિનેમાની સામે બેઠા પછી ડાયરેક્ટર કે પ્રોગ્રામ પ્રોડ્યુસર આપણને જે કંઈ બતાવે એ આપણે વિના વિરોધે જોયા કરીએ છીએ, એવું રેડિયોમાં હોતું નથી. રેડિયોમાં આપણી શ્રવણ શક્તિ પર આધારિત આખા કાર્યક્રમો કે જે કંઈ આપણે સાંભળતા હોઈએ છીએ એ જ્યારે સાંભળીએ ત્યારે આપણા માનસપટ પર, મનોચક્ષુ પર એનું અદલોઅદલ ચિત્ર ઉપસતું હોય છે. આ ચિત્ર આપણા બેકગ્રાઉન્ડ, આપણો ઉછેર, આપણી માનસિકતા, આપણી બુદ્ધિમત્તા પર આધારિત હોય છે. દાખલા તરીકે હું વાત કરું તો કાલિદાસનું શાકુંતલમ છે. શાકુંતલમ આપણે જ્યારે વાંચીએ ત્યારે બધા વાંચતી વખતે બધાની સુંદરતાની જે કલ્પના હોય છે એ અલગ અલગ હોય છે. એટલે શાકુંતલમાં શકુંતલાનું જે વર્ણન છે એ વાંચતી વખતે બધાના મન પર પોતાની અલગ અલગ શકુંતલા ઉપસે છે કે સૌંદર્યના જે ખ્યાલો છે એના આધારે વ્યક્તિ નક્કી કરે છે.

0: એમાં પછી આપણે કલ્પના શક્તિ અને કોઈ અવકાશ રહેતો નથી. ડાયરેક્ટર જે કે આપણે માની લેવાનું રહે છે. એટલે રેડિયોની એક અદ્ભુત શક્તિ છે કે તમારા મનને નવરું પડવા દેતું નથી, મનને જોડી રાખે છે જ્યારે બ્રોડકાસ્ટ સાંભળો છો ત્યારે. એટલે આ એક મહત્વની ઘટના છે. બીજું, સામાજિક વિકાસમાં દેશના કૃષિ વિકાસમાં, ગ્રામીણ વિકાસમાં રેડિયોની અદ્ભુત ભૂમિકા છે અને રેડિયો બહુ સુંદર કામ કરીને બતાવ્યું છે.
1: નીતાબેન, આપે ખૂબ જ સુંદર વાત કરી. હવે ગ્રામ્ય વિસ્તારો, કૃષિ, શિક્ષણ અને લોકજાગૃતિમાં આકાશવાણીએ ભજવેલી ભૂમિકા વિશે તમે શું કહેશો?
0: ચોક્કસ શુભમભાઈ, હું વર્ષોથી રેડિયો સાંભળતી આવી છું અને આના વિશે તમને ખાસ સ્પેસિફાઈ કરીને કહું તો ગામનો ચોરો નામનો કાર્યક્રમ જે ખેડૂતો માટે આવે છે અને એની શરૂઆત એ રામ રામ કરીને કાઠિયાવાડી લેકાથી થાય છે. આ કાર્યક્રમ આજે પણ ખેડૂતોમાં એટલો જ લોકપ્રિય છે અને ખેડૂતો અવારનવાર પત્રો લખીને તેના વિશે પોતાનો અભિપ્રાય પણ આપતા હોય છે અને બહુ એ ફળદાયી કહેવાય એવો કાર્યક્રમ છે. આવી રીતે શિક્ષણના કાર્યક્રમો પણ છે જે રેડિયોના નાના કદને કારણે, ટ્રાન્ઝિસ્ટર છે, નાના કદના રેડિયો આવે છે એને કારણે ગામડામાં કે દેશના અંતરિયાળ વિસ્તારોમાં છેડે છેડે પહોંચે છે. તેના કારણે જે વિદ્યાર્થીઓ જે ફોર્મલ શિક્ષણ નથી, એજ્યુકેશન નથી લઈ શકતા, શાળામાં નથી જઈ શકતા, એવો પણ રેડિયોના માધ્યમથી શિક્ષણ મેળવી શકે છે. અને જે સાવ શાળાકીય શિક્ષણ ન કહેવાય પણ જે અગત્યની માહિતી, ખાસ કરીને આરોગ્ય વિષયની કે અન્ય માહિતી, રેડિયો તેમના સુધી ચોક્કસ પહોંચાડે છે. જે ગ્રામીણ પ્રજા અન્ય સ્થળેથી સંદેશાઓ મેળવવા માટે સક્ષમ નથી એમના સુધી રેડિયો તો પહોંચે જ છે. એટલે બહુ અદ્ભુત કામ રેડિયો કરે છે. આ ઉપરાંત સામાજિક કાર્યક્રમનું કામ, સામાજિક જાગૃતિનું કામ છે, રસીકરણના સંદેશાઓ છે, આ બધા જ રેડિયો ગ્રામીણ પ્રજા સુધી બરાબર પહોંચાડે છે.
1: જી નીતાબેન, આપે ખૂબ જ સુંદર વાત કરી. અને હાલ આજે જ્યારે વસ્તી ગણતરીનો વિચાર ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે, તેના પણ તમામ મેસેજ આકાશવાણી દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રસારિત કરવામાં આવે છે.
0: ચોક્કસ, હું સાંભળતી હોઉં છું વારંવાર.
1: જી, હવે આકાશવાણી ભારતની કુલ 23 ભાષાઓમાં પ્રસારિત થઈ રહ્યું છે, તો ભાષાને જીવંત રાખવાના એક માધ્યમ તરીકે આપ આકાશવાણીને કઈ રીતે મૂલવો છો?
0: આકાશવાણી છે એ, જેમ તમે વાત કરીને 23 ભાષાઓમાં પ્રસારણ થાય છે, એવું મેં ક્યાંક એવું વાંચેલું છે કે 179 બોલીઓમાં પણ પ્રસારણ થાય છે. એમાં સિંધી ને કચ્છી ને એવું બધું હોઈ શકે છે. એટલે આમ સ્થાનિક ભાષાને જીવંત ધબકતી રાખવાનું કામ આકાશવાણી કરે છે. એટલે એક રીતે જોઈએ તો ઉચ્ચારણો, ખાસ કરીને ઉચ્ચારણો સ્પષ્ટ થાય, લોકોના શબ્દ ભંડોળ વધે અને ભાષાનું જ્ઞાન વધે, એનું બહુ જ મોટું કામ આકાશવાણી કરી રહ્યું છે.
1: નીતાબેન, આપ ખૂબ જ સુંદર વાતો અમને કરી રહ્યા છો, પણ હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. તો ચાલો અમારા શ્રોતા મિત્રોને આપની જ પસંદનું કયું ગીત સંભળાવવા માંગશો?
0: શુભમભાઈ, હું એવું ઈચ્છીશ કે આંધી ફિલ્મનું ઇસ મોર સે જાતે હૈ વાળું ગીત હું સાંભળવા માંગુ છું.
1: તો ચાલો યુવા મિત્રો, ફિલ્મ આંધીનું ગીત ઇસ મોર સે જાતે હૈ સાંભળીએ, જેને સ્વરબદ્ધ કર્યું છે કિશોર કુમાર અને લતા મંગેશકરે. આ ગીતનું લેખન કર્યું છે ગુલઝારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે RD બર્મને. માણીએ આ સુંદર ગીત અને આ ગીત બાદ આપણે મુલાકાતના દોરને આગળ વધારીશું.

0: યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને આપણે ડોક્ટર નીતાબેન ઉદાણી પાસેથી આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સુખદ સંભારણાને માણી રહ્યા છીએ. તો ચાલો મુલાકાતના દોરને આગળ વધારીએ.
1: કુદરતી આફતો કે ઇમરજન્સી સમયે આકાશવાણી સૌથી વધુ વિશ્વસનીય સાબિત થાય છે. આ ભૂમિકા વિશે તમારા કોઈ અંગત અનુભવો અમારા શ્રોતાઓને જણાવશો?
2: હા ચોક્કસ શુભમભાઈ, આકાશવાણી કોઈ પણ સમયે અત્યંત વિશ્વસનીય માધ્યમ છે. માત્ર આફતના સમયે નહીં, આજે પણ જ્યારે ફેક ન્યૂઝનો આટલો બધો ડર છે ત્યારે આકાશવાણીની સામે આવી કોઈ સમસ્યા નથી. એટલે આકાશવાણી હંમેશા વિશ્વસનીય રહ્યું છે. અને કુદરતી આફતોના સમયે, ધરતીકંપ છે કે પૂર છે, એ સમયે આકાશવાણીના સમાચારો માટે લોકો આતુર પહેલાંથી રાહ જુએ છે કે આકાશવાણીમાં રેડિયોમાં જે આવે સાચું. એટલે ભરપૂર સમાચારો આકાશવાણી ત્યારે પહોંચાડે છે અને જે કંઈ આફતનું સ્થળ હોય ત્યાં રૂબરૂ પહોંચીને આ વિશ્વસનીય સમાચારો લોકો સુધી પહોંચે છે.
1: નીતાબેન, આપે પત્રકારત્વ ક્ષેત્રમાં ઊંડું ખેડાણ કર્યું છે અને ફિલ્મોના લગતા અનેક સંશોધનો કર્યા છે, અનેક પુસ્તકો લખ્યા છે, તો આકાશવાણીમાં પણ ફિલ્મોને લગતા કાર્યક્રમો પ્રસારિત થાય છે. તો આકાશવાણીના આવા કાર્યક્રમો જે ફિલ્મોની માહિતી પ્રસારિત કરે છે એને તમે કઈ રીતે મૂલવો છો?
2: આકાશવાણી પ્રત્યેનું, રેડિયો પ્રત્યેનું મારું ખેંચાણ બાળપણથી જ છે. હું સાવ નાની હતી, બાલમંદિરમાંથી સ્કૂલમાં હતી ત્યારે હું બાલસભા નિયમિત હાજરી આપતી બાલસભામાં, ત્યારે રેણુબેન અને વસુબેન, નાનીબેન અને મોટીબેનના રૂપમાં બાલસભાનું સંચાલન કરતા અને હું એમાં મારી બાળ સહજ કવિતાઓ વાંચતી અને વાર્તાઓ કરતી. આ બધું ત્યારથી મેં શરૂ કર્યું હતું. એ પછી જ્યારે હું 7મા ધોરણમાં હતી ત્યારે હું જે સ્કૂલમાં ભણતી હતી કડવીબાઈ, ત્યાં એવો નિયમ હતો કે જો પહેલાં 3 પરીક્ષામાં તમે 70% ઉપર માર્ક્સ મેળવો તો તમારે ફાઇનલ એક્ઝામ નહીં આપવાની, તમને એમાંથી મુક્તિ મળે. એટલે આ જે ગાળો હતો મારી પાસે 2 મહિનાનો ગાળો, ત્યારે મારા પિતા નવીનભાઈ પરીખ, જે પત્રકાર હતા અને ન્યૂઝ એડિટર હતા, જનસત્તા નામનું પત્ર રાજકોટથી પ્રકાશિત થતું હતું,
1: ગુજરાતના કહી શકાય કે બહુ પીઢ પત્રકાર હતા.
2: હા બિલકુલ, એમને જૂની ફિલ્મો જોવાનો બહુ શોખ હતો. એટલે ત્યારે દેવાનંદ, દિલીપ કુમાર આ બધાના ફિલ્મો સવારે 10 વાગે એસ્ટોનમાં ખાસ તો એક આખી સિરીઝની જેમ આવતા હતા. સવારે 10 વાગે હું અને મારા પપ્પા સવારે 10 વાગે પહોંચી જતા. ત્યારે હું રસોઈ કરતી એટલી નાની હતી તો રસોઈ કરીને 10 વાગે હું ને પપ્પા પિક્ચર જોવા પહોંચી જતા.

0: ત્યારથી આ ફિલ્મોની લત લાગી, એની સાથે સાથે ફિલ્મના સંગીતની પણ લત લાગી, જે આજીવન રહી, આજે પણ છે. એટલે ત્યારથી જ મને રેડિયોનું અને સિનેમાનું આકર્ષણ હતું, અને જૂની ફિલ્મોના ગીત પણ મને ત્યારથી જ બહુ ગમતા હતા. એટલે બીજો તબક્કો હતો. પછી 10મા ધોરણમાં મને બહુ જ સારા માર્ક્સ આવ્યા, અને મારા પપ્પાએ મને એક HMT ઘડિયાળ લઈને ગિફ્ટ આપી. એટલે મેં ત્યારે ના પાડી કે મારે ઘડિયાળ નથી જોતી, મને એક રેડિયો જોઈએ છે. એટલે ત્યારે અમારી પાસે જે પહેલાં જૂના જમાનાનો HMV મોટો રેડિયો આવતો હતો, એવો રેડિયો મારે ઘરે હતો જ ઓલરેડી.
1: વાહ, શું વાત છે.
0: પણ અને હું ત્યાંથી ખસતી નહીં. હું સવારે જો ઝાડુ કાઢતી હોઉં તો ઝાડુ કાઢતા કાઢતા રેડિયોમાં સારું ગીત આવે તો હું ત્યાં બેસી પડું. એટલે આવી પરિસ્થિતિ મારી હતી. એટલે મને પછી મારા પપ્પાએ મને લઈ આપ્યું, નાનું ટ્રાન્ઝિસ્ટર લઈ આપ્યો, અને ત્યારથી જે મને કાર્યક્રમો ત્યારથી જે ગમતા હતા આજે પણ ગમે છે. જેમ કે છાયા ગીત, રાત્રે 10 વાગે છાયા ગીતનું વળગણ મને આજે પણ છે અને મને આજે પણ બહુ ગમે છે. પછી એવી ત્યાં જય ભારતી, એ હવે હું સાંભળી નથી શકતી, હું ઓફિસમાં હું છું એટલે. પણ જય ભારતી નામનો બપોરે 3 વાગે કાર્યક્રમ હતો સૈનિકો માટેનો, એમાં બહુ જ સારા ગીત આવતા. પછી ઓલ ઇન્ડિયા પર ભૂલે બિસરે ગીત એક કાર્યક્રમ હતો, ત્રિવેણી. આ બધા કાર્યક્રમ આજે પણ મને એટલા જ યાદ છે અને પ્રિય છે. હવે તો બધા સાંભળવાનું બનતું નથી, છાયા ગીત ક્યારેક ક્યારેક સંભળાય છે, પણ આ વળગણ મને જે આકાશવાણીનું છે આજે પણ છે, અને એના સંભાળણા પણ બહુ તીવ્ર છે, હજી પણ ભૂલતી નથી. ત્યારે અમે નાના હતા ત્યારે અગાસીમાં સુવા જતા, અને રાત્રે અમે 10 વાગ્યા પહેલા કોઈ પણ હિસાબે 9 વાગે પથારી કરી આવીએ, એટલે પથારી ઠંડી થઈ જાય, અને 10 વાગે ચંદ્રની ચાંદનીમાં સૂતા સૂતા છાયા ગીત સાંભળવું એવો લાવો હજુ આજ પછી મને એકય નથી મળ્યો.
1: પણ જેમ તમે વાત કરી એમ, જે શ્રોતાઓ આપના ઇન્ટરવ્યુને સાંભળી રહ્યા છે ને, એ શ્રોતાઓ પણ એમના માનસપટ પર ચંદ્રની કલ્પના કરતા હશે, રેડિયોની કલ્પના કરતા હશે. તો આ જ એક આકાશવાણીનું સબળ માધ્યમ છે. હવે આપના યુગમાં આકાશવાણી એક વિશ્વસનીય માધ્યમ હતું, તો એ ખેંચાણને આપ કઈ રીતે વર્ણવશો? કારણ કે તમામ લોકો એ વખતે એક વિશ્વસનીય માધ્યમ તરીકે તો આકાશવાણીને મૂલવતા જ, સાથોસાથે મનોરંજનના માધ્યમ તરીકે પણ વર્ણવતા. આજે મનોરંજનના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, તો આકાશવાણી અત્યારે પણ ટકી રહ્યું છે, તો આ વાતને અમારા શ્રોતાઓને જણાવશો?
0: ચોક્કસ શુભમભાઈ, આકાશવાણીની મેં આપણે રેડિયોની જે વિશેષતા છે કે રેડિયો હેન્ડી છે, નાનો છે, તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો, અને એને તમે માધ્યમ તરીકે અવગણી શકતા નથી, બિલકુલ તમારી સાથેને સાથે રાખી શકો છો અને રહે છે. એટલે આજે એની એનો જે પ્લસ પોઈન્ટ છે અન્ય માધ્યમો કરતાં એ બહુ જબરદસ્ત છે. એટલે લોકો એનાથી વિમુક્ત થઈ શકતા નથી, હું તો નથી જ થઈ શકતી, અને મેં ઘણા બધા લોકોને જોયા છે. પાછા મને હું આકાશવાણી પર હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનું પસંદ કરું છું, પણ ઘણા લોકો એવા છે કે જે અન્ય કાર્યક્રમો, રેડિયોનું નાટક આવે છે, બીજા બધા કાર્યક્રમો છે, એ રેગ્યુલર સાંભળતા હોય છે. એટલે જે લોકો જે પ્રકારનું જેને જે કંઈ સાંભળવું ગમે છે બધું જ આકાશવાણી પીરસે છે એમને, અને બધાને બધી પ્રકારનું મનોરંજન મળી રહે છે.
1: નીતાબેન, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આપના અંગત સંસ્મરણો અમને જણાવ્યા, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ શુભમભાઈ.
1: યુવા મિત્રો, આકાશવાણીના આ ગૌરવંતા ઇતિહાસને આજે આપણે ડોક્ટર નીતાબેન ઉદાણીના અનુભવો અને યાદો દ્વારા માણ્યો. તેમની સાથેની આ ગોષ્ઠીએ પ્રસારણ જગતના અનેક અજાણ્યા પાસાઓથી આપણને પરિચિત કર્યા. આશા છે કે યાદોના પટારામાંથી નીકળેલી આ મુલાકાતની સુગંધ આપના મનને પણ તરબતર કરી ગઈ હશે. તેમની સાથે વાતો કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે સમય થઈ ગયો છે વિદાય લેવાનો, પરંતુ યાદોનો આ સિલસિલો હજુ અટક્યો નથી. આવી જ એક નવી મુલાકાત અને નવા મહાનુભાવ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. બાય બાય, ટેક કેર, કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, હમણાં જ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય.

0: અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
1: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન. છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
0: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર. સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું, મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે નારી સંતોની શબદ સાધના.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો, આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્સ પર પ્રસ્તુત છે કાર્યક્રમ જૂની રંગભૂમિના ગીતો. આ કાર્યક્રમ સાંભળતા પહેલા આ જાહેરાત.
2: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: જૂની રંગભૂમિના ગીતો આ કાર્યક્રમના આરંભે સાંભળીએ બીજેન્દ્ર ત્રિવેદીના સ્વરને.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA.

0: દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20-થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: મનસુખભાઈ, ક્યાં ચાલ્યા?
7: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
6: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
7: હે, ફોન થી શું થાય?
6: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
7: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
0: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20-થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
8: જૂની રંગભૂમિના ગીતો આ કાર્યક્રમ અંતર્ગત હવે સાંભળીએ નેહા ત્રિવેદીના સ્વરને.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જૂની રંગભૂમિના ગીતો. રેડિયો સેટ પર આપણે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા.

અત્યારે 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7:22 મિનિટે ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં વિવિધ માહિતી, હલકા ધાન્યો વિશેની માહિતી, નિર્માણ અટલ શર્મા, 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળ ગુજરાત, પ્રાયોજક તગીર ફાઉન્ડેશન ગાંધીનગર, 8:30 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 વાગે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, ફનકાર છે પાર્શ્વગાયક પંકજ ઉદાસ, 10 વાગે છાયા ગીત અને 10:30 વાગે ઢલતી જાહેરાત. મિત્રો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા, અને હવે સાંભળશો આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમની વિગત. 6:10 મિનિટે ભક્તિ સંગીતની અર્ચના, 6:35 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ શ્રીરામચરિત માનસ ગાન, 6:45 મિનિટે કૃષિ માહિતીમાં વિષય છે આદર્શ પિયત વ્યવસ્થાપન, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગનીશે રશિયા, 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વાગે સુગમ સંગીત, સ્વરકાર અવિનાશ વ્યાસ, 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે મૃદાવરણ, પ્રસ્તુતિ સ્તુતિપૂજ, 8:30 વાગે ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં, ભજનોના ગાયક કલાકાર અશોક પંડ્યા.

શ્રોતા મિત્રો, આવતીકાલે સવારે 8:50 ગુજરાતી વાર્તાલાપમાં સાંભળશો ગુજરાતી સાહિત્યમાં રૂપકો ભાગ 1, વક્તા ડોક્ટર બિપિન આશર. 9:15 મનોરંજન, 10:30 લોકવાર્તા આય પૂરબાઈ, વાર્તાકાર શક્તિદાન મોડ, અને ત્યારબાદ મેરણ ગઢવીના કંઠે દુહા છંદ શિવ વંદના. 11:00 સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ, 12:00 ગુજરાતી ગીતો, 12:30 સહિયર કાર્યક્રમ અમદાવાદ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો. 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી કાર્યક્રમ, અને 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. આવતીકાલે સાંધિકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6:00 હરેશકુમાર દાફડાના સ્વરમાં ભજનો, 6:30 યુવાણી, અને 7:22 ગામનો ચોરો કાર્યક્રમ. આ બંને કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું. 8:30 સારેગામા, 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 આજ કે ફનકાર, ફનકાર અભિનેત્રી ફરીદા જલાલ, 10:00 છાયા ગીત, અને રાત્રે 10:30 ઢલતી જાય રાત. મિત્રો, આ હતી આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 6:20 સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: વૈશાખ ના વાયરા નો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ હાજર હોય ત્યાં સુધી એનું મૂલ્ય આપણને સમજાતું નથી, પરંતુ જ્યારે એની ગેરહાજરી સાલે ત્યારે ખબર પડે છે કે એનું મૂલ્ય શું છે.
0: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ ગુજરાત બહારના યુવા પર્યાવરણીય અભ્યાસીઓને અહીં બોલાવીને આ વાત બહુ સારી રીતે સમજાવે છે,
1: અને ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ વિસ્તારના યુવાનોને પણ ગુજરાતની જૈવ વિવિધતા નવાઈ પમાડે છે. જેમ કે ગુજરાતના ડુંગરાઓની ગાળીઓમાં થતા કેસુડા ખાખરાને આપણે બહુ બહુ તો હોળી ધૂળેટીના તહેવારોમાં યાદ કરીએ છીએ, પણ જ્યારે બહારના પ્રકૃતિવિદો એને જોઈને દીવાના બની જાય છે.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડમાં અભ્યાસ માટે ઇન્ટર્નશીપ માટે આવેલા કનિકા કાંટપાલ છેક ઉત્તરાખંડમાં પર્યાવરણ વિજ્ઞાનમાં એમએસસી કર્યા પછી જૈવ વિવિધતાનો અભ્યાસ કરવા ગુજરાત આવ્યા છે.
1: તો ચાલો આજે તમને પરિચય કરાવીએ ગુજરાતની જૈવ વિવિધતાથી તદ્દન અજાણ એવા હિન્દી ભાષી મહેમાનનો. એમની ભાષા ભલે હિન્દી છે, પણ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેનો એમનો પ્રેમ આપણા કરતા વિશેષ છે.
0: હા મિત્રો, તરુભાઈ, આજે બીએમસીમાં ગુજરાત ઉપરાંત બીજા એક પ્રદેશની વાત છે.
1: શું વાત છે?
0: હા, આજે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે ગુજરાતની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કેવી જૈવિક વિવિધતા છે ને તેની વાત કરીશું. કારણ કે આપણી સાથે એક નિષ્ણાત છે, કનિકા કાંટપાલ, કે જેઓ ઉત્તરાખંડથી આવ્યા છે અને એમએસસી ઇન એન્વાયરમેન્ટ સાયન્સ, પર્યાવરણ વિજ્ઞાન સાથે એમણે એમએસસી કરેલું છે.
1: એટલે ઉત્તરાખંડની તો જૈવિક વિવિધતા ભરપૂર છે જ, પણ ગુજરાતની જૈવિક વિવિધતા એમને વધારે આકર્ષી ગઈ એવું થયું.
0: એટલે આપણે અહીંયા ભણવા જ આવ્યા છે, અને એમને એમ થયું કે ઉત્તરાખંડનું તો નાનપણથી જોતી આવી છું, સંમતિ આવી છું, પણ અભ્યાસ આજે ગુજરાતનો.
1: વાહ વાહ.
0: નમસ્કાર કનિકાજી.
2: નમસ્કાર મેમ. નમસ્કાર સર.
1: નમસ્કાર કનિકાજી, આપનું સ્વાગત છે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડમાં પણ, એટલે ગુજરાતમાં પણ.
0: જી, આજે ઘણા વખતે મિત્રો અમે અરણ્ય

0: ભવનમાં આવ્યા છે, ઘણા વર્ષો પછી આવ્યા છે અને કનિકાજી અહીંયા અરણ્ય ભવનમાં જ આપણા બોર્ડ સાથે જોડાયેલા છે, અભ્યાસ કરે છે, આગળ ઘણું બધું શીખવાના છે, પણ એમની પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળશે. કારણ કે એમણે કહ્યું હતું કે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણે કેવી રીતે બાયોડાયવર્સિટીને બચાવી શકીએ એની ઉપરનો અભ્યાસ છે. તો કનિકાજી આપ એના વિશે શું કહેશો, આપ ક્યા કહેંગે?
1: જૈવ વિવિધતા અગર સિમ્પલી હમ દેખતે હૈ નોર્મલી, અગર આપ વિચાર કીજીએ કે આપ એક સુબહ ઉઠ રહે હૈ ઓર આપકો સબ ચીજ અપને આસપાસ બિલકુલ એક સા દિખાઈ દે રહા હૈ, એક સે હી પેડ, એક સે હી જાનવર, એક સે હી આપ જૈસે દિખને વાલે લોગ, તો ક્યા બોર નહીં હોંગે, આપ બોર હો જાયેંગે. તો સિમિલરલી હમારે પર્યાવરણ મેં ભી ઇતની સારી વિવિધતાએ હૈ જિસકો હમ બોલતે જૈવ વિવિધતા, ઓર ઉસી કી વજહ સે યે ધરતી ઇતની સુંદર હૈ જો આપકો લગતી હૈ. એક અથર્વેદ કા એક શ્લોક હૈ, માતા ભૂમિ પુત્ર અહમ પૃથ્વીયા, અર્થાત કે યે ધરતી હમારી માતા હૈ ઓર મેં ઇસકા પુત્ર હું. ઓર ઇસી શ્લોક કો ધ્યાન રખતે હમ કહે સકતે હૈ કે હમારી યે જૈવ વિવિધતા કી રક્ષા કરના, પૃથ્વી કી રક્ષા કરના હમારા એક ધર્મ હૈ. તો આજ મેં ઇસી રિગાર્ડિંગ હમ મેં આપ વાત કર રહે હૈ કે હમ કિસ તરીકે સે સેવ કર સકતે હૈ, બચા સકતે હૈ જૈવ વિવિધતા કો. ઓર સિર્ફ વૈજ્ઞાનિકો કા કામ નહીં હૈ યે, હમ સબકા હૈ, હમ સભી કો સંવેદનશીલ હોના પડેગા ઇસ ચીજ કે લિયે કે ઇસકો કૈસે બચાયા જા સકતા હૈ.
2: કનિકા જી, ઉત્તરાખંડ તો એસે કહે સકતે હૈ કે પ્રકૃતિ કે સાથ હી લોગ જીતે હૈ, બિલકુલ પહાડો કે બીચ કે સુંદર એરિયા હૈ. તો શ્રોતા મિત્રો, આપને પણ યાદ છે કે ઉત્તરાખંડ છે આખો પહાડોની વચ્ચે પહાડી વિસ્તાર છે, હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો વિસ્તાર છે, એટલે એના ત્યાં ને અહીંયા શું ફરક છે એના વિશે આપણે કનિકાજી પાસે થોડુંક જાણીએ. આપ બતાઈએ કે ઉત્તરાખંડ ઓર ગુજરાત કી જૈવ વિવિધતા મેં ફરક આપકો ક્યા દિખ રહા હૈ?
1: જી સર, આપને બિલકુલ સહી કહા, ઉત્તરાખંડ પ્રકૃતિ સે કાફી નજદીક હૈ હમ કહે સકતે હૈ. અસલ મેં તો પ્રકૃતિ સે સબ નજદીક હી હૈ, વો પહાડી એરિયા હૈ, વહાં કા વેધર બિલકુલ અલગ હૈ યહાં સે. યહાં પે ગરમી જ્યાદા હૈ, હમ લોગ ઠંડ મેં સે આયે હુએ લોગ હૈ, તો ઇટ્સ વેરી ઓબ્વિયસ વહાં પે કાફી જ્યાદા અંતર હૈ. જૈસે યહાં પે મેને દેખા, યહાં પે પલાશ નોર્મલી હમ દેખતે હૈ, હમારે વહાં કો બુરાંસ હોતા હૈ, એન્ડ મતલબ એસે અલગ અલગ એસી જીવ જંતુઓ કી કાફી અલગ અલગ, જૈસે યહાં કા એશિયાઈ શેર ફેમસ હૈ, હમારે યહાં જિમ કોર્બેટ મેં આપકો બાઘ દિખેંગે, તો બહોત જ્યાદા અંતર હૈ.
0: એટલે ખાણી પીણી કહીએ કે રહેણી કરણી કરીએ, જેમ અહીંયા ગુજરાતીઓને તો એવું મેં સાંભળ્યું છે, કારણ કે અમે લોકો ગુજરાતી છે એટલે અમને ખબર છે કે ખાવામાં મીઠાશ વધારે જોઈએ, મીઠું ખાવાનું, દાળમાં પણ અમારે ગોળ જોઈએ, ખાંડ જોઈએ, શાકમાં પણ અમારે જોઈએ, એટલે ઉત્તરાખંડમાં ખાવા પીવામાં પણ ફેરફાર હશે. એ રીતે આપણી સંસ્કૃતિ પણ અલગ અલગ છે. અમારે ત્યાં અહીંયા ગરબા બહુ સરસ થાય છે ગુજરાતમાં, એ રીતે ત્યાં ઉત્તરાખંડનું કંઈક નૃત્ય હશે જ, તો એના વિશે વાત કરો.
2: એના એની સાથે સાથે ખાણીપીણીમાં આપણે એક વસ્તુ પણ યાદ રાખવી પડે, કારણ કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ એક વખત કહ્યું હતું કે ગુજરાતીઓ છે ને આખા વર્ષનું તેલ ભરે,
0: તેલ પણ વધારે હોય છે.
2: ઉત્તરાખંડમાં તો અઠવાડિયાનું જ લઈ આવે ને તેલ.
1: હા, ખાને પીને જબ મેં શરૂઆતમાં ગુજરાત આઈ થી તો મુજે ઇસી ચીજ સે થોડા સા ડીલ કરને મેં ટાઈમ લગા થા કે હર ખાને મેં મીઠા હૈ, હમ ઇતના મીઠા નહીં ખાતે હૈ વહાં પે, હમારે કી ડિશેસ થોડી અલગ હોતી હૈ. યહાં પે કઢી ભી મીઠી થી, હમ લોગ કઢી મીઠી ભી નહીં ખાતે, બટ અબ આદત હો ગઈ હૈ ખા.
0: વેરાઇટીઝ ક્યા હૈ વહાં ઉત્તરાખંડ મેં ખાને કી?
1: જૈસે હમારે વહાં પે જોઈ ભાત હોતા હૈ જિસકો યહાં કઢી બોલતે હૈ, ચુડકાની બનતી હૈ ભટ્ટ કી દાલ, બ્લેક બીન્સ જો હોતે હૈ ના ઉસકો હમારે યહાં ભટ્ટ બોલતે હૈ, ભટ્ટ કી દાલ હોતી હૈ, ચેસ હોતા હૈ, ચને કે ડુબકે હોતે હૈ, કઈ સારે હોતે હૈ, તો ઇસી પ્રકાર કી ડિશેસ હોતી હૈ. ઓર ટેસ્ટ વાઇઝ ભી હમ નમક જ્યાદા ખાને વાળો મેં સે, યહાં પે મીઠા હૈ હર ચીજ મેં, યે મેઇન ડિફરન્સ થા. ઓર જૈસે યહાં પે ગરબા ફેમસ હૈ, હમારે યહાં પે જોડા ખેલતે હૈ. મેં કુમાઉં નહીં હું, ઉત્તરાખંડ મેં ભી દો ડિવિઝન્સ હૈ, કુમાઉં ઓર ગઢવાલ. તો આપ ગઢવાલ જાયેંગે આપકો થોડા અલગ મિલેગા, કુમાઉં થોડા સા અલગ મિલેગા, હમારા યહાં જોડા હોતા હૈ. જોડા જૈસે યહાં પે ગરબા એક ફોક ડાન્સ હૈ, વૈસે હમારે યહાં કા જોડા ફોક ડાન્સ હૈ.
0: લકડી કે સાથ કર?
1: નહીં નહીં નહીં, લકડી કે સાથ નહીં રહેતે, ગલે એક દૂસરે કે ગલે મેં હાથ ડાલ કે વો રાઉન્ડ કરકે, જૈસે ગરબા રાઉન્ડ હોકે ખેલા જાતા હૈ વૈસે જોડા.
0: તો કનિકાજી, આપણે અહીંની જ વાત કરીએ, ગુજરાતની જ વાત કરીએ, કે તમે પર્યાવરણ વિજ્ઞાન સાથે નાનપણથી આગળ ભણ્યા અને એની ઉપર જ આગળ ભણવાનું તમે ચાલુ રાખ્યું છે, અત્યારે રિસર્ચ તરીકે રિસર્ચર તરીકે કામ કરો છો, તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર બીજું શું શું તમને ભણવામાં મળ્યું? પર્યાવરણ સાયન્સ, એન્વાયરમેન્ટ સાયન્સ આપણે પઢ્યા, તો ક્યાં ઉસમેં જ્યાદાતર રહા?
1: એન્વાયરમેન્ટલ સાયન્સીસ એક બહુ હી વાસ્ટ સબ્જેક્ટ હૈ, આપ એક હી ચીજ નહીં પઢતે, હર ચીજ

0: મિત્રો, તમને નથી લાગતું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કહે છે તેમ અનેકતામાં એકતા અને વિવિધતામાં સમાનતા એ ભારતની ઓળખ છે?
1: ગુજરાતમાં પણ જૈવિક વિવિધતા એટલી જ સમૃદ્ધ છે, એટલે તમારે ત્યાં પણ આવી કોઈ વનસ્પતિ, પશુ પક્ષી કે માનવ જીવનની વિશિષ્ટતા હોય તો અમને ચોક્કસ જણાવજો.
0: એ માટે અમારો ફોન નંબર તો જાણો છો જ,
1: 94-276-0-65-96, અને પત્ર લખવા સરનામું પણ જાણો છો જ.
0: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
0: તો આવતા રવિવારે આપણી જૈવ વિવિધતાના જતન માટે વધુ અગત્યની વાત લઈને ફરી મળીશું. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: खास समय पर अत्यधिक मांग के तौर पर पूरा किया, उसका 33% हिस्सा नवीकरणीय ऊर्जा से आया है।
1: 33% इज फ्रॉम द रिन्यूएबल एनर्जी।
2: रेल मंत्री अश्विनी वैष्णव ने आज वर्चुअल माध्यम से बेंगलुरु और मुंबई के बीच नई एक्सप्रेस रेलगाड़ी को झंडी दिखाकर रवाना किया। इस अवसर पर श्री वैष्णव ने कहा कि दक्षिण और उत्तर कर्नाटक के लोगों की काफी लंबे समय से लंबित मांगे पूरी हो रही हैं। उन्होंने कहा कि बेंगलुरु और मुंबई के बीच वंदे भारत स्लीपर रेलगाड़ी जल्द ही शुरू होने की उम्मीद है। राष्ट्रपति द्रौपदी मुर्मू इस महीने की 25 तारीख को वर्ष 2026 के पद्म पुरस्कार प्रदान करेंगी। गृह मंत्रालय ने सोशल मीडिया पोस्ट में बताया कि राष्ट्रपति भवन में आयोजित होने वाले नागरिक अलंकरण समारोह में राष्ट्रपति पद्म विभूषण, पद्म भूषण और पद्मश्री पुरस्कार प्रदान करेंगी। भारत ने कहा है कि होर्मुज जलडमरू मध्य में व्यावसायिक जहाजों पर हमले स्वीकार्य नहीं है। संयुक्त राष्ट्र में भारत के स्थायी प्रतिनिधि पर्वत नेनी हरीश ने कहा कि चालक दल के सदस्यों को निशाना बनाने तथा जहाजों की मुक्त आवाजाही में रुकावट को जायज नहीं ठहराया जा सकता। और खेलों में आईपीएल क्रिकेट में रॉयल चैलेंजर्स बेंगलुरु ने पंजाब किंग्स को 230 रन का लक्ष्य दिया है। जवाब में पंजाब ने ताजा समाचार मिलने तक 18वें ओवर में 6 विकेट पर 172 रन बना लिए हैं। दिन के दूसरे मुकाबले में दिल्ली कैपिटल्स का मुकाबला राजस्थान रॉयल्स से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: आकाशवाणी नुआ राजकोट केंद्र 6 मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज पर।
4: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी।
5: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से।
4: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान।
5: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग।
4: डायल कीजिए 8700014242।
5: नंबर एक बार फिर नोट करें 8700014242।
6: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ। લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ। મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ।
7: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
8: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ।
9: સુન સખી મેરી પ્યારી સખી।
7: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
8: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
7: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ।
8: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
7: પત્રોના પ્રતિભાવ અને ઇમેઇલના ઉત્તરો તો ખરા જ। ઇમેઇલ કરવા માટે અમારું ઇમેઇલ એડ્રેસ છે rajkotsahir@gmail.com।
8: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો।
10: નવા જમાનાની નવી તસવીર, હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે, સમયની સાથે બદલો, આગળ વધો, આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ। આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ। આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી

0: પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ આપની પોતાની ડીડી ફ્રી ડીશ.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: કરી શકાય છે.
1: વાવ, નવે નોટ મળશે?
0: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે. આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
2: ત્રણેય કોલેજમાં
3: ચિંતા ના કર,
2: ફીસ તો જો.
4: શું હાલ છે? શું થયું?
3: ફીસ નું ટેન્શન.
4: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
5: આરબીઆઈ કહે છે,
3: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી.
6: શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે, એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ, ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે.
3: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
6: એ વિધા અમારે યહાં પડી, ઇસકો એક્સપ્લોર કરના પડેગા, ઓર એક્સપ્લોર કરના હૈ તો કાફી લોગ ઇસકો કેરિયર કે રૂપ મે સ્વીકાર કરે, એસા વાતાવરણ બનાવના પડેગા. ઓર ડિઝાઇન કી ઉપયોગિતા કે બારે મે ભી જાગૃતતા ઓર એક્સપાન્શન કે લિયે પ્રયાસ ભી હમને કરને પડેંગે.
3: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે.
7: 21મી સદી મે क्रिएटिविटी, इनोवेशन और डिजाइन के बिना कोई भी राष्ट्र वैश्विक प्रतिस्पर्धा में आगे नहीं बढ़ सकता. श्री मोदी साहब के मार्गदर्शन में एनआईडी को न केवल संसाधन बल्कि एक मजबूत संस्थागत ढांचा मिला है.
3: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરગાસણમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ટ ફેઝ 1 અને

0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝીંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રિમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો. મંત્રી શ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં આઈસીએઆર સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે. આજે વહેલી સવારે કેન્દ્રીય આઈબીની બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારના 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં ડીઆરઆઈ અને સીજીએસટી પણ જોડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કર ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે. આ જહાજ 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે. સિમી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું. આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને JT No. 1 પર લાંગરવામાં આવ્યું છે. કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી LPG અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
1: ચોક્કસ સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર દર્જ કિયા ગયા થા 43.2 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મેં દર્જ કિયા ગયા થા ઓર સેકન્ડ હાઈએસ્ટ 42.7 રાજકોટ મેં આયા થા જબકિ ગુજરાત રીજન કી બાત કરી તો અહેમદાબાદ મેં 42.0 આયા થા ઓર ગાંધીનગર મેં 41.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા આજ હમ ઉમીદ કર સકતે હૈ કે 43 થી 44 કે બીચ મેં અહેમદાબાદ ઓર ગાંધીનગર કા જો અધિકતમ તાપમાન હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. રાજસ્થાનના બલોતરા નજીક ગાડી પલટી મારતા બનાસકાંઠાના 3 યુવકના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. આ મૃતક યુવાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દર્શને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોતરા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યાવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર

મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા બે મહિનામાં 3,500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા એક માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન. રામ રામ.
1: આજે એક પ્રશ્નથી શરૂઆત કરી.
2: તમારો પ્રશ્ન આવે ને એટલે આમ મારે એલર્ટ થઈ જવું પડે. બોલો બોલો.
1: પણ દરેક વખતે જેમ હું કહું છું કે મારા પ્રશ્નો એવા કોઈ અઘરા હોતા નથી. હવે તમે મને છે ને ઘઉં, ચોખા ને બાજરો એ સિવાય કેટલા ધાન્યોના નામ આપી શકો, કયો જોઈએ?
2: ચાલો થોડાક તો આપી શકીશ. આપણે લઈએ તો રાજગરો છે, પછી આપણે રાગી કહીએ, નાગલી કહીએ, પછી સામો આપણે કહીએ. આવા બે ત્રણ નામ મને યાદ આવ્યા.
1: બોલો, એક બહુ જાણીતું નામ તમે ભૂલી ગયા.
2: ક્યું?
1: જુવાર.
2: હા, જુવાર છે, જઉં છે.
1: હા, તો પછી એટલે ઘણી વખત શું છે કે આપણી આસપાસ છે ને ઘઉં અને ચોખા આ બેનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે એ બે સિવાયના ધાન્યોમાં છે ને બાજરો અને જુવાર ને એવા એક બે નામ આવડે, પછી બહુ બધા નામ છે એ આપણને આવડતા નથી. અને ઘણી વખત તો એવું થાય કે આપણે એ નામો ખાલી સાંભળ્યા હોય કે વાંચ્યા હોય, પણ જોવામાં તો કોઈ દિવસ એ ધાન્યો આવ્યા જ ન હોય. જેમ કે આપણા હેમુભાઈએ ગાયું ને કે કાંગને ખેતર ગયાતા, રહ્યો ગોરી કાંગ લ્યો. આ કાંગ કેવું હોય એ તો કોઈ દિવસ જોયું જ ન હોય, એના જેવું છે.
2: હા, એકદમ સાચી વાત કરી. એટલે આ જે ધાન્યો છે ને કાનનબેન, એને આપણે પારંપરિક ધાન્ય કહી શકીએ, હલકા ધાન્ય કહી શકીએ, બરછટ ધાન્ય કહી શકીએ, અને અત્યારે તો એને

0: શ્રી ધાન્ય પણ કહેવામાં આવે છે.
1: એટલે આમ જોઈએ ને તો આ પરંપરાગત ધાન્ય શબ્દ બહુ સરસ,
0: બરોબર.
1: એટલા માટે કેમ કે આપણી પરંપરામાં ક્યાંક ને ક્યાંક આ ધાન્યનો ઉલ્લેખ છે ને એ વણાયેલો છે, પણ આપણી એ બદનસીબી કે આપણે સમયાંતરે ઘઉંને ચોખા સિવાય બધા ધાન્યોને ભૂલી બેઠા છીએ, અને એ પછી આપણે ન બહુ પાકનું ઉત્પાદન કર્યું કે ન સમાજમાં એ બહુ લોકપ્રિય થયા. બાકી જો જેમ હમણાં કીધું કે લોકગીત હતું કાંગ ને ખેતર ગયા હતા, તો કાંગનો ઉલ્લેખ આવે છે એનો અર્થ એમ કે કાંગ ત્યારે લોકપ્રિય હશે. પછી એવી રીતે બાળકોનું એક જોડકણું છે જો તમે સાંભળ્યું હોય તો, ઘર ઘર ઘર ઘર ઘંટી બાજરો ને બંટી, તો એમાં બાજરો ને બંટી બે નો ઉલ્લેખ આવે છે. તો હવે બંટી નામનું ધાન્ય કોઈક સમયે તો હતું જ સમાજમાં પ્રચલિત, માટે આ જોડકણામાં એનો ઉલ્લેખ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આવા ઘણા બધા ધાન્યો જે છે કે જે પ્રચલિત હતા એક સમયે અને હવે ધીમે ધીમે લુપ્ત થતા ગયા અથવા તો આપણે ભૂલતા ગયા એવું છે, પણ ફરી પાછો એમનો જમાનો આવ્યો છે એવું આપણે કહી શકીએ.
0: અને કાનનબેન, તો પછી છે ને તમે આટલી સરસ સરસ વાતો કરો છો, તો આ બધા કેટલા ધાન્યો છે એ બધા વિશે થોડી વિગતવાર વાત કરો.
1: હા, એટલે આ છે ને શબ્દ હલકા ધાન્ય વાપરીએ છીએ ને, એટલા માટે આપણા મગજમાં એમ થાય હલકા, અરે એમ હલકા નહીં, પચવામાં હલકા એમ, એટલા માટે એને આપણે હલકા ધાન્ય કહીએ છીએ. પણ એની શ્રી એટલે એની સમૃદ્ધિ તો બહુ જોરદાર છે, એટલે એમાં પોષક તત્વો છે ને એ ભરપૂર પ્રમાણમાં મળે છે.
0: બરાબર.
1: તો આના વિશે એટલે આ શ્રી અન્ન વિશે અથવા હલકા ધાન્ય કે પરંપરાગત ધાન્ય વિશે વાત કરીએ ને, તો અંગ્રેજીમાં એ બધા માટે મિલેટ શબ્દ વાપરવામાં આવે છે, બરાબર.
0: અત્યારે ખૂબ પ્રચલિત.
1: હા, ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે છે ને આ કેવા પ્રકારના ધાન્ય હોય કે એનો દાણો ગોળ હોય અને નાનો હોય, બરોબર. આમ જો ઘઉં મોટો, ચોખાનો દાણો મોટો, પણ બાજરો, જુવાર, રાગી કે એ બધાને તમે જો હથેળીમાં લ્યો તો કેટલા બધા દાણા એક સાથે તમે ઝીણા ઝીણા જોઈ શકો. એટલે ધાન્ય પાકોનો સમૂહ જે હોય એને મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ને કીધું એ રીતે કે ભાઈ એ પચવામાં હલકા છે એટલે હલકા ધાન્ય પણ કહેવાય છે. એટલે હલકા એટલે નીચલી કક્ષાના નહીં,
0: બરોબર,
1: પણ પચવામાં હલકા માટે, બરોબર ને. અને આ ઘાસ વર્ગના પાકો કહેવાય.
0: અચ્છા,
1: એટલે એને તૃણ ધાન્યો પણ કહેવામાં આવે. અને એમાં છે ને પાછા એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ, એટલે બાજરો, જુવાર, રાગી અથવા જેને નાગલી પણ કહીએ, તો એ જે છે ને એને મુખ્ય હલકા ધાન્ય પાકો કહેવાય, કારણ કે એ મોટા પાયે વપરાય છે. પણ એની સામે ચીણો, કોદરા, કાંગ, બંટી, સામો, મરૈયો, લીલી કંગની આ બધાને ગૌણ હલકા ધાન્ય તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અને હવે જો એક બહુ મહત્વની વાત છે કે નાનો અને ગોળ દાણો હોય તો એ રાજગરાનો સમાવેશ હલકા ધાન્યમાં નથી થતો, બોલો. હા, કારણ કે એ ઘાસ વર્ગમાં નથી આવતો.
0: અચ્છા,
1: એટલે એને સ્યુડો હલકું ધાન્ય કહેવાય, એટલે છે પણ ને નથી પણ, એમ દૂધ દહીં બેયમાં. આમ તો છે ને હલકા ધાન્યનું જે મૂળ કહેવાય ને, પિયર જેને આપણે કહીએ, એ ભારત છે, વતન જ છે ભારત તો. અને બહુ વર્ષો જૂના આ પાકો છે, આપણા પ્રાચીન પાકો છે, અને ઘણી વખત એને બરછટ અનાજ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આ પાકોની આટલી બધી લાક્ષણિકતા અને વિશેષતાની જ્યારે જગતને જાણ થઈ ત્યારે લોકો પણ એના તરફ આકર્ષાયા, અને એને કારણે આપણા ઇતિહાસમાં કંઈક બે ત્રણ મહત્વના ફેરફારો જોવા મળ્યા, એ શું એ તમે કંઈક જણાવો.
0: બરાબર. એમાં સૌથી પહેલું તો જે 2023 નું વર્ષ ગયું એને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. પછી 2018 નું જે વર્ષ ગયું એને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત થયું. એટલે આવું એનું સરસ મજાનું મહત્વ આખા વિશ્વ સમક્ષ જાય એવા પ્રયત્નો પણ થયા. હવે કાનનબેન, આ જે પાકો છે તમે કીધું તૃણ ધાન્યો, હલકા ધાન્યો, તો આ પાકોનો ખરેખર ઇતિહાસ જો જોવા જઈએ તો આશરે 10,000 કરતા વધુ વર્ષથી આ પાકનું વાવેતર કરવામાં આવે છે. પછી હરિયાળી ક્રાંતિ બાદ ડાંગર, ઘઉં અને મકાઈ જેવા ધાન્ય પાકોની ખેતીમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો, અને સાથે સાથે મિલેટ પાકોની ખેતીમાં

0: ઘટાડો થવાને કારણે હાલની જે નવી પેઢી છે એના માટે આ પાકો કદાચ નવા હોઈ શકે.
1: હા હા, સાચી વાત છે. અને અમુક પાકો છે ને એ એની મર્યાદામાં બંધાઈ ગયા, જેમ કે સામો છે કે રાજગરો છે, તો એની સાથે ફરાળી એવું લેબલ લાગી ગયું. એટલે અગિયારસ હોય કે પછી શ્રાવણ મહિનાનો સોમવાર હોય કે ચાતુર્માસ હોય ત્યારે જ ખવાય, બાકી ન ખવાય એવું આપણા મગજમાં ઘૂસી ગયું.
0: અને તાજેતરના વર્ષોમાં આ પાકોના ઉચ્ચ પોષણ મૂલ્યોને કારણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પાકોનું રોજિંદા આહારમાં ચલણ છે એ વધ્યું છે. અને આ પાકોનું પોષણ સુરક્ષામાં મહત્વને ધ્યાને લેતા આપણે હમણાં વાત કરીએ એમ ભારતમાં વર્ષ 2018 રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું અને ભારત સરકાર દ્વારા મિલેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવા માટે આપણા દેશ વતી પ્રસ્તાવ પણ મૂકવામાં આવેલો, જે સ્વીકારાણો જેને સંયુક્ત રાષ્ટ્રમાં 72 વધુ દેશોનું સમર્થન મળતા વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું.
1: વાહ, તો બહુ સારી વાત છે. અને એટલે જ મેં જેમ કીધું હતું ને એમ કે હવે પછી જે બાળકો ભણતા હશે એને આ 2 યાદ રાખવાના રહેશે. અને એ માત્ર વર્ષ જ યાદ નથી રાખવાના, પણ સ્વાભાવિક છે કે મિલેટ્સ ને પણ યાદ રાખવાના છે.
0: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જે જાહેર થયું એના પાછળના જે મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો મિલેટ્સ પાકોના વિવિધ ફાયદાઓ વિશે લોકો માહિતગાર થાય તેમજ લોકો રોજિંદા જીવનમાં આ પાકોને આહારમાં વધુ ને વધુ ઉપયોગમાં લે જેથી આ પાકોની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધે, એની ખ્યાતિ વધે તથા વાવેતરમાં પણ વધારો થાય તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળી રહે. આ ઉદ્દેશ્યો છે એના માટે આ મિલેટ્સનો આટલો પ્રચાર પ્રસાર અત્યારે થઈ રહ્યો છે.
1: હા, અને આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ જે આ હલકા ધાન્ય પાકો છે એમાં કેવા પોષક તત્વો રહેલા છે, કારણ કે આપણો મુખ્ય ખોરાક ઘઉં અને ચોખા આધારિત જ છે.
0: બરોબર.
1: એટલે એક આખો પ્રદેશ છે એમાં મોટે ભાગે ઘઉં વધારે ખવાય છે, દક્ષિણ ભારતની વાત કરીએ તો ચોખા વધારે ખાય છે અને ઉત્તર ભારતની વાત કરીએ તો મકાઈ અને ઘઉંનો ઉપયોગ જોવા મળે છે. તો આને કારણે આપણું જે આહાર છે ને એમાં પોષક તત્વોની ચોક્કસ ખામીઓ ઉદ્ભવે છે. અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સમયમાં હવે જે ઘઉંની રોટલી અને ભાખરીનું ચલણ છે એ તો સ્વાભાવિક છે કે લગભગ આપણે એમ કહી શકીએ પૂર્ણા ભારતમાં છે.
0: બરોબર.
1: એટલે મોટે ભાગે બધા જ ઘરોમાં આ વસ્તુઓ વધારે ખવાય છે. પણ આપણે સ્વાસ્થ્ય સંબંધી જે પોષક તત્વો હોય એનાથી ભરપૂર ખોરાક છે એ આપણને આ હલકા ધાન્યો છે એ પૂરો પાડી શકે છે.
0: બરોબર. હવે આપણને છે ને કાનનબેન પ્રશ્ન થાય કે ભાઈ તમે કીધું એમ ઘઉં અને ચોખા આ મુખ્ય ધાન્ય પાકો આહારમાં લેવામાં આવતા હોવા છતાં આ હલકા ધાન્ય પાકોનો ખોરાકમાં ઉપયોગ જે વધારવાની જરૂરિયાત શા માટે ઉભી થઈ? બરોબર. તો એના વિશે વાત કરીએ તો વિશ્વમાં અંદાજિત 12 પાકો માનવજાતોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે, જેમાં મુખ્યત્વે 3 ધાન્ય પાકો જેવા કે ડાંગર, ઘઉં અને મકાઈ વૈશ્વિક આહારની કુલ ખાદ્ય જરૂરિયાતોનો લગભગ 50% હિસ્સો ધરાવે છે. આ મુખ્ય ધાન્ય પાકો કાર્બોહાઇડ્રેટ્સના પ્રાથમિક સ્ત્રોત છે.
1: બરોબર.
0: એટલે આ ધાન્ય પાકોમાં સંતુલિત પોષણ માટે જરૂરી ખનિજ તત્વો, પછી વિટામિન્સ, પ્રોટીન, એમિનો એસિડ આ બધાનો અભાવ અથવા તો એની માત્રા છે ને એમાં ઓછી હોય છે.
1: અચ્છા.
0: જેના પરિણામ સ્વરૂપે માનવ આહારમાં જરૂરી અગત્યના પોષક તત્વો, ખાસ કરીને સૂક્ષ્મ તત્વો જેવા કે ઝીંક છે, લોહ, મેગ્નેશિયમ, વિટામિન્સ અને પ્રોટીનની ઉણપના કારણે સ્વાસ્થ્ય પર એની માઠી અસરો જોવા મળેલ છે.
1: બરોબર.
0: હવે આપણી જૂની કહેવત છે કે અન્ન તેવા ઓડકાર. બરાબર. એટલે જેવા ખોરાક ખાઈશું તે પ્રમાણે જ આપણને પોષણ મળશે.
1: બરાબર.
0: જ્યારે આપણે ઘઉં અને ડાંગર મુખ્ય ધાન્ય પાકો તરીકે ખોરાકમાં ઉપયોગ કરતા ન હતા ત્યારે વિસ્તાર અનુસાર આ હલકા ધાન્ય પાકો આપણા આહારમાં સામેલ હતા.
1: બરાબર.
0: હરિયાળી ક્રાંતિ બાદ ધીમે ધીમે આ ધાન્ય પાકો આપણા આહારમાંથી લુપ્ત થતા ગયા. જેને પરત આપણા આહારમાં આપણે હવે

0: સામેલ કરવાની જરૂરિયાત છે.
1: એટલે જે હલકા ધાન્ય પાકોને આપણા આહારમાં ફરીથી સામેલ કરવાની જરૂરિયાત છે ને, એની જો લાક્ષણિકતાની વાત કરીએ ને, તો માનવ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી એવા તમામ પોષક તત્વો આવા હલકા ધાન્ય પાકોમાં આવેલા હોય છે, અને એટલે એને પૌષ્ટિક અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
0: માનવ નામો પાછું.
1: તો મને તો એવું લાગે કે આપણે આના પછી પેપર કાઢીએ, હલકા ધાન્યોના કેટલા નામો છે અને કયા વર્ષ ને કઈ રીતે ઉજવવામાં આવ્યું, આપણને મિત્રો લખીને મોકલાવો. આ હલકા ધાન્ય પાકો જે છે ને, એ સૂક્ષ્મ તત્વોથી ભરપૂર હોય છે.
0: બરોબર.
1: અને ખનિજ તત્વોની માત્રા અન્ય પાકોની સરખામણીએ 4-5 ગણી વધારે હોય છે.
0: ઓહો.
1: અને એટલા માટે હલકા ધાન્ય પાકોને વિરલભાઈ પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે.
0: હવે તમે વાત કરી કે પોષક તત્વનું પાવર હાઉસ હલકા ધાન્ય પાકો છે, તેમજ અત્યારે જે મુખ્ય વિશ્વ સ્તરે સમસ્યા જોઈએ ને, તો વજન વધી જવું, લોકોનું વજનમાં વધારો થાય, ઘટાડો પણ થાય, તો આ વજનના વધારા ઘટાડા માટે પણ આ હલકા ધાન્ય પાકો છે ને, એ મદદરૂપ થતા હોય છે. તો એની વાત કરીએ
1: તો એ છે ને વિરલભાઈ, એને સામાન્ય રીતે ઓબેસિટી તરીકે ઓળખવામાં આવે છે.
0: તો આજના સમયમાં બાળકો અને યુવાનોમાં શ્રમનું પ્રમાણ ઘટતા અને આરામદાયક જીવનશૈલીના કારણે, તેમજ ફાસ્ટ ફૂડનો ખોરાકમાં ઉપયોગ વધતા મોટા પ્રમાણમાં મેદસ્વીતા, તમે કીધું એમ ઓબેસિટી જોવા મળે છે. આ સમસ્યાના નિવારણમાં પણ ખોરાકમાં ઘઉં, ચોખા અને મકાઈ કરતા હલકા ધાન્યો ખોરાકમાં ઉપયોગી અને લાભદાયી નીવડે છે, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આથી વજન ઘટાડવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ ખોરાક છે. હલકા ધાન્ય પાકોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, બરોબર, તેથી મેદસ્વીતા ધરાવતા લોકો માટે સલામત ખોરાક છે. મોટા પાને દૂર કરવા હલકા ધાન્ય પાકો આહારમાં લેવાથી શરીરમાં ચરબી વધતી નથી, તેમાં વધારે પ્રમાણમાં રેશા હોવાથી પચવામાં વધારે સમય લાગે છે, તેથી જમ્યા બાદ લાંબા સમય સુધી આપણને ભૂખ પણ નથી લાગતી અને તેના કારણે વજન વધતું નથી.
1: બરોબર.
0: બાજરામાં ટ્રિપ્ટોફેન એમિનો એસિડ આવેલું હોય છે, જે મોટાપાને દૂર કરે છે.
1: બહુ સરસ વાત છે. ને આ ઉપરાંત વિરલભાઈ, હવેના સમયમાં આપણે જોઈએ છીએ કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, એવા જીવન સંબંધિત રોગો છે, એટલે જેને જીવનશૈલી સંબંધિત રોગો આપણે કહી શકીએ, કે ભાઈ આપણી જીવનશૈલીમાં એટલો મોટો ફેરફાર થયો ને કે આ બધા રોગો આપણા શરીરમાં ઘૂસી ગયા છે, તો એમાં પણ આપણને આ હલકા ધાન્યો કામ લાગે. એટલે ઓગસ્ટ 2021માં એક તબીબી અભ્યાસ થયો અને એના તારણોમાં એવું જાણવા મળ્યું કે હલકા ધાન્ય પાકોના સેવનથી હાઇપર લિપિડેમિયા ઘટે છે, અને એના કારણે હાઇપર ટેન્શન છે એ ઘટે છે, અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર છે એ વધે છે. અને ઓક્ટોબર 2021માં એક અભ્યાસ એવો પ્રકાશિત થયેલો અને જેમાં એવો દાવો કરવામાં આવેલો કે હલકા ધાન્ય પાકોનું સેવન લોહ તત્વની ઉણપથી થતા એનિમિયાને ઘટાડે છે. એટલે આપણે એવું કહી શકીએ વિરલભાઈ કે હલકા ધાન્યો છે ને, એનો ખોરાકમાં ઉપયોગ વધારવાથી મનુષ્યના તણાવમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. એટલે પણ આપણે હલકું ધાન્ય છે ને, એને આપણા ભોજનમાં સ્થાન આપવું જોઈએ.
0: બરોબર. એટલે કાનનબેન, તમે સરસ મજાની આપણે મેદસ્વીતાની વાત થઈ, પછી હાઇપર ટેન્શન, એટલે વિવિધ જે આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ અંગ્રેજીમાં કહીએ, બરોબર, એ બધા ડિઝીઝમાં પણ હલકા ધાન્યો મદદરૂપ થાય. અને આ હલકા ધાન્યો છે ને, એ વિવિધ વિસ્તારમાં જુદા જુદા પ્રકારના આપણને ઉગતા જોવા મળતા હોય. બરોબર. તો એમાં જોઈએ તો ભાઈ આપણું સૌરાષ્ટ્ર જ લઈએ સૌથી પહેલા, તો સૌરાષ્ટ્રમાં બાજરાનો રોટલો, પછી ગામડાના લોકો એ મુખ્ય ખોરાક છે, પછી ઘઉંને બદલે બાજરાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. બાજરાના લોટમાં ઘી ગોળ નાખી બનાવેલી રાબ નવજાત શિશુઓનો પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. આજકાલ બજારમાં જે ઉપલબ્ધ બહુરાષ્ટ્રીય કંપનીના જે પાવડરો મળતા હોય છે, બરોબર, એની સામે બાજરાની રાબ છે એ ખૂબ

0: સસ્તી અને બાળકો માટે સલામત આહાર બની રહે છે.
1: ચોક્કસ, કેમ નહીં. અને વિરલભાઈ, કેવું છે કે ભાઈ આપણે જો વિચારીએ ને તો આપણું જે પરંપરાગત ભોજન હતું ને, જે તે વિસ્તારની આપણે વાત કરીએ તો આપણને ખબર પડી જાય કે ત્યાં કેવા પ્રકારના ધાન્ય ઉગતા હશે. આમ સામાન્ય રીતે જોઈએ તો ઘઉંના ચોખા મોટે ભાગે જોવા મળે, પણ જેમ તમે કીધું કે સૌરાષ્ટ્ર છે તો આપણે બાજરાનો રોટલો, એટલે આપણને ખબર પડી કે હા, સૌરાષ્ટ્રમાં બાજરાનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં થતું હશે. એવી રીતે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ ને તો ત્યાં તમને રાગી ને નાગલી ને એનો ઉપયોગ છે એ વધારે જોવા મળે, એટલે એ પ્રકારના જે પ્રદેશો છે ત્યાં આ પ્રકારના ધાન્ય ઉગતા છે એ આપણે જોઈ શકીએ છીએ. અરુણાચલ પ્રદેશમાં છે ને બાજરીના ભડકાને ખોરાકમાં લે છે. એ ભડકું છે એ આપણા મિત્રો સમજે જ છે કે એક પ્રકારની વાનગી છે.
0: બરાબર.
1: અને એટલું જ નહીં, બાજરીમાંથી લોકપ્રિય પીણું પણ બને છે. એટલે આ પ્રકારે બાજરીના જુદા જુદા જે ખાદ્ય પદાર્થો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એવા તો ઘણા બધા ખાદ્ય પદાર્થો અથવા તો આપણે કહી શકીએ કે વાનગીઓ હશે કે જે મિત્રોને પણ ખબર હશે કે હલકા ધાન્યમાંથી બની શકે છે. તો આવા હલકા ધાન્ય પાકો જે છે એનું જેમ બને એમ વધારે આપણે ઉત્પાદન કરીએ. અને આમ પણ આપણે સમગ્ર વિશ્વમાં હલકા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છીએ જ.
0: બરાબર.
1: પણ આપણે પણ આપણા ભોજનમાં, આપણી થાળીમાં, તમને ખબર છે ને થાળીમાં શું હોય, શું હોય?
0: દાળ ભાત શાક રોટલી,
1: RDBS કહેવાય.
0: રોટલી દાળ ભાત.
1: બરાબર.
0: સરસ.
1: તો એ જે રોટલી અને ભાત, એટલે આર અને બી છે, એને થોડોક વખત આપણે
0: રિપ્લેસ,
1: એને રિપ્લેસ કરીએ. અને એવું જરૂરી નથી કે રોજે રોજ આપણે કરી શકીએ, પણ આપણે એવું નક્કી કરી શકીએ કે અઠવાડિયાના એક કે બે દિવસ છે એ આપણે બાજરો કે જુવાર ખાઈએ, અને એક બે દિવસ ઘઉંના ચોખા ખાઈએ, એમ પણ થઈ શકે. કાયમી ધોરણે કદાચ આપણે ન પણ અપનાવી શકીએ, કારણ કે આખા કુટુંબના ભોજનનો સવાલ હોય તો એક સાથે અચાનક થી તો કોઈ એવું નક્કી ના કરી શકે કે આજથી ઘઉંની રોટલી બંધ. બરોબર ને? એટલે એ તો નહીં થાય, પણ તેમ છતાંય ધીમે ધીમે આપણે એના તરફ આગળ વધીએ તો એ ખૂબ આવકાર્ય કહી શકાય એવી બાબત હશે. અને ગૃહિણીના જ હાથમાં છે, જુવાર છે, બાજરો છે, એની સાદી રોટલી કે રોટલા કરી અમુક દિવસો એ જમવામાં હોય, અમુક દિવસો એ ઘઉંનું હોય, તો બધા જ પ્રકારના પોષક તત્વો છે એ આપણને મળી શકે છે. એટલે હલકા ધાન્ય છે એ તો પોષક તત્વોથી ભરપૂર છે જ, આપણે ચોક્કસપણે એનો ઉપયોગ છે એ વધારવો જોઈએ.
0: વાહ, આજે હલકા ધાન્ય વિશે ખૂબ સરસ ચર્ચા થઈ અને શ્રોતા મિત્રોને આમાં ઘણી બધી જાણકારી પણ મળી હશે. મિત્રો, હલકા ધાન્ય વિશે સરસ મજાની માહિતી તમે સાંભળી. હવે છે ને હલકા ધાન્યનું જ એક સરસ મજાનું લોકગીત પણ તમને સંભળાવીએ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
3: રામ રામ રામ રામ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના વિમાનને દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સ્વીડિશ ગ્રીપેન ફાઈટરે જેટ્સે આવકાર્યું. ગોથેનબર્ગ વિમાન મથક પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા તેમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું. સ્વીડનની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર, ગ્રીન ટ્રાન્ઝિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો સાથેના સંબંધોમાં સહયોગના નવા માર્ગો પર ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી એક અગ્રણી પેન યુરોપિયન બિઝનેસ ફોરમને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ અગાઉ નેધરલેન્ડની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડચ સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ભારત નેધરલેન્ડ ટેકનિકલ સહયોગમાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ પગલું છે. કલ્પસર પ્રોજેક્ટમાં ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો બંધ બાંધવાનો સમાવેશ થાય છે, જે નર્મદા, સાબરમતી, મહી અને ધાદર સહિતની મુખ્ય નદીઓમાંથી મીઠા પાણીને રોકશે, જેનાથી એક વિશાળ દરિયાકાંઠાનો જળાશય બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની નેધરલેન્ડ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એનઆઈડી એક પ્રકાર સે રચનાત્મકતા કે આધાર પર ઇનોવેશન ઓર ઉદ્યમિતા એ તીનો કો જોડને વાલા એક સંસ્થાન. જબ એનઆઈડી કી સ્થાપના હુઈ તબ મુજે લગતા હૈ કે ઇસકે ઉદ્દેશો કો બહોત અચ્છે તરીકે સે સોચા હો.
0: અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ 1 અને ગ્રેમી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે.
1: એઆઈ ડીપ ટેક એ ભવિષ્ય કી અર્થવ્યવસ્થા હૈ ઓર નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વને જીતને ભી નયે સેક્ટર હૈ વિશ્વ મેં ઇસમે આજ ભારત ફાઉન્ડર બનાવો આને વાલે.

0: पिछले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को, विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है।
1: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે દેશે એક જ દિવસમાં રેકોર્ડ 256.4 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક ખાનગી અખબાર સાથે વાત કરતાં શ્રી જોશીએ જણાવ્યું કે કુલ વીજળીની માંગના આશરે 33% નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું વીજ માળખાગત માળખું હવે મજબૂત, વધુ વિશ્વસનીય અને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઇરાને જાહેરાત કરી છે કે તે લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેશે નહીં. આ સામુદ્રધુની વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે એક મુખ્ય દરિયાઈ માર્ગ છે. ઇરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રિઝા આરેફે જણાવ્યું છે કે ઇરાન અગાઉ આ જળમાર્ગ પર પોતાની સંપૂર્ણ સાર્વભૌમત્વનો ઉપયોગ કરવામાં સંયમ રાખ્યો છે અને ઇરાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો વહન કરતા જહાજોને પસાર થવા દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ હવે બદલાશે. ગઈકાલે ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઇરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઇરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસના કહેવાતા ફ્રીડમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓપરેટરોને સૂચિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક નવી એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ ATF પર મૂલ્યવર્ધિત કર ATTF 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાંની પ્રશંસા કરતાં શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચના દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મીના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનના પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાઈ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો રોલી કાર્નાડો અને ડેનિયલ માર્થીની જોડી સામે 12-21, 23-25 હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓ લીજિંગ અને કાઓ ઝિહાને ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કે નાકાનિશીને 19-21, 21-16, 21-19 હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. અને એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમિનિકાના કાલિનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માર્ગરીતાએ ડોમિનિકાના કાલિનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમિનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો

0: દક્ષિણ સહયોગ પર આધારિત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર.

0: કાળ ઝાળ ગરમી પછી કઈક ઠંડી થયેલી રવિવારની સાંજે હરિયાળો ગુજરાત સાંભળવા બેઠેલા સૌ મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, વર્ષા વિજ્ઞાનીઓ એમ કહે છે કે આવતા ચોમાસે સારો વરસાદ આવશે, તો હવામાન વિભાગ અલનીનોની અસરથી વરસાદની ખેંચ રહેવાનું કહે છે.
0: એટલે અમે તમારી અવઢવ દૂર કરવા અને પાણીની અછતની સમસ્યા કાયમ માટે દૂર કરવા શું કરવું જોઈએ તેની જ ચર્ચા કરવાનું નક્કી કર્યું.
1: એ માટે આજે ગીર ફાઉન્ડેશનના મહેમાન બન્યા છે પર્યાવરણ માટે વર્ષોથી સેવારત શ્રી નમ્રતાબેન ભાવસાર.
0: તો સાંભળીએ આ ખૂબ કામની વાત. નમસ્કાર નમ્રતાબેન.
2: નમસ્તે.
1: નમસ્કાર નમ્રતાબેન.
2: ખૂબ મજામાં, કેમ છો?
0: બસ, અમે એકદમ મજામાં છીએ.
1: અહીંના આજે તો વર્ષો સુધી પર્યાવરણ માટે જેમણે કામ કર્યું છે એવા નમ્રતાબેનના આપણી વચ્ચે છે નમ્રતાબેન ભાવસાર. આમ તો એમણે ગ્રામ વિસ્તારોમાં પાણી કેમ બચાવવું અને લોકોને કેમ પાણીનો બગાડ ઓછો થાય એના માટે ઘણી પ્રવૃત્તિઓ કરી છે. સદવિચાર પરિવાર સંસ્થા દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે પર્યાવરણીય પ્રવૃત્તિઓ માટે. એટલે આજે આપણે એમની પાસેથી એ જ જાણવું છે કે આ વખતે અલનીનો નમ્રતાબેનની અસર ભારત ઉપર થવાની છે એવું હવામાનશાસ્ત્રીઓ કહે છે. બીજી તરફ જેટલા જ્યોતિષી ગણાય અથવા તો જે વર્ષા વિજ્ઞાનીઓ છે એ બીજા લક્ષણોના આધારે એમ કહે છે કે ગુજરાતમાં તો વરસાદ ખૂબ સારો થશે, ક્યાંક અનિયમિત બને એવું બને તો હવે આ સ્થિતિમાં વરસાદ જ્યારે અનિયમિત હોય ત્યારે શું થઈ શકે અને અલનીનોની શું અસર પડી શકશે એના વિશે જરા વાત કરશો?
2: ખૂબ સરસ વિષય છે અને ખરેખર આપણે બધાએ ગંભીર થવાની જરૂર છે, કારણ કે પાણી એ આપણો મૂળભૂત પેલું કે ને કે જીવન આધાર છે. અને પાણીની એક આપણે ઇતિહાસની વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનું અને ઐતિહાસિક પ્રાચીન કહેવાય તો એ તત્વ છે પાણી. પાણી એ જમીનમાં હજારો વર્ષોથી સચવાયેલું રહે છે અને કુદરતની એવી સુંદર પ્રક્રિયા છે કે દરિયાનું પાણી આકાશમાં જાય છે અને આકાશથી પાણી પાછું જમીનને મળે છે અને પાછું જમીન એને સાચવી રાખે છે હજારો વર્ષો સુધી. હવે આપનો જે પ્રશ્ન હતો એ ખરેખર આપણે ચિંતામાં મૂકે એવો છે. બરાબર, અલનીનોની વાત આપણે કરીએ પણ અલનીનો માટે આપણે ગંભીર થવું જોઈએ, કારણ કે ભારતમાં જો અલનીનોનું વર્ષ હોય તો એના માટે આપણે એવું વિચારવું પડે કે ચોમાસું નબળું પડે અથવા તો ચોમાસામાં વરસાદ ઓછો પડે, કાં તો ઘણી જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય અને કૃષિ પર માઠી અસર થાય. અને ઘણી વખત એવું બને છે કે આપણે જે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે અચાનક, કારણ કે બાહ્ય વાતાવરણો એ પેસિફિક મહાસાગરના કારણે સર્જાતા હોય છે અને એક આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ પણ, તો એની જે અસરો છે એ પણ આપણે જોઈએ. અત્યારે યુદ્ધ ચાલે છે તો એની ગરમી, આપણે જે કંઈ ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનના અંતે થતું ગરમીનું વધતું પ્રમાણ, બરાબર, એટલે 4-5 સેલ્સિયસ જેટલું જો વાતાવરણમાં ગરમી વધી જાય તો ડેફિનેટલી સાગર ઉપર એ અસર કરે છે અને ભારતને પણ એની અસર આવે છે. એટલે વરસાદ વધુ પણ અતિ વધુ આવી જતો હોય છે. અને બીજું કે આપણે જે અલનીનોની વાત કરીએ છીએ એમાં

0: આપણી સાથે ખેતીની સાથે આપણે બહુ સતર્ક રહેવું પડે એવી પરિસ્થિતિ આપણી પાસે હોય તો આપણે બધાએ ખરેખર વરસાદ અને એના સંગ્રહ, જળ સંચય અને આપણો પાણીનો બગાડ એ બધા ઉપર આપણે ખૂબ આમ પેલું કે ને ચાતક જેમ રાહ જોતું હોય કે વરસાદ આવે અને હું એક બિંદુ એનું પાણી લઈશ, એવું આપણે પણ એવું વિચારવું પડશે કે આપણે ચાતક બનીને કેમ કરીને આપણે પૃથ્વી બચાવી છે, આપણું આવનારું ભવિષ્ય બચાવવું છે અને આવનારી પેઢીને બચાવી છે. તો આપણે એવું નથી કે એક જ વર્ષની પ્રક્રિયા માટે આપણે પાણી બચાવવાનું છે, પણ જે વરસાદનું પાણી છે એ જે વર્ષમાં આપણે જીવી રહ્યા છે એના 5 વર્ષને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણે સતત એ પ્રક્રિયામાં લાગેલા રહેવું પડે. એટલે પાણી બચાવવું એ બહુ જ અગત્યનો વિષય બને છે. અને ખેતી માટે તો પાણી ન હોય તો ખેતી શક્ય જ નથી. હા, આપણી પાસે ડેમ છે, નદી છે, તળાવો છે, બધું છે, પણ એની આપણે સતર્કતા રાખવી પડે છે કે કેટલું પાણી કેવી રીતે વાપરીશું અને કેટલું જળ સંચય આપણે વધુ કરીશું.
1: તો નમ્રતાબેન, આ જે ઋતુ ચક્ર બદલાય છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, અલગ અલગ, ચોમાસામાં વરસાદ નથી જોતો, આ તમે કહો છો એમ અલ્નિનોની અસર હોય, અત્યારે ઉનાળામાં એકદમ જ અચાનક માવઠાની અસર થઈ જાય, ત્યારે કહે છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાનું છે ટૂંક સમયમાં, આવે અને સર્જાઈ ચૂક્યું છે અમુક જગ્યાએ તો, અને એની અસરો થવાની છે, તો એ આપણે સામાન્ય માણસોને બચાવવા માટે થઈને આપણે શું કરી શકીએ? આપણે સામાન્ય લોકો તો એ નથી જ કંઈ કરી શકવાના છે, ત્યાં બંગાળની ખાડીમાં જઈને આપણે કંઈ કરી ન શકવાના, તો એના માટે આપણા કેવા પ્રયત્નો હોવા જોઈએ?
0: આપણને ખબર છે કે આપણે ગુજરાતની વાત કરીએ અને ઓરિસ્સાનો દરિયા કિનારો, પછી આપણે કેરળનો દરિયા કિનારો, તો આપણને ખબર છે કે છેલ્લા એક તો સુનામી આવ્યું હતું, તાઉતે, તોકતે અને આ બધા જુદા જુદા આપણે બધા નામ આપ્યા છે, જે પણ તોફાનો આવ્યા અને એ પણ ઉનાળાના સમયમાં આવ્યા, ચોમાસા પહેલા આવી ગયા, તો એ કેટલી બધી ગંભીર પરિસ્થિતિઓ આપણી સામે પેદા કરી રહ્યા છે. એટલે એના માટે આપણે આપત્તિ પહેલાં આપણે તૈયાર થવું, એનો એક શબ્દ છે આપત્તિ. તો આપત્તિ એ વરસાદના સ્વરૂપે હોઈ શકે, વાવાઝોડાના સ્વરૂપે હોઈ શકે. બીજું કે આપણે જે તૈયારી કરવાની છે કે પાણી હોવું, સૌથી પહેલા આપત્તિમાં પાણી હોવું એ સૌથી મોટું, એટલે પાણીની આપત્તિ ના સર્જાય એ પણ એક આપત્તિ છે. પાણી હોવું આપણી પાસે તો આપણે નસીબદાર, ભાઈ આપણી પાસે વોટર બેગ છે તો હાસ ચલો આપણને રસ્તામાં તકલીફ નહીં પડે, આપણા ઘરમાં માટલા 2 ભરેલા છે તો આપણને તકલીફ નહીં પડે, આપણા ઘરમાં પાણીનો ટાંકો ભરેલો છે તો આપણને તકલીફ નહીં પડે. એવી જ રીતે શહેર અને ગામને પણ એની વ્યવસ્થા રાખવી પડે છે. એટલે જ્યારે બી આપણે એમ કહીએ છીએ કે આપત્તિજનક જે પરિસ્થિતિઓ કુદરત ઊભી કરે છે અને અચાનક આપણી સામે આવે છે ત્યારે આપણે એને ડિઝાસ્ટર કહીએ છીએ. એ ડિઝાસ્ટર માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ અને પાણી સંગ્રહિત ચોખ્ખું કેવી રીતે પીવાલાયક રહે, વાપરવા માટે રહે. અને બીજું કે ઘણી વખત આપણે જોયું છે, આપણે સૌરાષ્ટ્રમાં હમણાં જ્યારે સોમનાથ પાસે ત્યારે તોફાન આવ્યું હતું તો આપણને ખબર છે કે બધા વીજળીના થાંભલાએ ઉખડી ગયા, બરાબર. તો પછી જમીનમાં રહેલું પાણી હોય અથવા તો કોઈને આપણે સપ્લાય આપવા માટે પાણી એટલે વીજળીની જરૂર પડે તો કેવી રીતે આપણે હાથમાં પાણી, અમે એવો શબ્દ વાપરીએ છીએ જ્યારે લોક જાગૃતિ કરીએ, તો સ્વ હાથમાં રહેલું પાણી એટલે કે સ્વનીર, આપણા હાથ પાસે કેટલું પાણી છે કે જેનાથી આપણે બચી શકીએ. એટલે એવી શક્યતાઓના સંદર્ભમાં તળાવ હોવા જોઈએ, વરસાદી પાણીના ટાંકા હોવા જોઈએ કે જેમાંથી આપણે ડોલથી પણ દોરડું નાખીને પણ પાણી લઈ શકીએ, પાણી કેટલું ઊંચાઈએ રાખવું, કેવા વાતાવરણમાં રાખવું. જો પાણીને પ્રકાશ મળે તો પાણીના અંદર જીવાત પેદા થાય, એની કે ને કે પાણીને બચાવવું, શુદ્ધ રાખવું, એની પવિત્રતા. તો વરસાદનું પાણી છે અથવા તો જે શુદ્ધ પાણી છે એને ખરેખર કોઈ પણ રીતે કન્ટામિનેશન ન થાય અને એ પાણી આપણને પીવાલાયક મળી રહે એના માટે આપણે બધાએ ડિઝાસ્ટરના સંદર્ભમાં પણ આપણે પાણીને બચાવવું પડે.
2: હવે આપે કહ્યું કે પાણીને જો સૂર્યપ્રકાશ મળે તો એમાં બીજા બધા પ્રદૂષકો ભળે અને પાણી પ્રદૂષિત થાય અથવા તો જીવાત પેદા થાય. એની સાથે સાથે એક ફરિયાદ એવી પણ છે કે ઘણા શહેરી વિસ્તારોમાં એમ કહે છે કે લોકો પાણી ખૂબ વાપરે છે અને બગાડ પણ કરે છે, ગ્રામ વિસ્તારોમાં એના પ્રમાણમાં આપ કહેતા હતા ઘણું ઓછું પાણી મળે છે. તો આમાં ખરેખર શું છે, પાણીનો બગાડ પાણી સરકાર પૂરતું આપે છે અને પાણીનો બગાડ થાય છે કે સરકાર પૂરતું પાણી આપતી જ નથી એવું થાય છે?
0: ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સરકાર મોટે ભાગે પહોંચી વળી છે પાણી આપવા માટે, કારણ કે આપણી પાસે નર્મદા ડેમ છે અને ડેમ દ્વારા એ લોકો તળાવ સુધી પાણી પહોંચાડે છે, કેનાલ દ્વારા પહોંચાડે છે, ધારો કે એ રીતે પણ ન પહોંચે તો ટેન્કર દ્વારા પણ પહોંચાડે છે, પણ અલ્ટિમેટ પાણી પીવા માટે પહોંચે છે. હા, ઘણા એવા ગામો પણ રહી જાય છે, આપણે એવું નથી કહેતા કે બધું જ સારું છે, પણ સરકારની અંદર પણ માણસો કામ કરે છે, એની સાથે જે પેલું કે ને કે તંત્ર કામ કરવું, એટલે તંત્રની ક્યારેક દોડધામમાં તંત્ર પણ ક્યારેક નબળું પડતું હોય છે, એટલે પબ્લિક

કે જાગૃત રહેવું જોઈએ. એટલે કે નાગરિકો જેટલા જાગૃત હશે તો ગામડાના લોકોને પણ પાણી પૂરતું મળી રહેશે, અને પાણી સારું જ મળે છે. થોડુંક એ ધ્યાન રાખવું છે કે જે પાણી આપણને મળી રહ્યું છે, જે ક્વોન્ટિટીમાં મળી રહ્યું છે, એનો ઓછો બગાડ થાય. તો કદાચ સમજો કે કોઈ કારણસર આપણે દૂર વિસ્તારમાં બે દિવસ પાણી ન પહોંચ્યું, તો આપણી પાસે જે સ્ટોરેજ હતું, જે પાણી આપણી પાસે સપ્લાય દ્વારા આવ્યું હતું, એ આપણે સારી રીતે રાખ્યું હોય તો ચોક્કસ એ પાણી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એવું જે શહેરમાં છે, શહેરમાં એવું થઈ રહ્યું છે કે દિવસે ને દિવસે, એટલે આપણા ભારત દેશની જો વાત કરીએ તો એટલો બધો વસ્તી વિસ્ફોટ છે કે આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી આપણા ભારત દેશમાં છે, અને એમાં હવે શહેરો વધી રહ્યા છે, એટલે શહેરોમાં વસ્તી વધી રહ્યો છે, એટલે એ પણ મોટો વસ્તી વિસ્ફોટ છે. અને એના કારણે આપણે જોઈએ તો શહેરોમાં પાણી પૂરું પાડવું એ સરકાર માટે પણ બહુ જ મોટી ચેલેન્જ છે, અને આ ચેલેન્જમાં આપણે બધાએ જાગૃત થવાનું છે. સરકાર તો ચેલેન્જ ઉપાડી જ રહી છે, પણ સરકારને સપોર્ટ કેવી રીતે આપવો? તો આપણે પાણીનો ઓછો બગાડ કરવો, એ સૌથી મોટું પહેલું કામ આપણું છે, નાગરિકોનું. કારણ કે જેટલું પાણી શુદ્ધ કરીએ છે, શુદ્ધતાનું જે પાણીનો સવાલ છે એ સરકારને કરીને આપવું પડે છે. ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એને શુદ્ધ કરવું પડે. દરેક શહેરને પાણી શુદ્ધ કરીને પબ્લિક સુધી પહોંચાડવું પડે છે. એની ઓવરહેડ ટેન્ક હોય, અન્ડરગ્રાઉન્ડ ટેન્ક હોય, એ રીતે લોકો બધાને પ્રોવાઈડ કરે. હવે જે પાણી આપણે ધારો કે પીવા માટે કે વપરાશ માટે છે, તો એકચ્યુઅલી એવું હોય કે ભાઈ આપણે 40 લિટર પાણીની જરૂર છે, વધુમાં વધુ 100 લિટરની જરૂર છે. તો આપણે એવું મગજમાં રાખવું જોઈએ કે કેટલું પાણી મારે ઓછું વાપરવું, કેટલું પાણીનો ઓછો બગાડ કરવો. જેટલું પાણી આપણે શુદ્ધ લઈએ છીએ એનાથી ઓછું બગડશે, એવો જો આપણે કન્સેપ્ટ આપણા હૃદયમાં રાખીશું, અને આપણી પોતાની વિલિંગનેસ કે એક નાગરિક તરીકેની કે મારા પછી મારા બાળકને પણ પાણી મળવું જોઈએ, એની નેક્સ્ટ જનરેશનને પણ પાણી મળવું જોઈએ, જો આવી એક આપણી વિચારસરણી હશે તો આપણા જ પૈસાનું જે પાણીનું તંત્ર છે, સુયોજન છે, એ સુવ્યવસ્થામાં રહેશે. નહીં તો શું થાય કે વ્યવસ્થા ને યોજના બંને ગડબડાઈ જાય. એટલે આપણે પાણી ઓછો બગાડવું જોઈએ, અને શહેરના દરેક વ્યક્તિ એવું વિચારવું જોઈએ, 5 કરોડનો આપણે બંગલો બનાવીએ કે 25-25 લાખના આપણે ફ્લેટ બનાવી દીધા, બરાબર, પણ એની અંદર આપણે વરસાદના પાણીનું સ્ટોરેજ હોવું જ જોઈએ. બીજું કે જે પાણી વરસાદનું ચોખ્ખું મળે છે, એ આપણા દેશ પર તો એવું સરસ વરદાન છે કે આપણે જોઈએ એટલું પાણી આવે છે વરસાદનું, એટલે અને એકદમ ચોખ્ખું પાણી, તો આપણે વધુ ને વધુ પાણી જમીનમાં ઉતારવું જોઈએ, અને એ દરેકે એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. નહીં કે એકલી સરકાર, સરકાર તો કરી જ રહી છે, પણ સરકારની પાસે પણ જેટલી જગ્યા છે એમાં પણ આપણે એક લોક ભાગીદારીથી દોડવું જોઈએ અને કરવું જોઈએ. અમે એક ઉદાહરણ આપું કે રાજસ્થાનમાં જે કામ થયું, તરુણ ભારત સંઘ, જે રાજેન્દ્રસિંહ જેમને મેક્સેસ એવોર્ડ મળ્યો, તો ત્યાંના લોકોએ એવું નક્કી કર્યું, ગ્રામ્ય વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણી પાસે તો આટલો ઓછો વરસાદ આવે છે, તો આટલા ઓછા વરસાદને, એટલે કે ધારો કે 3-7 ઇંચનો કે 12 ઇંચનો જ વરસાદ હોય, તો આપણે પાણીને વધુ ને વધુ સંચિત કરીએ. તો એ લોકોએ એ કરવાથી એમણે 5 નદીઓને જીવતી કરી, અને 1000 ગામે એકબીજાના ગામનું જોઈને સહકાર આપીને બધાએ જાતે કામ કર્યું. ક્યાંક પૈસાની જરૂર પડી, ક્યાંક મહેનતની જરૂર પડી, ક્યાંક સામાનની જરૂર પડી, પણ જે સહભાગીતા આવી અને જે લોકોએ એકબીજાને સહયોગ આપ્યો અને એકબીજાને આવકાર્યા અને એક જાગૃતિનું જે આખું વાતાવરણ કેળવાયું, જેના કારણે આજે ત્યાં પાણી પણ છે, ખેતી પણ સરસ થાય છે, પશુપાલન પણ છે, અને પાણીની કોઈ અગવડ દેખાતી નથી. એટલે એક સારામાં સારું ઉદાહરણ જો આપણે ભારત દેશનું જોઈએ તો આ છે, અને બીજા ઘણા બધા અમરાવતીમાં પણ થયું છે, અને આપણા ગુજરાતમાં પણ ઘણું બધું કામ થયું છે, સૌરાષ્ટ્રમાં બી કર્યું છે. ઓલરેડી અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં બી કામ થઈ રહ્યું છે, બનાસકાંઠામાં કામ થઈ રહ્યું છે. જમીનમાં પાણીને ઉતારવું, કયું પાણી? વરસાદનું. અને જે કૂવા બોર બંધ પડ્યા છે, રિચાર્જ કરી શકાય એવા છે, એને તો ખાસ કામ કરવું જોઈએ. એટલે આ દરેક ગામની જવાબદારી બને છે. ગામને સરકાર પૈસા આપે છે, આપણી યોજનાઓ છે, એ યોજનામાં આપણે લાગી જવું પડે. આપણે 5 વર્ષની યોજના હોય પણ આપણામાં એવી એવી ધગશ આવી જોઈએ કે આ કામ તો હું 2 વર્ષમાં પૂરું કરી નાખીશ, 1 વર્ષમાં પૂરું કરી નાખીશ. અને આવી એક ખૂબ સરસ એક ચળવળ ચાલી રહી છે, અને એ માધ્યમ એ જ છે કે અત્યારે મોબાઈલ દ્વારા ઘણું બધું શેર થઈ રહ્યું છે, યુટ્યુબ દ્વારા ઘણા બધા સારા ઉદાહરણો આપણને મળી રહ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારમાં અમે સૌરાષ્ટ્રમાં ખાંભા ગામમાં આવા મેમાં ધગધગ તાપની અંદર પણ અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે ચેકડેમ બનાવવા છે, કેમ કે પાણી તો છે 500-1000 ફૂટે જતું રહ્યું, તો પછી પાણી લાવવું ક્યાંથી? ખેતી સુકાય, ઝાડવા સુકાય, માણસોને તકલીફ, પશુપાલનને તકલીફ, જંગલને તકલીફ. તો બધાએ નક્કી કર્યું કે આ વખતે આપણે ચેકડેમ બનાવીએ, અને ગામે જ પૈસા કાઢ્યા, ગામે જ મહેનત કરીને ગામે જ કામ કર્યું. અને જેવો વરસાદ આવ્યો મેના એન્ડમાં, આમ હજુ તો જૂન આવવાની વાર હતી ને

0: ના એન્ડમાં વરસાદ આવ્યો તો આખું પાણી લબાલબ થઈ ગયું, આખી નદી જીવતી થઈ ગઈ. એટલે એનો જે આનંદ હતો ને બધાને, એ એટલો બધો વધી ગયો કે આજુબાજુના બધા ગામના લોકો જોવાયા કે ભાઈ આ ગામે કેટલું સરસ કામ કર્યું. એટલે વિસાવદરનું ખાંભા ગામ પણ એક એવું જ ઉદાહરણ છે. અને જામકા ગામ છે જેને 51 ચેકડેમ બનાવ્યા, આથી જયારે દુષ્કાળની પરિસ્થિતિ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં, અને આવા ઉપલેટામાં થયા આપણા પ્રેમજી બાપા, સામજીભાઈ અંટાળા, મનસુખભાઈ સુવાગ્યા, પછી ધોળકિયા સાહેબ, આવા બધા ઘણા બધા લોકો છે કે જેમણે ઘણું બધું સૌરાષ્ટ્રમાં કામ કર્યું, એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં કામ કર્યું. સરકારે પણ ઘણા બધા કામો કરી બતાવ્યા છે, એવું નથી. સરકારની જે ગતિ હોય એ ગતિની અંદર કામ તો થયું જ છે, પણ ક્યારેક એમાં એવું બની જાય છે કે સરકારની સાથે જો માણસો નથી જોડાતા તો ક્યારેક નબળું કામ થાય છે, અને એ નબળા કામની ક્ષતિ પછી એ 20 વર્ષ આપણે એને એ ક્ષતિને ભોગવવી પડે. એટલે હું એવું કહું કે ગામ લોકોએ સતર્કતાથી જાગૃત થઈ અને પોતાનું છે એ પોતાનું કરી બતાવવું, અને પોતાના માટે એ જળ સંચય થાય એટલે સરકારની અંદર પૂરેપૂરે એમની લોક ભાગીદારીથી કામ થાય તો નક્કર કામ થાય. બીજા 100 વર્ષ ચાલે એટલું આપણે કામ કરવું જોઈએ. તો જળ સંચયનું સાચું કામ પણ એમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. અને મારી જો હું વાત કરું તો સતત અમારું એક જ ધ્યેય છે કે ગામડા જાગે, વ્યક્તિ જાગે. ગામનો વ્યક્તિ શહેરમાં પણ આવવાનો છે અને શહેરનો વ્યક્તિ ગામમાં પણ છે, તો બંનેનો એક અરસપરસ એવો નાતો રહેવો જોઈએ કે આપણું ગામ છે, આપણું શહેર છે, આપણે ખેતીની જરૂરિયાત છે. ખેતી આપણે જીવનનો મૂળભૂત આધાર છે અને આપણો ખેતી પ્રધાન દેશ છે, અને એટલા બધા વિવિધ પ્રકારના પાકો છે કે જેને પાણીની જરૂરિયાત પણ છે. બરાબર, આપણે શેરડી વાવીએ છીએ, કેળા વાવીએ છીએ, ડાંગર ખૂબ થાય છે, ઘણા એવા પાકો છે કે જેમાં આપણે પુષ્કળ પાણીની પણ જરૂર છે. તો એ સમયે આપણે ગામની અંદર પાણી વધુ ને વધુ સંચિત થાય. અત્યારે હાલના તબક્કે હું આપને કહું કે ઘણા બધા ગામોમાં 1800 ફૂટે પાણી છે જે પાણી પીવા લાયક નથી. ઘણા ગામોની અંદર 700-800 ફૂટે પણ પાણી આવે છે તો એ પાણી 4000 TDS ના હોય છે. એટલે એમાં કેમિકલ યુક્ત પાણી આવી જતું હોય છે, ફેક્ટરીઓના પાણી અંદર જતા રહેતા હોય છે. તો આવી બધી સમસ્યાઓ, જે આપણે દૂષિત પાણીની વાત કરીએ કે કેમિકલ્સવાળા પાણીની, તો નદીઓ બચાવી, તળાવમાં ગંદા પાણી ન જાય, સુએજના પાણી ન જાય, એટલે કે આપણે જે ગટર વ્યવસ્થાઓ કરીએ છીએ, તો આ બધા માટે આપણે બધાએ ખૂબ એક બારીકઈ આપણા જીવન માટે પાણી, કદાચ પ્રાણ ટકાવ હોય તો પાણી જોઈએ. એટલે પ્રાણ અને પાણી બે એકદમ જોડાયેલા શબ્દો છે, એની સાથે આપણે બધાએ જોડાઈ રહેવું અને એ બચાવવા માટે આપણે બધા એક થઈને જીવીએ અને એક થઈને કામ કરીએ.
1: તો નમ્રતાબેન, આપણે પાણી તો બચાવીએ અને એનો ઉપયોગ પણ સારી રીતે કરીએ તો ખેડૂતોને પણ અત્યારે પાણીની તો જબરજસ્ત જરૂરિયાત હોય છે. લગભગ એવું કહેતા હોય છે કે કેનાલની પાસે જેના ખેતરો હોય છે એ લગભગ ફળદ્રુપ હોય છે, કારણ કે ત્યાં પાણી ભરપૂર મળી રહે. પણ જ્યાં કેનાલથી દૂર હોય અને ખાલી એકલા કૂવા જ હોય, અત્યારે તો કૂવા પણ ઘણા ઊંડા જતા રહ્યા છે, તો ખેતી માટે પાણીની જરૂરિયાત ખૂબ હોય છે. તો એના માટેના કેવા આપણા પ્રયોગો હોવા જોઈએ
0: અત્યારે એના માટે? આમ તો છેલ્લા 20-30 વર્ષથી આપણે જોઈએ તો સરકારે ખૂબ સરસ બાબત મૂકેલી છે કે ખેત તલાવડી કરવી, દરેક ખેતરને ખેત તલાવડી, એ કન્સેપ્ટ આપણો તો છે જ, ઘણા વર્ષોથી ચાલે. અને આપણા વડીલો પણ એ જ કરતા હતા કે તમારા ખેતરો હોય તો ખેતરને શેઢે, એક આખી ખાઈ જેવું હોય દરેક ખેતરને ખેડે શેઢા ઉપર, અને એ ખાઈ લગભગ 5-7 ફૂટની હોય એટલે પાણી સ્ટોર થતું હતું, અને એ પાણી આખા ગામને ફરતે સ્ટોર થતું હતું. પછી બીજું કે આ 2-5 વર્ષમાં જ એક એવું સરસ ઉદાહરણ મળ્યું છે કે જેમણે આખું વર્ષ ચાલે એટલી મોટી ખેત તલાવડી બનાવી, અને એ બનાસકાંઠામાં થયું, એક શિક્ષકે બનાવી, અણદાભાઈએ, બહુ સરસ એમણે આખા એશિયાની ફર્સ્ટ નંબરની કહી શકાય એવી મોટામાં મોટી ખેત તલાવડી એમણે બનાવી પોતાના ખેતરમાં. જો આપણે બોર બનાવવા જઈએ છે, ધારો કે 300 ફૂટનો બોર છે કે 400 ફૂટનો બોર છે, એનો જે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય, હવે જ્યાં પાણી લેવા જાય છે ખેડૂત, એ ખેડૂત જે આપણે વાત કરીએ કે દૂર હોય પાણી તો શું, તો ખેડૂત શું કરે છે કે એના કૂવામાં પાણી નથી તો એ 300 ફૂટનો બોર કરે, પછી ત્યાં નથી તો પછી કે હવે આગળ જાઓ, એટલે 500-1000 ફૂટે પહોંચી જાય. એટલે ઘણા બધા ખેડૂતોને એવી સમસ્યા થઈ કે 15-15 લાખ રૂપિયા ખર્ચ્યા તો એ પાણી સારું ના મળ્યું, અને એ ખેતીને નુકસાન કરે એ પાણી. બરાબર, એટલે પૈસાનું નુકસાન થાય અને તમે બોર કરો, એના કરતાં વરસાદનું પાણી જે આપણે સંચિત કરીએ છીએ ખેત તલાવડી દ્વારા, કૂવા બોર રિચાર્જ કરવામાં, અને ગામના તળાવો કદાચ 1-2 હોય તો બીજા 2-4 વધારે બનાવવા એવી જગ્યાઓ હોય છે કે જેમાં આપણે તળાવ બનાવી શકીએ, તો ગામ લોકોએ પોતાએ નક્કી કરવું પડે કે કેવી રીતે આપણે વધુ પાણી સંગ્રહિત થાય. અને દરેકે પોતાના ખેતરમાં નાની મોટી રીતે પણ લગભગ 60-90 ફૂટે પણ બોર

0: રિચાર્જ કરવો જોઈએ, પાણી કૂવામાં ઉતારવું જોઈએ. અને એની એક બહુ જ સરસ પદ્ધતિ છે, બહુ જ સામાન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે, અને સરકાર બી એમાં મદદ આપે છે. સરકાર જ્યારે આપણે ઉનાળાનો સમય હોય ત્યારે એમાં સરકાર મદદ આપે છે, એ યોજનાનો લાભ આપે છે. તો ખેડૂતે જાગૃત થઈને લાભ લેવાનો છે અને પોતે કામ કરવાનું છે પોતાના ખેતર માટે. એટલે ગામ જો જાગૃત હોય તો ખૂબ સરસ કામ થાય છે. હજારો ખેડૂતોએ કામ કર્યા છે પોતાના માટે, કારણ કે પાણી વગર તો ખેતી નહીં થાય. અને આજે 800 ફૂટે થયેલું પાણી હતું, જેને કોઈ કુવા બોર રિચાર્જ કર્યા તો એમના પાણી 2 વર્ષમાં 500-400 ફૂટે ઉપર આવી ગયા. તો આ એક સારું છે. એટલે જમીનને જો સારી રાખવી હોય તો પણ એવું કહેવાય છે કે તમારું 40-90 ફૂટે પાણી હોવું જોઈએ, અને વધુમાં વધુ ઊંડું તો 100-150 ફૂટે. એટલે જો માણસો સમજશે, ખેતી કરનાર માણસ સમજશે, વ્યક્તિ સમજશે, સમાજનો નાગરિક સમજશે, તો આ પાણી આપણે જમીનમાં ઉપર લાવવું એ આપણી સૌની ફરજ બને છે. અને ખેડૂતો તો ખાસ, અને જે આપણે કીધું કે કેનાલથી પાણી કેવી રીતે લેવું, તો કેનાલમાં પાણી છોડે જ છે, કેનાલના પાણી આવે છે, પણ ઘણી વખત એટલું બધું ડિસ્ટન્સ હોય કે એક ખેતરને બીજા ખેતરને કાપીને લઈ જવું એ બહુ અઘરું હોય છે. એટલે ઘણી જગ્યાએ એવું છે કે આપણે ઉનાળાની ખેતી નથી થતી, કેટલાક કેનાલની નજીકના લોકો ખેતી કરે છે. એટલે આમાં ઓપ્શન પછી આપણે રાખવું પડે. પણ જો ખેડૂતે સાચવી લીધું હોય જમીનમાં પાણી, વરસાદ તો ફ્રીમાં છે, એમાં સરકારને પણ ફ્રીમાં છે અને ખેડૂતને પણ ફ્રીમાં છે, નાગરિકોને પણ ફ્રીમાં છે. એટલે ભારત દેશમાં એક સારામાં સારું સુખ જો કહેવાય તો વરસાદ. વરસાદ એ આપણી પાસે જોઈએ એટલો છે, અને એને જો આપણે આપણે હાથમાં લઈ લઈએ, સોનાનું પાત્ર હોય એમ કરીને, તો મને લાગે છે કે આપણે ક્યારે પાણીની અછત ઊભી ન થાય. અને આવી જે કુદરતી આફતો છે જેને આપણે આપત્તિ કહીએ છીએ, એમાંથી પણ આપણે ટળી શકીએ. અને એટલા વૃક્ષો હશે, એટલું જંગલ હશે, અને એટલી નદી વહેતી રહેશે.
1: આપને ખ્યાલ હશે કે એક ભૂગડા પદ્ધતિ આવે છે જે ખેતરમાં બનાવે છે. વિપ્લવ પૌલ સાહેબે એ આખી પદ્ધતિને વિકસાવી હતી અને એના ઉપર રિસર્ચ કરી,
2: અને આપણે એમને પણ કદાચ એમને નિમંત્રણ આપવાના જ છીએ.
1: તો એ ભૂંગળા પદ્ધતિ પણ ખૂબ સારી છે. દરેકના ખેતરમાં એ ભૂંગળા પદ્ધતિ ફિટ કરી અને પછી એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તો એના વિશે પણ જાણતા જશો આપ.
0: આમાં કેવું છે કે દરેક વિસ્તાર અલગ અલગ હોય છે, અને દરેક વિસ્તારનો ખેડૂત પોતાની રીતે એ જળ સંચયનું કાર્ય કરે છે. હવે ધારો કે ખંભાત છે, તમે ખંભાત, તો ખંભાતના જે કુવા હતા એની એક આખી પેટર્ન અલગ છે, બરાબર. હવે અત્યારનો ખેડૂત છે ને, એની પાસે માણસો નથી હોતા, બરાબર. એટલે માણસ ન હોવાના કારણે એ શું સહેલું છે એ શોધે છે. અને બીજું કે આપણા ત્યાં ઘણી બધી પદ્ધતિઓ છે, અને માણસને કરવું એ જરૂરી છે. પદ્ધતિ તો કોઈ બી હોય, તમને ગમ્યું એ તમે સ્વીકારો. હવે કેટલાક ગામોની અંદર તમે કહો છો એ પ્રમાણે એ લોકોએ કર્યું તો એમને પરિણામ દેખાયું, પણ પછી બધાએ કરવું એ લોકોએ સ્વીકારવું પડે કે એક વ્યક્તિએ કર્યું તો હું કરું તો ખરા, મારામાં પણ. એટલે એ વિલિંગનેસ આવવી, બરાબર, એ વિલિંગનેસ આવી એ જરૂરી છે. મોટા ભાગે શું થાય છે કે એક ગામમાં આપણે કામ કરીને બતાવ્યું, પછી બીજા ગામવાળા એમ કે હવે એ તો પેલા બેન આવ્યા હતા, પેલા ભાઈ આવ્યા હતા, એટલે એમણે કરી દીધું, એટલે હવે આપણને કોણ કરવા દે, આપણે કેવી રીતે કરવું, આપણે કેમ. એટલે એવું માની લે કે હું એકલો શું કરવાનું, આપણે કેવી રીતે કરશું. પણ એ લોકોએ બી જાણ્યું, શીખ્યું, કર્યું, તો તમારે પણ કરવાનું છે, જાણવું, શીખવું ને કરવું, બરાબર, તો જ પછી એ વસ્તુ તમને મળવાની છે. એટલે કોઈ પણ વસ્તુમાં પ્રમાણ છે, સમજ છે, બધું છે. વૈજ્ઞાનિક આજે ટેકનોલોજીઓ ખૂબ છે, બધા સાધનો ખૂબ છે, પણ સામૂહિકતાથી કરશે તો એનું સારું પરિણામ આવશે.
2: એટલે આપે બહુ સાચી વાત કરી નમ્રતાબેન. આપે જે નામ આપ્યું ને કે મનસુખભાઈ સુવાકે જળક્રાંતિ અભિયાન, તો એમણે એક નવી પદ્ધતિ સરસ શરૂ કરી કે દાતાઓ છે માત્ર સિમેન્ટ અને લોખંડ પૂરું પાડે આડબંધ બનાવવા માટે, ચેકડેમ બનાવવા માટે, અને બાકીનું કામ છે એ લોકો પોતાના જે તે ગામના ગ્રામજનો જ છે એ મજૂરી કરીને, એટલે એમાં શ્રમદાન, એમણે શબ્દો વાપર્યો છે, શ્રમદાન કરે કે જેથી તાત્કાલિક ચેકડેમ બહુ ટૂંકા સમયમાં બની જાય. પણ એના કરતાં સૌને આ અમારો ચેકડેમ છે, અમારા ગામનો છે, એ પોતાપણાની ભાવના ઊભી થાય. એટલે એમની વાત પણ બહુ સાચી છે. તો એમાં આગળ બીજા લોકો શું કરી શકે, જેને મદદ જોઈતી હોય અથવા જેને માર્ગદર્શન જોઈતું હોય એ કઈ રીતે હવે મેળવે?
0: ગુજરાતમાં સરકારને પહેલા તો એક છે કે આપણું પંચાયત છે, તો પંચાયતે પહેલા નક્કી કરવું પડે કે આપણે કામ કરવું છે, આપણું પાણી ઓછું છે. અને ખેતીવાડી વિભાગ તો સતત એ લોકો સાથે હોય છે. અત્યારે ગીર ગંગા પરિવાર છે એ સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યું છે, જેમણે 111 ચેકડેમથી આગળ વધીને અત્યારે એમણે લગભગ ઘણા તળાવો કર્યા, ઘણું કામ કર્યું. અને એક 11,111 કરવાના છે 5 વર્ષમાં, એટલે એમણે બહુ

0: મોટો ટાર્ગેટ સાથે કામ ચાલુ કર્યું છે. ગીર ગંગા પરિવાર કામ કરી રહ્યું છે સૌરાષ્ટ્રમાં, પછી જલધારા ટ્રસ્ટ છે, બીજા ઘણા બધા છે. એક મિત્તલબેન પટેલ પણ છે, એ બી કામ કરી રહ્યા છે તળાવો બનાવવાનું. એટલે એક વાત એ છે કે તળાવો જેટલા ઊંડા કરેલા છે, આમાં શું છે કે દર બે વર્ષે એક વર્ષે આપણે તળાવને ઊંડા કરતા રહેવું પડે, જે રાજાશાહી સમયમાં હતું. અને ગામ લોકો જાતે કરતા હતા, ખેડૂતો જાતે કરતા હતા અને એ માટી એમના ખેતરમાં લઈ જતા હતા. અને ઝડપથી કામ થાય એના માટે આપણે થોડાક આવા વ્યક્તિઓની સાથે બેઠક કરીને દરેક તાલુકાની એક અહેમિયત આપીને, દરેક તાલુકાને નાની મોટી જરૂર હોય તો એ તાલુકાના સાચા જે પીડિત ગામો હોય એને પહેલા પ્રાયોરિટી, બીજા સેકન્ડ એમાં એ લોકો મદદ કરનારા લોકોની. કારણ કે બધા સુખી હોય છે એવું બી નથી હોતું અને બધા દુઃખી હોય છે એવું પણ નથી હોતું. સુખ દુઃખની વ્યાખ્યા કેવી છે કે કોઈક વર્ષ સારું ગયું તો ત્યાં બહુ સરસ. અને એટલે આ ખેતી સાથે આ થોડું રહેવાનું અને એમાં આપણે બધાએ કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે ભાઈ હું વર્ષે મહિનામાં 1,00,000 રૂપિયા પગાર હું ધરાવું છું, મને મળે છે તો હું મારા ગામને 1,000 રૂપિયા 1,00,000 રૂપિયા આવા કામ માટે પણ દાન આપું. આખી જિંદગીમાં એક વર્ષ પણ તમે 1,00,000 રૂપિયા દાન આપો તો કઈ બહુ મોટી રકમ નથી, પણ ગામનું એક બહુ જબરજસ્ત બદલાવ આવે છે. અને એવા ઘણા બધા સારા લોકો છે, અમે બધા એવા પ્રવૃત્તિમાં લાગેલા છે, લોકોને લઈ આવીએ છીએ, કામ કરાવીએ છીએ, જો તૈયાર કરીએ છીએ. પણ સ્વયં કરેલું કામ એ ખરેખર 100 વર્ષ ચાલનારું છે અને એમાં નક્કરતા અને આપણો પ્રાણ એમાં હોય છે, એટલે એ તમને જોવામાં પણ આનંદ આવે. અને પાણી ભરાય, વરસાદ આવે અને આપણી ખેતી જ્યારે હરખાતી હોય ને ત્યારે આપણને બધાને હાશ થઈ જાય એટલું સર. પછી સરકાર બી ખુશ થઈ જતી હોય છે કે હા તમે લોકોએ સારું કામ કર્યું, બરાબર. પછી એ તો એવોર્ડ આપે ને વાતો કરે ને બધું થાય બધી, પણ કામ આપણે કરવું પડે અને એ કામ માટે આપણે જાગૃતિ લાવવી જોઈએ. જરૂર નથી કે એકલા નમ્રતા બેન જ કરે છે, બહુ બધા લોકો કરે છે. અમે તો એમ કહીએ કે અમારું નામ ભૂલી જજો, પણ તમે કરીને બીજાને સંદેશ આપજો ને તમે એમને જોડે રહીને કરાવજો. આ આ હકીકત આપણી આ હોવી જોઈએ તો જ આપણે દેશ સેવા કહેવાય, અને પ્રકૃતિ સેવા હશે તો આપણે બધા જીવીશું.
1: બહુ સરસ માહિતી રહી અને ખૂબ મજા આવી પાણી બચાવવા અંગેની વાતચીત સાંભળીને.
0: આજનો કાર્યક્રમ પાણી સાથેનો છે તો હું એક સરસ નાનકડું ગીત જેવું પણ તમને પ્રસ્તુત કરું છું. જાણજો.

0: વરદાન છે, પ્રાણી પંખી માનવ સૌનો આધાર છે. જાણજો જાણજો જાણજો રે, તમે જળનો બગાડ હવે ટાળજો રે, તમે જળનો બગાડ હવે ટાળજો રે. આપણે જળ બચાવીએ, જીવન બચાવીએ, અને આપણી આવનારી પેઢી માટે પણ ભરપૂર પાણી રહે અને ઈશ્વરનો વરસાદ આપણને મળતો જ રહે.
1: પ્રકૃતિ પ્રેમી મિત્રો, ખુશ ખબર,
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: આપણી પ્રાકૃતિક સંપદાના રક્ષણ માટે તમને સક્રિય બનાવવા હરિયાળું ગુજરાત હવે લઈને આવશે રસપ્રદ જાણકારી.
2: આપણા અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે હરિયાળું ગુજરાત.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. મિત્રો, ખેત તલાવડી અને ચેકડેમ બનાવવાની સાથે વૃક્ષો ઉછેરવાનું અને પાણી સહિત કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવાનું અભિયાન પણ ગામે ગામ શરૂ કરવું જ પડશે.
2: હા મિત્રો, તમારા ગામમાં વિસ્તારમાં પણ જળ સંચયની કે પાણી બચાવવાની કામગીરી થતી હોય તો અમને જણાવો, અમે તે બધાને જણાવીશું.
1: એ માટે ફોન નંબર તો જાણો છો જ,
2: 94-276-0-65-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
1: હરિયાળું ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: તો આવતા રવિવારે પર્યાવરણના જતન સંવર્ધનની વાતો લઈને ફરી મળીએ. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આજે સાંભળીએ વિશ્વ દૂર સંચાર દિવસ નિમિત્તે કેટલાક ટેલિફોનિક ગીતો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપણે અલકા યાજ્ઞિક અને અભિજીતના સ્વરમાં યે દિલ ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત નદીમ શ્રવણનું, ગીતકાર સમીર. શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરન કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરને. સંગીત એ આર રહેમાનનું, ગીતકાર પી કે મિશ્રા. ચિત્રપટ હિન્દુસ્તાની.

શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમના અંતમાં સાંભળીએ ડ્રીમ ગર્લ ફિલ્મનું ગીત, સ્વર સંગીત મિત બ્રધર્સનું, ગીતકાર કુમાર.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર. દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં સર ફિરોઝી.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલો હર્ટ્ઝ પર પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાહેરાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 11 વાગે હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.